નમસ્કાર શ્રોતા મિત્રો, 228.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે શનિવાર, શ્રાવણ દિનાંક 24, શક સંવત 1948 એટલે કે 15 ઓગસ્ટ 2026. અત્યારે સવારના 5:58:30 થઈ છે. શ્રોતા મિત્રો, આપ સૌને સ્વાતંત્ર્ય પર્વની મંગળ શુભકામના પાઠવીએ છીએ.

0: परिवारों को मुआवजा या पुनर्वास न मिलने के आरोप गलत और भ्रामक हैं। मंत्रालय ने कहा है कि अधिकांश पात्र परिवारों को पूरा मुआवजा और पुनर्वास लाभ मिल चुका है और कुछ मामलों में केवल प्रकृत्यात्मक औपचारिकताएं शेष हैं। वित्त मंत्री निर्मला सीतारामन ने कहा है कि प्रधानमंत्री इंटर्नशिप योजना उद्योग की अपेक्षाओं और नौकरियों के लिए आवेदन करने वाले उम्मीदवारों के कौशल के बीच की दूरी कम करने में मदद के लिए तैयार की गई है। 18 से 25 वर्ष के आयु वर्ग के लोग प्रधानमंत्री इंटर्नशिप योजना के पात्र हैं और उन्हें इंटर्नशिप करने पर प्रतिमाह न्यूनतम 9,000 रुपये की वित्तीय सहायता मिलती है। दिल्ली की विशेष फास्ट ट्रैक अदालत ने नीट अंडर ग्रेजुएट परीक्षा पेपर लीक मामले में केंद्रीय अन्वेषण ब्यूरो सीबीआई को आगे की जांच करने की अनुमति दे दी है। ब्यूरो ने इस मामले में 13 आरोपियों के अलावा अन्य साजिशकर्ताओं की जांच जारी रखने की अनुमति मांग की थी, जिनके विरुद्ध पहले ही आरोप पत्र दाखिल किया जा चुका है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે। શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે વિચારબિંદુ સ્વાતંત્ર્યનો સંકલ્પ, પઠન મોનિકા જોશી।
2: વિચારબિંદુ
3: આજે 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિન। આ એ જ દિવસ છે જેની પાછળ કેટલાય દેશભક્તો, ક્રાંતિવીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના અખૂટ પરિશ્રમ અને અપાર દેશપ્રેમની ગાથા ગવાય છે। આ એ જ દિવસ છે જેની સમગ્ર દેશમાં આતુરતાથી રાહ જોવાય છે। ના માત્ર શૂરવીરોના બલિદાનોને યાદ કરવા માટે નહીં, પરંતુ બદલાતા સમયની સાથે ચાલ મેળવવા। આપણા હકો તો મળી ગયા, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો અદા કરવા। સ્વતંત્રતા જવાબદારી ઉઠાવનારને જ મળે છે તેની યાદ અપાવવા। આવો આ રાષ્ટ્રીય પર્વમાં સૌ સાથે મળીને સંકલ્પ લઈએ, આપણા દેશની સ્વતંત્રતાને એળે નહીં જવા દઈએ, પોતાના અધિકારો જીવંત રાખી આ દેશના નાગરિક તરીકેના કર્તવ્યોનું પાલન કરીને પોતાની અને દેશની ખ્યાતિમાં અભિવૃદ્ધિ કરીએ।
2: વિચાર બિંદુ
1: સ્વાતંત્ર્યનો સંકલ્પ, એ વિશે હમણાં જ આપ આજનું વિચાર બિંદુ સાંભળી રહ્યા હતા। પઠન કર્યું મોનિકા જોશીએ। શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના। સૌપ્રથમ સરોજ ગુંદાણીને સાંભળીએ।

0: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને આવીએ.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ હેમંત ચૌહાણનો સ્વર સાંભળી રહ્યા હતા. પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.
1: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
2: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
1: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
0: હવે કનુભાઈ રાજગુરુનો કંઠ પ્રસ્તુત છે.

0: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
2: શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે પ્રાણલાલ વ્યાસનું સ્વર.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક

શ્રોતા મિત્રો, આ સાથે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ છીએ. હવે સમાચાર અપાશે.

આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે. નમસ્કાર. સમગ્ર દેશમાં આજે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી ઉજવણીનું નેતૃત્વ કરશે. ભારતીય વાયુસેનાના 2 MiG-17 હેલિકોપ્ટર સ્થળ પર પુષ્પવર્ષા કરશે. રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે 21 તોપોની સલામી પણ આપવામાં આવશે. પુષ્પવર્ષા પછી પ્રધાનમંત્રી લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કરશે. રાજ્ય સહિત દેશભરમાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે, તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં ધ્વજવંદન કરશે. કચ્છ જિલ્લા કક્ષાનો 80મો સ્વાતંત્ર્ય પર્વ આજે મુંદ્રા ખાતે ગુજરાત ઘેટા અને ઊન વિકાસ નિગમ લિમિટેડના મેદાન ખાતે આન બાન અને શાન સાથે ઉજવાશે. આ ભવ્ય સમારોહમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ધ્વજવંદન કરશે. ભારતના વિભાજનની કરુણ હકીકતો, બલિદાનોની સ્મૃતિ અને ખાસ કરીને યુવા પેઢીમાં રાષ્ટ્ર ચેતના જગાડવાના ઉદ્દેશથી ગાંધીધામ ખાતે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ગઈકાલે વિશેષ સ્મૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી તથા કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં કેન્ડલ શાંતિ માર્ચ અને ડોક્યુમેન્ટરી પ્રદર્શન દ્વારા વિભાજન સમયે બલિદાન આપનાર નાગરિકોને ભાવભીની અંજલિ આપવામાં આવી હતી. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને ગાંધીધામ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અગ્રવાલ ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ મનાવવાનું નક્કી કરાયું છે. તેનો મુખ્ય હેતુ આવનારી પેઢી વિભાજન પીડિતોની સ્મૃતિઓને કાયમ યાદ રાખે, દેશના નાગરિકોમાં રાષ્ટ્રભાવના મજબૂત બને અને નવી પેઢી ઉજ્જવળ ભારતના નિર્માણ માટે સંકલ્પ થાય તે છે. તેમણે સૌને અપીલ કરી હતી કે આપણે એક ભારત અને શ્રેષ્ઠ ભારતના સંકલ્પ થકી અખંડ ભારતની કલ્પનાને સાકાર કરવા કટિબદ્ધ બનીએ. સ્વતંત્રતા દિવસના પ્રસંગે ગુજરાત રાજ્યના પોલીસ દળના કુલ 19 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે પોલીસ ચંદ્રક જાહેર કરાયા છે. અધિક પોલીસ મહાનિર્દેશક અમિત કુમાર વિશ્વકર્મા અને હથિયારી નાયબ પોલીસ અધિક્ષક બાદુસિંહ અભેસી ચુડાસમાને વિશિષ્ટ સેવા અંગેના પોલીસ મેડલથી સન્માનિત કરાશે. આ સિવાય 17 પોલીસ અધિકારી અને કર્મચારીને પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ એનાયત કરાશે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ અને માધ્યમિક શિક્ષણ વિભાગના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક આપવાની જાહેરાત અન્વયે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ અને માધ્યમિક શિક્ષણ વિભાગના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક 2026 આપવા માટે રાજ્યકક્ષાની પસંદગી સમિતિએ કરેલ ભલામણો મુજબ સરકારની મંજૂરી મેળવીને કુલ 40 નામોની ઝોનવાર પસંદગી કરાઈ છે, જેમાં ઉત્તર ઝોનમાં કચ્છ માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા

યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આગામી 20 ઓગસ્ટે સવારે 11 વાગે વિદ્યાર્થીઓ માટે કૃષિ વિષય નિષ્ણાત પર વ્યાખ્યાન યોજાશે. આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા. સૌ શ્રોતા મિત્રોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગો ફરકાવીને 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. પ્રથમ વખત લાલ કિલ્લા પર વંદે માતરમનું ગાન થશે. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું, જાહેર પરીક્ષાઓમાં સુધારણા માટે સરકારના વ્યાપક પગલાં. અમરેલી ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી સ્વતંત્રતા દિવસે તિરંગો ફરકાવશે. સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ વિવિધ કાર્યક્રમો યોજાયા. રાજ્યમાં નવી ઈ ચલણ પદ્ધતિનો અમલ શરૂ. અને ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ગાલેમાં પ્રથમ ટેસ્ટ મેચનો આરંભ. સમાચાર વિગતવાર. દેશ આજે 80મો સ્વતંત્રતા દિવસ ઉજવણી કરી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રને સંબોધન કરશે. પ્રધાનમંત્રીનું લાલ કિલ્લામાં પ્રવેશ થતાની સાથે જ ભારતીય વાયુસેનાના 2 MiG-17 હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા થશે. રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે જ 21 તોપોની સલામી અપાશે. ત્યારબાદ પ્રધાનમંત્રી લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધન કરશે. પ્રથમ વખત લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન રાષ્ટ્રગીત વંદે માતરમનું ગાન થશે. આ વર્ષે લાલ કિલ્લા ખાતે વિવિધ ક્ષેત્રના લગભગ 5,000 વિશેષ મહેમાનોને આમંત્રણ અપાયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, વિશ્વના અનેક ભાગોમાં યુદ્ધ અને અસ્થિરતા પ્રવર્તી રહી હોવા છતાં ભારતીય અર્થતંત્ર સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બન્યું છે. 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે દેશ નક્સલમુક્ત બન્યો છે, જે મોટી સિદ્ધિ છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે વિદ્યાર્થીઓ ભારતના ભવિષ્યના શિલ્પી છે અને સરકાર જાહેર પરીક્ષાઓમાં સુધારા માટે વ્યાપક પગલાં લઈ રહી છે.
1: સરકાર ઇન પરીક્ષાઓ મેં સુધાર કે લીએ વ્યાપક કદમ ઉઠા રહી હૈ. ઇન સુધારો કા ઉદ્દેશ્ય હૈ કે સાર્વજનિક પરીક્ષાઓ મેં અનુચિત સાધનો પર પૂરી તરહ સે અંકુશ લગે, પરીક્ષા પ્રણાલી ઓર અધિક પારદર્શી તથા યુવાઓ કે લીએ સુરક્ષિત એવં ભરોસેમંદ. સરકાર કે પ્રયાસો તથા નઈ આર્થિક ગતિવિધિઓ સે યુવાઓ કે લીએ અનેક પ્રકાર કે નઈ અવસર ઉત્પન્ન હો રહે. એસે અવસરો કે બારે મે જાણકારી પ્રાપ્ત કરકે હમારે યુવા સફળતા કે નઈ માર્ગ ચુન સકતે.
0: રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે 25 કરોડ થી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. દેશના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે બોલતા તેમણે કહ્યું કે સ્વતંત્રતા ચળવળના સમૃદ્ધ વારસા અને આદર્શોને અપનાવીને રાષ્ટ્ર આધુનિક વિકાસના માર્ગ પર અગ્રેસર છે. અમરેલીમાં આજે 15 ઓગસ્ટે 80મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કરશે. પ્રસ્તુત છે અમારા અમરેલીના પ્રતિનિધિનો અહેવાલ.
2: અમરેલીમાં આજરોજ 15 ઓગસ્ટે 80મા સ્વાતંત્ર દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કરશે. મુખ્ય સમારોહ આજરોજ સવારે 9 વાગે પોલીસ પરેડ ગ્રાઉન્ડ અમરેલી ખાતે યોજાશે. મુખ્યમંત્રી ત્રિરંગો ફરકાવ્યા બાદ રાષ્ટ્રધ્વજને સલામી આપશે. સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને પોલીસ વિભાગ દ્વારા વિવિધ પ્રદર્શનો પણ સામેલ હશે. આકાશવાણી સમાચાર અમરેલીથી હરેશ ટાંકનો રિપોર્ટ.
0: સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પ્રસ્તુત છે એક અહેવાલ.
2: સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીના ઐતિહાસિક નાગનાથ મંદિરે પૂજા અર્ચના કરી હતી. સાવરકુંડલા રોડ ઉપર શેલ્ટર હોમ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ સાંજે નવી નૂતન હાઈસ્કૂલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો. આકાશવાણી સમાચાર માટે અમરેલીથી હરેશ ટાંકનો રિપોર્ટ.
0: રાજ્યભરમાં વિવિધ મંત્રીઓ અને કલેક્ટરોની ઉપસ્થિતિમાં 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે, જે અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વાવથરાદમાં, કેબિનેટ મંત્રીઓ કનુ દેસાઈ સુરતમાં, જીતુ વાઘાણી રાજકોટમાં, ઋષિકેશ પટેલ અમદાવાદમાં, અર્જુન મોઢવાડિયા જામનગરમાં અને ડોક્ટર પ્રદ્યુમન વાજા સાબરકાંઠામાં ધ્વજવંદન કરશે. ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રીઓ અને જિલ્લા કલેક્ટરો પણ

વિવિધ જિલ્લાઓમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પર પણ આજે સ્વતંત્રતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યોજાયેલી તિરંગા યાત્રામાં લોકોનો ઉત્સાહ જોવા મળ્યો. વાવથરા જિલ્લામાં રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો. હરઘર તિરંગા મહાઅભિયાન અંતર્ગત દિયોદર ખાતે ધારાસભ્ય કેશાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું. રાજ્યભરમાં ગઈકાલે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો. વર્ષ 1947માં વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવા વલસાડ, ગીર સોમનાથ, કચ્છ અને છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં રાત્રે કેન્ડલ માર્ચ યોજાય તો આણંદમાં વિભાજન વિભિષિકા પ્રદર્શન યોજાય. પંચમહાલના ગોધરામાં દેશના ભાગલાની વેદના અને ઇતિહાસને યાદ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અપાય. કેન્દ્ર શાસિત પ્રદેશના સિલવાસા ખાતે મૌન રેલી દ્વારા શ્રદ્ધાંજલિ અપાય. આ ઉપરાંત વાવથરાદ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. રાજ્ય પોલીસ દ્વારા 12 ઓગસ્ટથી નવી ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરાયો છે, જે અંતર્ગત ચલણ જનરેટ થયાના 75 દિવસમાં દંડ નહીં ભરાય તો વાહનનું લાયસન્સ અને રજીસ્ટ્રેશન સંબંધિત તમામ સેવાઓ બંધ કરાશે. ચલણ સામે વાંધો રજૂ કરવા વાહન ચાલકો ઓનલાઈન ફરિયાદ કરી શકશે. ક્રિકેટમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ શ્રીલંકાના ગાલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 10 વાગે શરૂ થશે. ભારતીય ટીમ તેની 600મી ટેસ્ટ મેચ રમશે. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ શ્રીલંકા સામે પોતાનો પ્રભાવશાળી રેકોર્ડ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. યશસ્વી જયસ્વાલ અને KL રાહુલ બેટિંગની શરૂઆત કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરાના સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત UTT 4થા ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026ના સમાપન પ્રસંગે વિજેતા રમતવીરોને ટ્રોફી, પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામો એનાયત કર્યા. આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી વિવિધ શ્રેણીમાં 775 ખેલાડીઓએ ભાગ લીધો. હવામાન વિભાગ દ્વારા આજે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે તેમજ 16 અને 17 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. અમદાવાદ મેટ્રોમાં ચાલુ મહિને પ્રતિદિન મુસાફરોનો આંકડો 2 લાખને વટાવી ગયો છે. ગુજરાત મેટ્રોએ જણાવ્યું કે આ આંકડા સામાન્ય દિવસોના છે, જ્યારે વિશેષ ઇવેન્ટ દરમિયાન પણ મુસાફરોનો ભારે ધસારો નોંધાયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદના બાકરોલ ખાતે નવનિર્મિત આધુનિક જિલ્લા જેલનું લોકાર્પણ કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સંઘવીએ કહ્યું, આ જેલ રાજ્યના જેલ પ્રશાસનને વધુ કાર્યક્ષમ બનાવશે. સાથે જ તેમણે ખેડામાં નડિયાદ જિલ્લા બિલોદરા ખાતે પોલીસ જવાનો અને તેમના પરિવારો માટે નવનિર્મિત C8 અને B16 કક્ષાના સુવિધાયુક્ત પોલીસ આવાસોનું ઈ લોકાર્પણ કર્યું. માંડવી, રાવલપીર, હજીરા, વેરાવળ, દ્વારકા સહિત કુલ 17 દીવાદાંડીઓને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. દરિયાઈ નેવિગેશનમાં મદદ કરનારી દીવાદાંડીઓ હવે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમજ 2300 કિલોમીટરથી વધુ લાંબો દરિયા કિનારો ધરાવતા રાજ્યમાં આ પહેલ રાજ્યના દરિયાઈ વારસાને પ્રવાસન સાથે જોડવામાં મહત્વની સાબિત થશે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગો ફરકાવીને 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. પ્રથમ વખત લાલ કિલ્લા પર વંદે માતરમનું ગાન થશે. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું, જાહેર પરીક્ષાઓમાં સુધારણા માટે સરકારના વ્યાપક પગલાં. અમરેલી ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી સ્વતંત્રતા દિવસ નિમિત્તે તિરંગો ફરકાવશે. સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ વિવિધ કાર્યક્રમો યોજાયા. રાજ્યમાં નવી ઈ ચલણ પદ્ધતિનો અમલ શરૂ. અને ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ગાલેમાં પ્રથમ ટેસ્ટ મેચનો આરંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

શ્રોતા મિત્રો, અત્યારે સવારના 6:55 થવા જઈ રહી છે. થોડી જ ક્ષણોમાં સાંભળશો દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર, અને ત્યારબાદ લાલ કિલ્લા પર આયોજિત ધ્વજારોહણ સમારોહ અને ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રજોગ સંબોધનનું સીધું પ્રસારણ અમારા દિલ્હી કેન્દ્રથી.

और अब माननीय प्रधानमंत्री महोदय राष्ट्रीय ध्वज फहराते हैं।

0: એક પરિવાર નું સપનું હોય,
1: એક બિઝનેસ નું સપનું હોય, કે પછી આખા દેશ નું સપનું હોય, દરેક સપનામાં છે ભારતની નવી તસવીર. આ સ્વતંત્રતા દિવસ પર SBI તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આવો આપણે સૌ સાથે મળીને ભારતને વધુ આગળ લઈ જઈએ.
2: ડિજિટલ ફર્સ્ટ, કસ્ટમર ફર્સ્ટ, નેશન ઓલવેઝ.
0: એક પરિવાર નું સપનું હોય,
1: એક બિઝનેસ નું સપનું હોય, કે પછી આખા દેશ નું સપનું હોય, દરેક સપનામાં છે ભારતની નવી તસવીર. આ સ્વતંત્રતા દિવસ પર SBI તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આવો આપણે સૌ સાથે મળીને ભારતને વધુ આગળ લઈ જઈએ.
2: ડિજિટલ ફર્સ્ટ, કસ્ટમર ફર્સ્ટ, નેશન ઓલવેઝ.
0: એક પરિવાર નું સપનું હોય,
1: એક બિઝનેસ નું સપનું હોય, કે પછી આખા દેશ નું સપનું હોય, દરેક સપનામાં છે ભારતની નવી તસવીર. આ સ્વતંત્રતા દિવસ પર SBI તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આવો આપણે સૌ સાથે મળીને ભારતને વધુ આગળ લઈ જઈએ.
2: ડિજિટલ ફર્સ્ટ, કસ્ટમર ફર્સ્ટ, નેશન ઓલવેઝ.
3: વત્સલા પાટીલ અને પ્રફુલ દવેનો યુગલ સ્વર પ્રસ્તુત છે ફિલ્મ મહીસાગરની આરે.

0: એક પરિવાર નું સપનું હોય,
1: એક બિઝનેસ નું સપનું હોય, કે પછી આખા દેશ નું સપનું હોય, દરેક સપનામાં છે ભારતની નવી તસવીર. આ સ્વતંત્રતા દિવસ પર SBI તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આવો આપણે સૌ સાથે મળીને ભારતને વધુ આગળ લઈ જઈએ.
2: ડિજિટલ ફર્સ્ટ, કસ્ટમર ફર્સ્ટ, નેશન ઓલવેઝ.
3: BSNL તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન, માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઈચ્છતા ગ્રાહકો માટે છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.
0: એક પરિવાર નું સપનું હોય,
1: એક બિઝનેસ નું સપનું હોય, કે પછી આખા દેશ નું સપનું હોય, દરેક સપનામાં છે ભારતની નવી તસવીર. આ સ્વતંત્રતા દિવસ પર SBI તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આવો આપણે સૌ સાથે મળીને ભારતને વધુ આગળ લઈ જઈએ.
2: ડિજિટલ ફર્સ્ટ, કસ્ટમર ફર્સ્ટ, નેશન ઓલવેઝ.
3: BSNL તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન, માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઈચ્છતા ગ્રાહકો માટે છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.

0: એક પરિવાર નું સપનું હોય, એક બિઝનેસ નું સપનું હોય કે પછી આખા દેશ નું સપનું હોય, દરેક સપનામાં છે ભારતની નવી તસવીર. આ સ્વતંત્રતા દિવસ પર SBI તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આવો આપણે સૌ સાથે મળીને ભારતને વધુ આગળ લઈ જઈએ.
1: ડિજિટલ ફર્સ્ટ, કસ્ટમર ફર્સ્ટ, નેશન ઓલવેઝ.
2: BSNL તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન, માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઈચ્છતા ગ્રાહકો માટે છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.
0: એક પરિવાર નું સપનું હોય, એક બિઝનેસ નું સપનું હોય કે પછી આખા દેશ નું સપનું હોય, દરેક સપનામાં છે ભારતની નવી તસવીર. આ સ્વતંત્રતા દિવસ પર SBI તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આવો આપણે સૌ

0: સાથે મળીને ભારતને વધુ આગળ લઈ જઈએ.
1: ડિજિટલ ફર્સ્ટ, કસ્ટમર ફર્સ્ટ, નેશન ઓલવેઝ.
2: BSNL તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઈચ્છતા ગ્રાહકો માટે છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.
0: એક પરિવારનું સપનું હોય, એક બિઝનેસનું સપનું હોય કે પછી આખા દેશનું સપનું હોય, દરેક સપનામાં છે ભારતની નવી તસવીર. આ સ્વતંત્રતા દિવસ પર SBI તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આવો આપણે સૌ સાથે મળીને ભારતને વધુ આગળ લઈ જઈએ.
1: ડિજિટલ ફર્સ્ટ, કસ્ટમર ફર્સ્ટ, નેશન ઓલવેઝ.
2: BSNL તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઈચ્છતા ગ્રાહકો માટે છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.
3: શ્રોતા મિત્રો, સંતવાણી અંતર્ગત હમણાં જ આપ નારાયણ સ્વામીનો સ્વર સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

228.3 મીટર એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. 10 વાગ્યા છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં ફિલ્મોમાંથી લેવામાં આવેલા દેશભક્તિ ગીતો સાંભળીએ. પ્રથમ ગીતને સ્વર આપી રહ્યા છે સુનિધિ ચૌહાણ.

0: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
2: BSNL તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઈચ્છતા ગ્રાહકો માટે છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.
3: AR રહેમાનનો સ્વર પ્રસ્તુત છે ફિલ્મ સ્વદેશ.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
2: BSNL તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઈચ્છતા ગ્રાહકો માટે છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.

0: कभी खुशी कभी गम आ फिल्म हमणा ज आप ઉષા ઉત્તુપ અને સાથીદારોનો સ્વર સાંભળી રહ્યા હતા.
1: કેટલાક દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, તે સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
2: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
1: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
3: BSNL તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઈચ્છતા ગ્રાહકો માટે છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.
0: હરિહરનનો સ્વર પ્રસ્તુત છે ફિલ્મ રોજા.

વીર ઝારા. આ ફિલ્મમાં હમણાં જ આપ ઉદિત નારાયણ, લતા મંગેશકર તેમજ ગુરદાસ માન અને સાથીદારોનો સ્વર સાંભળી રહ્યા હતા. શ્રોતા મિત્રો, મનોરંજન કાર્યક્રમના સમાપનમાં વિશાલ દદલાણી અને સલીમ મર્ચન્ટનો કંઠ રજૂ કરી છે ફિલ્મ મેરી કોમ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ ફિલ્મોમાંથી લેવામાં આવેલા દેશભક્તિ ગીતો મનોરંજન કાર્યક્રમ અંતર્ગત આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. હવે પ્રસ્તુત છે લોકસંગીત. આજના કાર્યક્રમમાં નગારાવાદન રજૂ કરીએ છીએ કલાકાર લંઘા રમજુ બુઢ્ઢા.

શ્રોતા મિત્રો, લોકસંગીતના કાર્યક્રમમાં હમણાં જ આપ નગારા વાદન સાંભળી રહ્યા હતા. કલાકાર હતા લંઘા રમઝુ બુઢ્ઢા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. 80મા સ્વતંત્રતા દિનની ઉજવણી પ્રસંગે દિલ્હીના લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યા બાદ રાષ્ટ્રને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સપ્તધારા તરીકે ઓળખાતી 7 શક્તિના પ્રવાહોનો ઉપયોગ કરવા હાંકલ કરી. પ્રધાનમંત્રીએ કહ્યું, નાગરિકોના સહિયારા પ્રયાસથી ભારત વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને અન્ય દેશો પર નિર્ભર રહેવાને બદલે આત્મનિર્ભર બનવા ઉપર ભાર મૂક્યો. પ્રધાનમંત્રીએ મોદીએ વિકસિત ભારતના સર્જન માટે યુવાનોના યોગદાન પર ભાર મૂક્યો. આગામી 1 વર્ષમાં 1 કરોડ યુવાનોને એઆઈ કૌશલ્ય તાલીમ અપાશે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે રાષ્ટ્રને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી. આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 80મા સ્વતંત્રતા પર્વે અમરેલીમાં ધ્વજવંદન કર્યું. હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાઈ. આજે સ્વતંત્રતા પર્વના સંબોધન સાથે મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોની સુવિધા સુખાકારી માટે ગામડાઓમાં પરિવારોને ગ્રામ્ય સ્તરે ખાનગી જમીન ખરીદીને રાજ્ય સરકાર વિનામૂલ્યે ઘરથાળના પ્લોટ આપશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા ખાતે ધ્વજવંદન કર્યું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે સમુદ્રની વચ્ચે તિરંગો લહેરાવ્યો. શિક્ષણ ક્ષેત્રે નર્મદા જિલ્લો ફરી એકવાર સમગ્ર રાજ્યમાં પ્રથમ. 92% ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો. ડ્રોપઆઉટ થયેલા 4,224 બાળકોમાંથી 3,906 બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ અપાયો. ઉત્તર ઓડિશામાં સતત વરસાદને કારણે પૂરની સ્થિતિ ગંભીર બની છે. નદીઓના સ્તરમાં વધારો થવાથી ગામડાઓમાં રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 2 મેચની ક્રિકેટ ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ આજે ગાલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આ 12 વાગે સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ.

0: વર્ક ફ્રોમ હોમ હાઈ સેલરી બસ એક ક્લિક માં અરે વાહ
1: ફસાણી
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો આરબીઆઈ કહે છે
1: જાણકાર બનો સતર્ક રહો

0: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
2: માં તુજે સલામ, આ ફિલ્મનું ગીત સાંભળીએ શંકર મહાદેવન અને સાથીઓના સ્વરમાં.

BSNL તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઈચ્છતા ગ્રાહકો માટે છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.

BSNL તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઈચ્છતા ગ્રાહકો માટે છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.

0: આ હતો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સવારના 11:30 થઈ રહી છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી કમલેશ પટેલ સાથે હિતેશ માવાણીની વાતચીત હવે સાંભળીશું.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, સમગ્ર દેશમાં 15 ઓગસ્ટના અનુસંધાને આઝાદી પર્વની અભૂતપૂર્વ લહેર જોવા મળી રહી છે અને હર ઘર તિરંગા અભિયાનની આ 5મું સંસ્કરણ પણ આપણે વર્તમાનમાં ભવ્ય ઉજવણી કરી રહ્યા છીએ. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત 2022માં થઈ. નાગરિકો પોતાના ઘર પોતપોતાના સંસ્થાપન પર ત્રિરંગો લાવે અને એ રીતે ભારતના સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરે. ત્રિરંગાની સાથે આપણો એક સંસ્થાકીય નાતો તો રહેલો જ છે, જેને વ્યક્તિગત સ્વરૂપ આપવાનો આ એક પ્રયાસ છે. આપણા રાષ્ટ્રવાદને મજબૂત કરવાના સામૂહિક પ્રયાસોનું આ એક વ્યક્તિગત સંસ્કરણ. રાષ્ટ્રીય ધ્વજ, ત્રિરંગો અને તેની જાણકારી લોકસમૂહમાં જાગૃત થાય તે માટે અને તેની સાથે સાથે આપણે જ્યારે 2026ના આ વર્ષમાં વંદે માતરમ 150 વર્ષની પૂર્ણ થયા તેને પણ આપણે હર ઘર તિરંગા અભિયાન સમર્પિત છે. આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ હર ઘર તિરંગા અભિયાનની જાણકારી આપવા માટે ઉપસ્થિત છે. સૌપ્રથમ તો આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે. કમલેશભાઈ, જેમ આ હર ઘર તિરંગા અભિયાન ચાલી રહી છે તો તેની આપણે પ્રાથમિક માહિતી લોકોને આપીએ.
2: સૌપ્રથમ તો હું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરું છું, કારણ કે આપણે સૌ જાણતા હતા કે 2022 પહેલાં આપણા ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવો હોય તો કેટલાય નિયમોનું પાલન કરવું પડતું હતું અને દરેક જણા આ નતા ફરકાવી શકતા. એમને ખ્યાલ છે કે એક સામાન્ય વ્યક્તિ જે છે એની અંદર દેશદાજ દેશપ્રેમ પડેલો છે. આ દેશપ્રેમને ઉજાગર કરવો હોય તો નિયમોમાં કેટલીક છૂટછાટ આપવી જોઈએ અને 2022માં એમણે એનો પ્રારંભ કર્યો. 2022માં એમણે હર ઘર તિરંગા અભિયાન જે છે એ હર ઘર તિરંગા અભિયાન દ્વારા રાષ્ટ્રધ્વજ સાથે નાગરિકોનું ભાવનાત્મક જોડાણ વધુ મજબૂત બનાવવા માટે એમણે એ પ્રયાસ કર્યો અને આજે જોઈએ છે કે 4

0: વર્ષે આ અભિયાન જે છે એ માત્ર એક અભિયાન નથી રહ્યું, દેશના કરોડો લોકોને એક સૂત્રમાં બાંધતું રાષ્ટ્રીય જન આંદોલન બની ગયું છે. એમણે જે સંદેશ આપ્યો હતો એ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા આજે કરોડો લોકોના હૃદય સુધી પહોંચ્યું છે અને તિરંગા માટેનું જે ગૌરવ છે એ વધુ પ્રબળ બન્યું છે.
1: કમલેશભાઈ, આપે ખૂબ સુંદર જાણકારી આપી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કયા કયા કાર્યક્રમોનું આયોજન હાલમાં થઈ રહ્યું છે?
0: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે નાગરિકોને રાષ્ટ્રધ્વજ જે છે એ પણ આપવામાં આવે છે. ગયા વખતે 8 લાખ કરતાં પણ વધારે રાષ્ટ્રધ્વજ જે છે જે આપણે પ્રજાની વચ્ચે આપ્યા હતા.
1: કમલેશભાઈ, આપણે જે વાત કરી નાગરિકોને 8 લાખ તિરંગા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલા, તો એ ડિસ્ટ્રીબ્યુશન માટેની ચેનલ કઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા?
0: જનપ્રતિનિધિ એટલે કે જે લોકો પ્રજાના મતથી અહીંયા સુધી પહોંચ્યા છે એ લોકોને આપીને, કારણ કે પ્રજા સાથે સૌથી વધારે સંપર્ક એમનો હોય છે. આ જનપ્રતિનિધિના માધ્યમથી, સમાજ સેવિકાના માધ્યમથી, વિવિધ એનજીઓના માધ્યમથી જે લોકોને પણ આ પ્રકારના રાષ્ટ્રધ્વજની જરૂરિયાત હોય તેને રાષ્ટ્રધ્વજ આપવામાં આવે છે. માત્ર એકલો રાષ્ટ્રધ્વજ આપવામાં આવે છે એવું નહીં, છેલ્લા મેં કીધું કે 4 વર્ષથી આ કાર્યક્રમ આપણે કરીએ છીએ, જેને કારણે લોકો પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ લગાવે છે અને કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા પછી એ રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક પોતાના ઘરમાં રાખે છે અને ફરી વખત જ્યારે પ્રસંગ આવે છે ત્યારે એનો એ રાષ્ટ્રધ્વજ પણ તેઓ પોતાના ઘર ઉપર લગાડતા હોય છે.
1: ગત વર્ષે આપ જેમ વાત કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 8 લાખ તિરંગાનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવેલું, તો આ વર્ષે શું લક્ષ્યાંક છે?
0: આ વખતે અત્યાર સુધીમાં 3.5 લાખ જેટલા રાષ્ટ્રધ્વજ જે છે એનું વિતરણ કરવામાં આવ્યું છે. હાલમાં જ રાયપુર ખાતે તિરંગા યાત્રા જે છે એનું એક કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી આ યાત્રામાં જોડાયા હતા અને ખૂબ સન્માનપૂર્વક આખી યાત્રા જે છે એ વિસ્તારમાંથી નીકળી હતી. નાના નાના બાળકો એ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ, નેતાજી સુભાષચંદ્ર બોઝ એવા રાષ્ટ્રનાયકોના વેશમાં જોડાયા હતા. કેટલાક સ્કેટિંગ કરતા બાળકો જે છે એ પણ રાષ્ટ્રધ્વજની સાથે રહીને ફરતા હતા. ખાસ કરીને મારી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની જે શાળાઓ છે એના વિદ્યાર્થીઓ બેન્ડની સાથે એક 300 મીટરનો મોટો તિરંગો કે જે સ્કૂલ બોર્ડના શિક્ષકો છે એ શિક્ષકો પોતાના હાથમાં લઈને ફરતા હતા. એક અદ્ભુત દ્રશ્ય જોઈ અને હું માનું છું કે અમદાવાસીઓ છે એમને અવિસ્મરણીય આ ઘટના રહેશે કે 1 લાખ કરતાં પણ વધારે લોકો આ યાત્રામાં જોડાયા હતા.
1: અન્ય આયોજનોની વાત કરીએ તો
0: ખાસ કરીને આયોજનમાં આપણે વિચારીએ તો એક તો સુશોભન કરવામાં આવે છે, સરકારી કચેરીની અંદર સુશોભન કરવામાં આવે છે. બ્રિજ હોય, દરવાજા છે, અમદાવાદ તો ઐતિહાસિક ધરોહર છે તો એવા દરવાજા છે એની અંદર પણ ત્રિરંગા કલરની લાઇટિંગ કરવામાં આવે છે. વિસ્તારની અંદર જે પોલ હોય એ પોલ ઉપર, એમ કહીએ તો વિસ્તારમાંથી કોઈ નીકળે અમદાવાદમાંથી તો એને ખ્યાલ આવે કે અમદાવાદ દેશભક્તિના રંગે રંગાયેલું છે અને અન્ય વિસ્તાર કરતાં અમદાવાદ જે છે એમાં ઉત્સાહ લોકોમાં ખૂબ અનેરો હોય છે.
1: કમલેશભાઈ, જ્યારે સમગ્ર દેશ આઝાદીના 80મા પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15મી ઓગસ્ટની ઉજવણીનું શું આયોજન છે?
0: દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ મેયરના હસ્તે ધ્વજવંદનનું આયોજન કરતું હોય છે. જેમ રાજ્ય સરકાર છે એના મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓ અલગ અલગ વિસ્તારમાં જતા હોય છે, એમ મેયરશ્રી પણ અમદાવાદના 48 વોર્ડમાંથી અલગ અલગ વોર્ડમાં ધ્વજવંદનના કાર્યક્રમ કરતા હોય છે. આ વખતે 15મી ઓગસ્ટે અમદાવાદ શહેરના ખોખરા વોર્ડની અંદર માન્ય મેયર શ્રી હિતેશભાઈ બારોટની અધ્યક્ષતામાં, એટલે કે એમના હાથે આ ધ્વજવંદનનો કાર્યક્રમ જે છે રાખવામાં આવ્યો છે.
1: હર ઘર તિરંગા અભિયાનની વાત કરીએ તો જે સામાન્ય નાગરિકો છે તેમણે પોતાના ઘર, પોતાના સંસ્થાન, ફેક્ટરી ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટેના પ્રોટોકોલ્સ કયા છે?
0: નિયમોમાં ચેન્જ લાવવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મેં જે આભાર માન્યો કે અત્યાર સુધીમાં દરેક જણ આ નતા કરી શકતા, સામાન્ય માણસ પણ પોતાના ઘરે તિરંગો ફરકાવી શકે અને 24 કલાક ફરકાવી શકે. પહેલાં આપણે સૂર્યાસ્ત પહેલાં આ ધ્વજને ઉતારી લેવાનો હતો તો, પરંતુ નિયમોના ચેન્જના કારણે આજે સામાન્ય વ્યક્તિ પણ પોતાના ઘર ઉપર જે છે તિરંગો લગાવે છે. આપના માધ્યમથી, આકાશવાણીના માધ્યમથી હું તમામ અમદાવાદના નાગરિકોને અપીલ કરું છું કે પોતાના ઘરે, કાર્યશાળા, સંસ્થાઓ ઉપર જ્યાં પણ અમે તિરંગો ફરકાવ્યો હોય આ તિરંગાની આનબાન અને શાન જાળવે, પ્રોટોકોલ પ્રમાણે, એટલે કે તિરંગો ક્યાંય ફાટેલો ના હોય, ક્યાંય એ વળી ગયેલો ના હોય, કાર્યક્રમ

0: પૂર્ણ થાય, એટલે કે 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરી પૂર્ણ થઈ જાય, એ પછી સન્માનપૂર્વક આ તિરંગાને લઈને પોતાના ઘરમાં સાચવીને રાખે. રસ્તામાં ક્યાંય જતા આવતા, ક્યાંય ઝાડ ઉપર, ક્યાંય કોઈ પોલ ઉપર જો આવા તિરંગા લટકતા હોય તો સન્માનપૂર્વક આ તિરંગાને ઉતારીને પોતાના ઘરમાં અથવા કોર્પોરેશનને પરત આપવા જોઈએ.
1: શ્રોતા મિત્રો, હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આવ્યા અને માર્ગદર્શન આપ્યું માટે કમલેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.
0: ધન્યવાદ.
2: શ્રોતા મિત્રો, હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ સાથે હિતેશ માવાણીની વાતચીત હમણાં આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.

0: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.

0: શંકર એહસાન લોયને આપ સાંભળી રહ્યા હતા.
1: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
2: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
3: BSNL તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઈચ્છતા ગ્રાહકો માટે છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.
1: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
2: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.

નુસરત ફતેહ અલી ખાન અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. 80મા સ્વતંત્રતા દિનની ઉજવણી પ્રસંગે દિલ્હીના લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યા બાદ રાષ્ટ્રને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સપ્તધારા તરીકે ઓળખાતી સાત શક્તિના પ્રવાહોનો ઉપયોગ કરવા હાંકલ કરી. પ્રધાનમંત્રી મોદીએ વિકસિત ભારતના સર્જન માટે યુવાનોના યોગદાન પર ભાર મૂક્યો. આગામી એક વર્ષમાં 1 કરોડ યુવાનોને એઆઈ કૌશલ્ય તાલીમ અપાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ પક્ષોને સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલા અનામતના અમલીકરણને રાજકીય મુદ્દો બનાવ્યા વિના સમર્થન આપવા અપીલ કરી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે રાષ્ટ્રને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 80મા સ્વતંત્રતા પર્વે અમરેલીમાં ધ્વજવંદન કર્યું. હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાઈ. નાયબ મુખ્યમંત્રી હરસંઘીએ વડોદરા ખાતે ધ્વજવંદન કર્યું. પંજાબમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવી. આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. તાપી જિલ્લાના વ્યારાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિધાનસભા ઉપાધ્યક્ષના હસ્તે ધ્વજવંદન કરાયું. વલસાડ જિલ્લાના નાના પંડામાં આદિજાતિ મંત્રી નરેશ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું. અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે 80મા સ્વતંત્રતા પર્વની કેબિનેટ મંત્રી રમણ સોલંકીની અધ્યક્ષતામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પારસી નવા વર્ષ નવરોઝ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રીએ કહ્યું, નાગરિકોના સહિયારા પ્રયાસથી ભારત વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને અન્ય દેશો પર નિર્ભર રહેવાને બદલે આત્મનિર્ભર બનવા ઉપર ભાર મૂક્યો. એનએચઆરસી ભારતે હરિયાણાના ફરીદાબાદમાં જિલ્લામાં આવેલી એક ફેક્ટરીમાં મેનહોલની સફાઈ વખતે ઝેરી ગેસ શ્વાસમાં લેવાથી એક વ્યક્તિના મોત અને અન્ય એક વ્યક્તિના ઇજાગ્રસ્ત થવાના અહેવાલની સુઓમોટો સંજ્ઞાન લીધી. નશાકારક પદાર્થો સામે ઝીરો ટોલરન્સની નીતિમાં નવો માઇલસ્ટોન સ્થાપિત કરીને એનસીબીએ ફરાર ડ્રગ કિંગપિન વિરેન્દ્રસિંહ બરસોયાને યુએઈમાંથી ભારત પરત લાવવામાં સફળતા મેળવી. ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે 80મા સ્વતંત્રતા દિવસે શ્રીલંકા સામેની ટેસ્ટ મેચ પહેલા ગાલીમાં તિરંગો લહેરાવ્યો. લંચ સમયે ભારતે 1 વિકેટે 96 રન કર્યા. ફીબા અંડર 18 એશિયા કપ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને બહેરીને ઉદઘાટન દિવસે જીત નોંધાવી. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

આ હતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 12:30 થઈ રહી છે. પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયારા.

0: પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.
1: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં. અરે વાહ,
2: ફસાણી.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
0: જય હિન્દ શ્રોતા મિત્રો, આજના સ્વાતંત્ર્ય દિવસની આપ સૌને ખૂબ ખૂબ ખૂબ બધી શુભેચ્છાઓ. તો શરૂ કરીએ એક વાર્તાથી. અનિતાબેન એક ગૃહિણી છે. 15 ઓગસ્ટે એમનો નાનકડો દીકરો રોહન હાથમાં ત્રિરંગો લઈને ઘરે આવ્યો અને ઘરમાં આવતાની સાથે જ રોહને પ્લાસ્ટિકના ઝંડાને ટેબલ ઉપર ફેંકી દીધો અને ટીવી ચાલુ કરી દીધું. અનિતાબેને શાંતિથી એ ઝંડો ઉપાડ્યો, એના ઉપરની ધૂળ સાફ કરી અને રોહનની પાસે આવીને બેઠા. તેમણે પૂછ્યું, રોહન, આજે શાળામાં શું શીખવ્યું? રોહન બોલ્યો, મમ્મી, આજે તો સરહદ પરના લડતા સૈનિકો અને દેશ માટે બલિદાન આપતા ક્રાંતિકારીઓ વિશે વાત થઈ. કાશ હું પણ મોટો થઈને બોર્ડર પર જઈ શકું. આ ઘરમાં અને આ શહેરમાં તો દેશની કોઈ સેવા જ નથી થઈ શકતી. અનિતાબેન મલકાયા. તેમણે રોહનને કહ્યું, બેટા, દેશ માટે સરહદ પર લડવું એ ખૂબ મોટું કામ છે, પણ દેશની અંદર રહીને દેશને સુંદર અને મજબૂત બનાવો એ પણ આપણી મોટામાં મોટી ફરજ છે. રોહને પૂછ્યું, એ કઈ રીતે? અનિતાબેને ઘરની બહાર ગેલેરીમાંથી બતાવતા કહ્યું, જો બેટા, જ્યારે આપણે રસ્તા ઉપર કચરો ફેંકવાને બદલે ડસ્ટબિનમાં નાખીએ છીએ ત્યારે આપણે આપણા દેશને સ્વચ્છ બનાવીએ છીએ. જ્યારે આપણે નળમાંથી વહી જતું પાણી બંધ કરીએ છીએ કે બિનજરૂરી લાઇટ પંખા બંધ કરીએ છીએ ત્યારે આપણે દેશની સંપત્તિ બચાવીએ છીએ. અને જ્યારે આપણે ઘરમાં બનતા ખોરાકનો બગાડ નથી કરતા ત્યારે આપણે દેશના અન્નને માન આપીએ છીએ. અનિતાબેને રોહનનો હાથ પકડીને આગળ કહ્યું, અને આટલું જ નહીં બેટા, જ્યારે એક માં પોતાના બાળકોને સાચા અને સારા સંસ્કાર આપે છે, દેશના કાયદાનું પાલન કરતા શીખવે છે, બીજા પ્રત્યે આદર રાખતા શીખવે છે, ત્યારે એ પોતાના ઘરમાં જ દેશના શ્રેષ્ઠ નાગરિકને તૈયાર કરી રહી હોય છે. આજના યુગની સાચી દેશભક્તિ છે. રોહનની અંદર કંઈક હિલચાલ થઈ. તેણે તરત

જ ટેબલ પરથી ત્રિરંગો લઈ પોતાના પુસ્તકના કબાટમાં માનભેર મૂકી દીધો અને બોલ્યો, મમ્મી, આજથી હું પણ આ બધી ફરજો પૂરી નિષ્ઠાથી નિભાવીશ. તો મિત્રો, દેશભક્તિ માત્ર સીમા પર બંદૂક ચલાવવામાં નથી, પણ આપણા રોજિંદા જીવનમાં નાની નાની જવાબદારીઓ ઈમાનદારીથી નિભાવવામાં છે. આપણે આપણી ફરજ નિભાવીશું તો જ આપણો દેશ ખરા અર્થમાં આઝાદ અને ખરા અર્થમાં સમૃદ્ધ બનશે. તો મિત્રો, જ્યારે પણ સ્વતંત્રતા દિવસ આવે ત્યારે આપણે શહીદોને યાદ કરીએ, ઝંડો લહેરાવીએ, દેશભક્તિના ગીતો પણ સાંભળીએ. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આજના આધુનિક ભારતમાં એક નાગરિક તરીકે, એક સ્ત્રી તરીકે આપણી શું ફરજ છે? આ જ વાત સાથે આપ સૌને સ્વાતંત્ર દિવસની ફરી ફરી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને મિત્રો, 13 તારીખથી શરૂ થયો છે આપણો પવિત્ર શ્રાવણ માસ. શ્રાવણ મહિનો આવે એટલે ચારેય તરફ લીલીછમ હરિયાળી, આકાશમાંથી વરસતા ટીપા અને મનમાં શિવ ભક્તિનો ઉમંગ છવાઈ જાય છે. પણ મિત્રો, શું તમે જાણો છો કે આ મહિનાનું નામ શ્રાવણ કેમ પડ્યું? આપણા પંચાંગ મુજબ આ મહિનાની પૂનમના દિવસે ચંદ્રમા શ્રવણ નક્ષત્રમાં હોય છે. આ શ્રવણ નક્ષત્રના નામ પરથી જ આ મહિનાનું નામ શ્રાવણ પડ્યું છે. આ નક્ષત્ર શ્રવણ એટલે કે સાંભળવું અને જ્ઞાન મેળવવાનું પ્રતીક માનવામાં આવે છે. અને મિત્રો, પૌરાણિક કથાઓ મુજબ આ જ શ્રાવણ મહિનામાં દેવો અને દાનવો દ્વારા સમુદ્ર મંથન થયું હતું અને આપણે સૌ જાણીએ છીએ એમ તેમાંથી નીકળેલું હળાહળ વિષ આખી સૃષ્ટિનો નાશ કરી શકે તેમ હતું. તેથી ત્યારે સૃષ્ટિની રક્ષા કરવા માટે ભગવાન શિવે એ વિષ પોતાના ગળામાં ધારણ કરી લીધું અને તેથી તેઓ નીલકંઠ કહેવાયા. જ્યારે આ વિષની ગરમીથી શિવજીનું શરીર તપવા લાગ્યું ત્યારે બધા દેવોએ તેમના પર જળ ચઢાવીને તેમને શીતળતા આપી હતી. બસ ત્યારથી જ શ્રાવણ મહિનામાં શિવજીને જળ ચઢાવવાની પરંપરા શરૂ થઈ. સાંભળીએ આ સરસ મજાનું ગીત.

0: મિત્રો, મહાદેવની ભક્તિમાં તરબોળ કરી દેતા આ ગીત પછી જો આપણે ફરી દેશના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસની વાત કરીએ તો તે માટેનું સૌથી મજબૂત પાસું છે પ્રવાસન. પ્રવાસન એ માત્ર મનોરંજન કે વિરામ માટેની પ્રવૃત્તિ નથી. અને મિત્રો, ભારત જેવા વૈવિધ્યસભર દેશ માટે તો પ્રવાસન ક્ષેત્ર એટલે કે ટુરિઝમ દેશની એકંદર પ્રગતિમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અને મિત્રો, આપણે ગુજરાતીઓ તો રહ્યા પ્રવાસ પ્રેમી. ચલો સાંભળીએ મનીષા પટેલનો વાર્તાલાપ ગુજરાતના પ્રવાસધામો.
1: ગુજરાત ભવ્ય ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વૈભવનું ધામ છે. ગુજરાતને અખૂટ કુદરતી સૌંદર્ય આપવામાં કુદરતે પણ પાછી પાની કરી નથી. પ્રાકૃતિક સૌંદર્યની દ્રષ્ટિએ ગુજરાત ભર્યું ભર્યું છે. સોનેરી રેતીથી ચમકતો ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાત પાસે છે. ગિરિકંદરાઓ, ડુંગરાઓ, લીલીછમ વનરાજી તથા જંગલો, રણપ્રદેશ વગેરે નિસર્ગે જાણે ગુજરાતને મન મૂકીને આપ્યું છે. પ્રકૃતિના આવા ઉત્કૃષ્ટ ઉપહારોથી આગળ ગુજરાત રાજ્ય અન્ય ઘણા આવા આકર્ષણો ધરાવે છે. આકર્ષક જીવન, પૌરાણિક પર્વત શૃંખલાઓ, ધાર્મિક સ્થળો અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક કેન્દ્રો જેવા સ્થળો વડે ગુજરાત સૌને મુગ્ધ કરી દે છે. ગુજરાતના સાગરતટો, વિહારધામો, ધાર્મિક તીર્થધામો, પ્રાકૃતિક પ્રવાસધામો, ઉજાણી સ્થળો તેમજ પુરાતત્વ, સ્થાપત્ય, શિલ્પ, ઇતિહાસ, ઉદ્યોગ, ટેકનોલોજીના મહત્ત્વના નગરો, અભયારણ્યો, ગિરિમથકો જેવા અનેકવિધ પર્યટન ધામોનો પ્રવાસ ખેડવાથી અનેરા આનંદની અનુભૂતિ માણવા મળે છે. આવી વૈવિધ્યપૂર્ણ અનેકવિધ રંગ અને રસની ગુજરાતની ભૂમિમાં સમુદ્રના ફીણ ભર્યા મોજાઓ ઉછાળા મારતા હોય તેનો નીલો રંગ આસમાની આકાશ સાથે દૂર સુદૂર ક્ષિતિજ પર એકાકાર પામી રહ્યો હોય તેવા મનોહર સૌંદર્ય વિલાસના કાંઠે ક્યાંક નવરાશની પળોમાં વિરામની મોજ માણવા કે કુદરત સાથે તાદાત્મ્ય સાધવા અનેકવિધ અનુકૂળ સ્થળો ગુજરાતમાં છે, જેના થકી આપ જીવનને પૂરા ઉલ્લાસ અને હર્ષ સાથે માણી શકો. સાંસ્કૃતિક લોકજીવન તથા આશ્ચર્યકારી આધુનિક સગવડોવાળી શ્રેષ્ઠ જીવનશૈલી એકબીજા સાથે સુમેળ સાધે છે. આવા વૈવિધ્યસભર ગુજરાતના સ્થળોની માહિતીને આપણે ચાર ભાગમાં વહેંચી શકીએ. એક, પ્રાચીન તથા ઐતિહાસિક સ્થળો. બે,

ધાર્મિક સ્થળો, 3 સાગર કિનારાના સ્થળો તથા રળિયામણા ડુંગરાઓ, 4 ઉજાણી સ્થળો, વન્ય પ્રાણી અભયારણ્યો તથા ધબકતું લોકજીવન. લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિની અમદાવાદ નજીક આવેલી સૌથી જાણીતી જગ્યા છે. માલની આયાત નિકાસ માટે બંદર, વખાર વગેરેના અવશેષો મળી આવ્યા છે. કાટખૂણે રસ્તાઓ તથા શેરીઓ જેવા નગર આયોજન વિશે અમૂલ્ય જાણકારી આપે છે. ધોળાવીરા એ કચ્છમાં આવેલી હરપ્પન સંસ્કૃતિની વિશાળકાય જગ્યા છે. તે એ વખતના લોકોની હાઇડ્રોલિક એન્જિનિયરિંગ કળાને સુંદર રીતે પ્રદર્શિત કરે છે. ગુજરાતમાં સૌથી જૂના મંદિરના અવશેષો વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં દેવ નદીના કાંઠે આવેલા ગોરજ ગામ નજીકથી મળી આવ્યા છે. આ 33 મીટર લાંબું શિવ મંદિર છે. બીજી કે ત્રીજી સદીના સમયમાં આ મંદિર હશે તેવી કેન્દ્રના પુરાતત્વ વિભાગની માન્યતા છે. ચાંપાનેર પંચમહાલ જિલ્લામાં આવેલ, હમણાં જ જાહેર કરાયેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. મોઢેરાનું સૂર્ય મંદિર સૂર્યદેવને સમર્પિત મંદિર છે. તે સોલંકી વંશની ઉત્કૃષ્ટ સ્થાપના શૈલીનો નમૂનો છે. તે પૂર્વ પશ્ચિમ ધરી પર 7 ફૂટ જેટલું પથરાયેલું છે. પાટણની રાણકી વાવ સ્થાપત્ય કલાનો સૌથી ઉત્તમ નમૂનો છે. તેને 7 ઝરૂખા છે. તેની પગથિયાવાળી પરસાળ તથા મંડપો ખરેખર ધ્યાન આકર્ષક છે. ઝરૂખાઓ પર તથા દિવાલોમાં દેવી દેવતાઓના ઉત્કૃષ્ટ શિલ્પો કોતરાયેલા છે. શેરીઓ તથા મહેલોની પરસાળની કોતરણીવાળા દ્રશ્યો તથા અપ્સરાઓની અંગભંગીઓના અદ્ભુત શિલ્પકામ આપણને આશ્ચર્યચકિત કરી દે છે. પાણીના સ્તરે 1000 માથાવાળા શેષનાગ પર સૂતેલા ભગવાન વિષ્ણુની મૂર્તિ જોવા મળે છે. નજીકમાં સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ પણ જોવા જેવું છે. અડાલજની વાવ અમદાવાદ નજીક આવેલી છે. નાના છત્ર નીચે ચારપાઈ પર બેઠેલા રાજાથી લઈને નૃત્યાંગનાઓ સુધીના અનેક પ્રકારના શિલ્પો અહીં જોવા મળે છે. સિદ્ધપુર મહેસાણા પાસે આવેલું છે. ત્યાં મૂળરાજ રાજાએ 10મી સદીમાં રુદ્રમાળ બંધાવ્યો હતો. રાજા સિદ્ધરાજ જયસિંહે જેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, જેના અવશેષો આજે પણ તેની યાદ આપતા ઊભા છે. લોકવાયકા અનુસાર રુદ્રમાળના 1600 થાંભલાઓ

અંદર આવે છે. પાસે જ સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન છે. અંબાજીમાં ગબ્બરનો પહાડ જેના પર આવેલી ગુફા માતાજીનું આદિસ્થાન મનાય છે. ગબ્બર પર જવા હવે રોપવેની પણ સગવડ છે. સાબરકાંઠા જિલ્લામાં ડુંગરાઓની વચ્ચે સુંદર રમણીય વાતાવરણમાં સુપ્રસિદ્ધ શામળાજીનું મંદિર છે. આ વૈષ્ણવોના તીર્થનું મહત્ત્વનું સ્થાન છે. ગદાધર ક્ષેત્રના નામે જાણીતું સ્થળમાં મંદિર ખૂબ જ મોટું છે. ડાકોરનું રણછોડરાયનું મંદિર ભગવાન શ્રી કૃષ્ણના ઘણા મહત્ત્વના મંદિરોમાં સ્થાન પામે છે. ડાકોરની અસલ મૂર્તિ દ્વારકાથી આવી હોવાનું મનાય છે. ભક્તોની આસ્થાનું પવિત્ર યાત્રાધામ છે. ગુજરાતના પશ્ચિમ સાગર કિનારા પર આવેલું દ્વારકા પવિત્ર તીર્થધામ છે. ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ તરીકે વિરાજમાન છે. શંકરાચાર્યજીએ સ્થાપેલ મઠોમાં એક મઠ દ્વારકામાં છે. 157 ફૂટની ઊંચાઈ ધરાવતું મંદિરનું શિખર તથા એના પર લહેરાતી ધજાનું દ્રશ્ય આપણા મન પર અમિત છાપ મૂકી જાય છે. પાસે ખુલ્લો દરિયો મંદિરના સૌંદર્યમાં વધારો કરે છે. લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે દર્શન માટે આવે છે. વડોદરા પાસે પાવાગઢ ડુંગર પર આવેલું કાળિકા માતાનું પ્રખ્યાત મંદિર છે. પાવાગઢ ઉપર જવા રોપવેની સગવડ પણ છે. શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરીને પોતાની જાતને ધન્ય અનુભવે છે. ગિરનાર પર્વત હિન્દુ તથા જૈન મંદિરોથી ભરેલ છે. 5 જૈન દેરાસરો ઘણા ધ્યાન આકર્ષક છે. ઉપર અંબામાનું મંદિર તથા દત્તાત્રેય ટૂંક આસ્થાના સ્થાન છે. પાલિતાણા શત્રુંજય પર્વત ભાવનગર જિલ્લામાં આવેલું જૈનોનું પવિત્ર યાત્રાધામ ગણાય છે. આદિનાથનું સૌથી મહત્વનું મંદિર પર્વતની ટોચ પર છે. પર્વત પર કુલ 863 મંદિરો આવેલા છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાસે આવેલ બહુચરાજી માતાનું મંદિર છે. ખાસ કરીને અહીં બાળકો

પાલસર પણ પવિત્ર નર્મદા કિનારાનું યાત્રાધામ છે. ભૂરા ચમકતા પાણીની લહેરોવાળા દરિયા કિનારે સોનેરી રેતીનો સમુદ્ર, ક્યાંક ખડકાળ ધરતી પાસે ઉગેલા લીલા લીલા વૃક્ષો ગુજરાતના સાગર તટને હંમેશા સમૃદ્ધ રાખે છે. દરિયા કિનારે પાણી તથા તાજી શીતળ હવાની લહેરોમાં સમુદ્ર રમતોનો લ્હાવો લેવો સૌને ગમે છે. ગુજરાતમાં દરિયા કિનારે આવેલા રમણીય સ્થળોમાં આનંદ તથા મસ્તીની પળો તમે માણી શકો છો. જ્યાં રોજનું જીવન તથા કામકાજથી દૂર સમુદ્ર તટ પર આરામની ક્ષણો વિતાવી શકો. ગુજરાતના જાણીતા સી બીચમાં સૌથી સુંદર દરિયા કિનારાનું જાણીતું સ્થળ અહમદપુર માંડવી છે. દીવ નજીક આવેલા આ સ્થળ સમુદ્ર વિહારમાં રાજાઈ સ્વાગત કરવામાં આવે છે. નિર્મળ સોનેરી સમુદ્ર તાળના વૃક્ષોના ઝુંડો, સૂર્યપ્રકાશથી ચમકતી ફૂલોની રંગીન ચાદર, વિશાળ તટ ફીણના મોજા વગેરે નયનરમ્ય દ્રશ્યો આંખને ચમકાવી દે છે. સૌરાષ્ટ્રના સાગર કિનારે બીજું સ્થળ ચોરવાડ છે. ચોરવાડ પહોંચતા સુધીમાં ચારે દિશાની હરિયાળી પ્રકૃતિ, નાળિયેરીના વૃક્ષોના ઝુંડો ખૂબ જ આકર્ષક છે. ચોરવાડના મહેલમાં ઝાકઝમાળ છે. મનને શાંતિની અનુભૂતિ કરાવનાર આ સ્થળ ભવ્ય વિહારધામ છે. દક્ષિણ ગુજરાતમાં સુરત પાસે ઉભરાટ સી બીચ છે. સુંદર રમણીય વનરાજી અને વૃક્ષોથી છવાયેલું સ્થળ છે. દરિયાકાંઠો આરોગ્ય માટે સુંદર આબોહવા ધરાવે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડથી નજીક આવેલ તિથલ સુંદર સાગર કિનારાનું સ્થળ છે. તિથલમાં હરિયાળા બગીચા અને આરોગ્યપ્રદ આબોહવા આકર્ષક છે. સુંદર મંદિરોથી શોભતું સ્થળમાં સેનિટોરિયમ પણ છે. કચ્છમાં આવેલ માંડવીનો રળિયામણો સાગર તટ ખૂબ જ આકર્ષક છે. સુંદર દરિયાના પાણીની લહેરો, ઠંડી હવા શાંતિ તથા સ્ફૂર્તિ આપે છે. ગુજરાતના ડુંગરા રળિયામણા છે. અરવલ્લી, વિંધ્ય તથા સહ્યાદ્રીની ગિરિમાળાઓ ગુજરાતમાં છે. લીલાછમ જંગલોથી ભરપૂર આ ડુંગરાળ પ્રદેશમાં ભ્રમણ કરવું એક અદ્ભુત અનુભૂતિ છે. આ ડુંગરાળ પ્રદેશમાં દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલ સાપુતારા નયનરમ્ય હિલ સ્ટેશન છે. લીલાછમ જંગલની વચ્ચે ખૂબ જ ઊંચાઈ પર આવેલ સાપુતારામાં નૌકાવિહારની પણ વ્યવસ્થા છે. અહીં સૂર્યોદય જોવા સનરાઈઝ પોઈન્ટ છે. નજીકમાં ગિરાધોધ સહેલગાહ માટે શ્રેષ્ઠ જગ્યા છે. ઇકો પોઈન્ટ, સાપુતારા મ્યુઝિયમ, સ્ટેપ ગાર્ડન વગેરે જોવાલાયક સ્થાનો છે. પાવાગઢ સુંદર પર માં કાળી માતાનું મંદિર છે. આસપાસ સુંદર જોવાલાયક જગ્યાઓ છે. જૂનાગઢ પાસે ગિરનાર ડુંગર વિશ્વવિખ્યાત છે. ઉપર અનેક ધાર્મિક આસ્થાના સ્થાનો છે. ગિરનારની તળેટીમાં ભવનાથનો વિશાળ મેળો ભરાય છે. કચ્છનો ધીણોધર ડુંગર દાદા ગોરખનાથજીની તપોભૂમિ તરીકે પ્રખ્યાત છે. આસપાસ રમણીય વાતાવરણ છે. ધીણોધરની ટોચ પરથી નજર ફેરવતા મોટું રણ નજરે પડે છે. પંચમહાલમાં આવેલ દેવગઢ બારિયા પાસેના જંગલમાં રતનમાલના ડુંગરોમાં પણ ટ્રેકિંગ કરવા જેવું ખરું. ગાઢ જંગલોથી છવાયેલા આ ડુંગરમાળની મુલાકાત વિસ્મરણીય છે. જાંબુઘોડા જંગલમાં આવેલું સ્થળ છે. ગુજરાતમાં વન વિસ્તાર ઓછો હોવા છતાં વન્ય પ્રાણી સૃષ્ટિથી ગુજરાત સમૃદ્ધ છે. સાસણગીર સૌરાષ્ટ્રમાં આવેલું સિંહોનું નિવાસ સ્થાન છે. જંગલમાં વિહાર કરતા સિંહો જોવાનું મળે તો ધન્યતા અનુભવાય છે. તુલસી શ્યામમાં ગરમ પાણીના ઝરા છે. ભાવનગર પાસે આવેલ વેળાવદરમાં કાળિયાર હરણો એટલે કે બ્લેક બક માટેનો નેશનલ પાર્ક છે. કચ્છના નાના રણમાં જંગલી ગધેડાઓનું અભયારણ્ય છે. નજીકમાં મોટા રણ પ્રદેશમાં શિયાળાની ઠંડીમાં દેશ વિદેશથી આવતા સુંદર પક્ષીઓમાં સુરખાબ ફ્લેમિંગો ખાસ છે. રંગબેરંગી ફ્લેમિંગો પક્ષી જોવા એક અદ્ભુત લહાવો છે. ગાંધીનગરમાં ઇન્દ્રોડા નેચર પાર્કની પણ મુલાકાત લેવા જેવી ખરી. શિયાળામાં વડોદરા જિલ્લામાં ડભોઈ પાસે આવેલ વઢવાણા તળાવમાં પણ દેશ વિદેશમાંથી રંગબેરંગી પક્ષીઓ આવે છે. ડાંગના જંગલોમાં વાઘ નજરે પડે છે તથા રતનમાળમાં રીંછનું અભયારણ્ય છે.

0: પણ વિદેશમાં પણ ગુજરાતના ગરબા પ્રખ્યાત છે. ગુજરાતનો નવરાત્રિ ઉત્સવ જોવા માણવા જેવો છે. શિયાળામાં ઉત્તરાયણમાં લોકો હર્ષોલ્લાસથી પતંગ ઉડાવે છે તથા ચટપટી વાનગીઓની સાથે મોજ માણે છે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાય છે, જે જોવો એક અમૂલ્ય લહાવો છે. હોળી ધૂળેટી પણ ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી ઉજવાય છે. રંગના ઉત્સવને લોકો ખૂબ જ આનંદથી ઉજવે છે. દિવાળીના તહેવારોમાં પણ રંગબેરંગી આતશબાજીથી આકાશ રંગીન બની જાય છે તથા ફટાકડા ફૂટે છે. આનંદના આ દિવસો ગુજરાતમાં માણવા જેવા છે. ગુજરાતના પૌરાણિક સ્થાનો સાથે નવી સદી સાથે કદમ મિલાવતા શહેરો પણ જોવા મળે છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ વગેરે શહેરોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ છે. વડોદરા નજીક આજવા ગાર્ડનમાં રાતની રોશની તથા રંગીન ફુવારા જોવા જેવા છે. પાસે જ નિમેટા બાગની મુલાકાત યાદ રહી જશે. ગાંધીનગર બાગ બગીચાઓનું અદ્યતન શહેર છે. અમદાવાદમાં જોવાલાયક સુંદર સ્થળો છે. સાયન્સ સિટીનું સ્થળ જોવાલાયક છે. ત્યાંના મ્યુઝિકલ ફુવારા જોવા જેવા છે. પ્રવાસની સાથે પાટણના પટોળા, જામનગરની બાંધણી, કચ્છી કામની વસ્તુઓ, સંખેડાના લાકડાના ફર્નિચર તથા પથ્થરના ઘરેણાની ખરીદી એક યાદગીરી બની રહેશે.
1: ગુજરાતના પ્રવાસન સ્થળો આ વિષય પર હમણાં જ આપણે મનીષા પટેલનો વાર્તાલાપ સાંભળ્યો. અને મિત્રો, આજે પારસી નવવર્ષ એટલે કે નવરોઝનો પવિત્ર તહેવાર પણ છે. પારસી સમુદાય ભલે સંખ્યામાં નાનો હોય પણ આપણા ભારત દેશના અને ખાસ કરીને ગુજરાતના વિકાસમાં તેમનો ફાળો અજોડ રહ્યો છે. રતન ટાટા, ગોદરેજ કે હોમી ભાભા જેવા મહાનુભાવો હોય કે સ્વાતંત્ર્ય વીરોમાં દાદાભાઈ નવરોજી કે મેડમ ભીખાઈજી કામા, ફિરોજ શાહ મહેતા કે દિનશા વાછા હોય, તે બધા જ ખરેખર ભારતીય સંસ્કૃતિમાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા છે. તો તમામ પારસી ભાઈ બહેનોને સહિયરના પરિવાર વતી નવરોઝ મુબારક હોવજો. તો મિત્રો, હવે સમય થયો છે તમને આવજો કહેવાનો. તો ફરી મળીશું આ જ રીતે એક નવી વાર્તા, નવા તહેવાર અને નવી વાતો સાથે. ત્યાં સુધી તમારી સહિયર રૂપાને રજા આપો, આવજો. આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.

0: Mr. Modi called Sri Aurobindo a towering philosopher, naturalist, poet and thinker. In men's cricket, India were 101 for 1 against hosts Sri Lanka in the first test of the two-match series at Goal International Cricket Stadium. Earlier, India won the toss and elected to bat. And that is the end of this news bulletin.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે સુગમ સંગીતનો કાર્યક્રમ. મિતાલી મુખર્જીને સાંભળીએ. રચના છે હરેન્દ્ર દવેની.

0: ગોવિંદ દરજીની રચના આપ સાંભળી રહ્યા હતા. ગાયક કલાકાર હતા મિતાલી મુખર્જી. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ આકાશવાણી.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 1:20 થવા જઈ રહી છે. સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્વતંત્રતા દિને લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યા બાદ રાષ્ટ્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે પહેલીવાર લાલ કિલ્લા પરથી વંદે માતરમ ગુંજી રહ્યું છે. પ્રધાનમંત્રીએ વિકસિત ભારતના નિર્માણની ગતિને વેગ આપવા સપ્તધારાની જાહેરાત કરી. ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનોને પરીક્ષા માટે નિઃશુલ્ક કોચિંગ આપવાની સરકારની યોજના. મહિલા અનામત બિલને સમર્થન આપવા માટે રાજકીય પક્ષોને પ્રધાનમંત્રીની અપીલ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે વીર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી. ઇન્ડોનેશિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં 5ના મોત. અને ગાલે ખાતે રમાઈ રહેલી શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતની મક્કમ બેટિંગ. સમાચાર વિગતવાર. આજે રાષ્ટ્ર તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું. આ વર્ષની ઉજવણી યુવા શક્તિને

0: बड़ा उत्तम अवसर क्या हो सकता है।
1: શ્રી મોદીએ સાત મુદ્દાના સુધારા માળખા એવા સપ્તધારાની જાહેરાત કરતાં કહ્યું કે સપ્તધારાનો હેતુ 2047 સુધીમાં વિકસિત ભારત બનવા તરફ ભારતની યાત્રાને વેગ આપવાનો છે. તેમણે કહ્યું કે છેલ્લા 5-7 દાયકામાં પૂર્ણ ન થઈ શક્યું તે કાર્ય આગામી 5-7 વર્ષમાં પૂર્ણ કરવાની પ્રાથમિકતા રહેશે.
0: मैं आज उस युग को भी याद करना चाहूंगा जब वे भारत का सामर्थ्य सप्त सिंधु के रूप में हम जानते थे, हम समझते थे, हम सुनते थे. आज लाल किले की प्राचीर से मैं देश के सामने शक्ति की सप्त धारा का आवाहन करता हूं. आने वाले 5-7 साल में जो पिछले 5-7 दशक में नहीं हुआ वो सप्त धारा के सामर्थ्य से, शक्ति से हम देश को नई ऊंचाई, नई गति देंगे.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વિવિધ જાહેર પરીક્ષાઓ માટે વિનામૂલ્યે ઓનલાઈન કોચિંગ આપવાની પણ જાહેરાત કરી.
0: विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है. डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर है हमारे पास, उत्तम टैलेंट है, टीचर्स हैं. उन संसाधनों को जोड़ करके हम देश के नौजवानों को फ्री कोचिंग देने का एक पूरा नेटवर्क हम खड़ा करने वाले हैं.
1: પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે 2014થી ભારતે લગભગ 40 દેશો સાથે મુક્ત વેપાર કરાર કર્યા છે, જેનાથી ભારતીય વ્યવસાયો અને નિકાસકારો માટે મોટી તકો ઉભી થઈ છે.
0: 2014 કે બાદ દુનિયા કરીબ 40 દેશો કે સાથ હમારા FTA એગ્રીમેન્ટ હો રહા. યે જો ટ્રેડ એગ્રીમેન્ટ્સ હુએ હૈ યે એક બહોત બડા અવસર હૈ. મેં મેરે MSMEs કો કહેના ચાહુંગા કે હમે इस मौके को छोड़ना नहीं है. दुनिया में हमें पहुंचना है. भारत के उत्पाद की हर चीज विश्व के बाजार में पहुंचे, चाहे हमारा टेक्सटाइल हो, हमारी मशीनरी हो, दवाइयां हो, हमने मौका छोड़ना नहीं है.
1: આજના સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે લાલ કિલ્લા ખાતે કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો, આમંત્રિત વિદેશી મહેમાનો અને દેશના ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદનના કાર્યક્રમ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ પક્ષોને સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલા અનામતના અમલીકરણને રાજકીય લડાઈ બનાવ્યા વિના સમર્થન આપવા અપીલ કરી છે. લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ તેમને મહિલાઓનું સન્માન કરવા અને દેશની મહિલાઓને શક્ય તેટલી વહેલી તકે વિધાનસભાઓ અને લોકસભામાં 33% પ્રતિનિધિત્વ મળે તે સુનિશ્ચિત કરવા આગળ વધવા કહ્યું. તેમણે કહ્યું કે મહિલાઓને ભારતની નીતિઓને આકાર આપવામાં યોગદાન આપવાની તક આપવી જોઈએ.
0: જલ્દ સે જલ્દ હમારી માતાઓ બહેનો કો 33% વિધાનસભા ઓર લોકસભામાં ઉનકો પ્રતિનિધિત્વ મિલે, ये भारत की नीति घड़तर के अंदर अपना योगदान दे. समय की मांग है और मैं सभी राजनीतिक दलों से फिर से आग्रह करता हूं, आइए महिला आरक्षण लागू करके महिला सम्मान में आप भी जुड़िए, लेकिन मेरी माताओं बहनों को हक दीजिए.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. પંજાબમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી હતી. રાજ્યકક્ષાનો સમારોહ સરહદી જિલ્લા ફિરોઝપુર ખાતે યોજાયો હતો, જ્યાં મુખ્યમંત્રી ભગવંતસિંહ માને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ઝારખંડ, કર્ણાટક, તમિલનાડુ, મિઝોરમ, આસામ, પશ્ચિમ બંગાળમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ત્રિપુરાની મહારાજા બીર વિક્રમ MBB કોલેજ ખાતે એક ખાસ દેશભક્તિ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 1000 સ્વરમાં વંદે માતરમ શીર્ષક હેઠળના આ કાર્યક્રમમાં 1300થી વધુ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કોલેજ કેમ્પસમાં વંદે માતરમનું ગાન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે બહાદુરોને શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિએ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, સંરક્ષણ રાજ્યમંત્રી સંજય શેઠ, સંરક્ષણ વડા જનરલ એન એસ રાજા સુબ્રમણ્યમ, આર્મી ચીફ જનરલ ધીરજ શેઠ, નૌકાદળના વડા એડમિરલ કૃષ્ણ

0: કૃષ્ણા સ્વામીનાથન, વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ અને સંરક્ષણ સચિવ રાજેશકુમારસિંહ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર ઓડિશામાં પૂરનો કેર યથાવત છે. સતત વરસાદના કારણે નદીઓ છલકાઈ રહી છે અને ગામડાઓ, રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા છે. બૈતરણી, બુધાબલંગા અને જલકા નદીઓમાં જળસ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે બાલાસોર, ભદ્રક, મયુરભંજ, કેઓન્ઝર અને અન્ય ઉત્તરીય જિલ્લાઓ પ્રભાવિત થયા છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પારસી નવા વર્ષ નવરોઝ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ નોંધ્યું કે વિવિધ ક્ષેત્રોમાં પારસી સમુદાયના નોંધપાત્ર યોગદાનથી દેશ અસંખ્ય રીતે સમૃદ્ધ થયો છે. આજે વહેલી સવારે ઇન્ડોનેશિયાના ફ્લોરેસ ક્ષેત્રમાં 7.7ની તીવ્રતાના ભૂકંપમાં 5 લોકોના મોત થયા છે. ભૂકંપના કારણે ઇમારતો ધરાશાયી થઈ હતી. અહીં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી, જે પાછળથી પરત લેવામાં આવી હતી. જોકે વીજળી ગુલ થવા અને સંદેશા વ્યવહારમાં વિક્ષેપોને કારણે નુકસાનનું મૂલ્યાંકન અને બચાવ પ્રયાસોમાં અવરોધ ઉભો થયો હતો. ફ્લોરેસ અને પડોશી વિસ્તારોમાં ભૂકંપનો અનુભવ થયો હતો. પશ્ચિમ નુસા, ટેંગારા અને સુલાવેસીના કેટલાક ભાગોમાં પણ નુકસાન નોંધાયું હતું. આજે વહેલી સવારે દક્ષિણ લેબનોન પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં 7 લોકોના મોત થયા હતા અને 3 અન્ય ઘાયલ થયા હતા. લેબનોનની રાજ્ય સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે કાટમાળમાંથી બચી ગયેલા લોકો માટે શોધ અભિયાન ચાલી રહ્યું છે. લેબનોન અને ઇઝરાયેલે 26 જૂને ઇરાન સમર્થિત હિઝબુલ્લા આતંકવાદી જૂથના નિઃશસ્ત્રીકરણના બદલામાં દક્ષિણ લેબનોનમાંથી ઇઝરાયેલી દળોને પાછા ખેંચવાની યોજનાની રૂપરેખા આપતા ફ્રેમવર્ક કરારની જાહેરાત કર્યા પછીનો આ સૌથી ઘાતક હુમલો હતો. ગાલે ખાતે રમાઈ રહેલી શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા લંચ સમયે ભારતે 1 વિકેટે 101 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે મક્કમ બેટિંગ કરી હતી. યશસ્વી જયસ્વાલના આઉટ થયા બાદ રાહુલ અને પેડિકલે ધીરજપૂર્વકની બેટિંગ કરી હતી. લંચ સમયે ભારતે 1 વિકેટે 101 રન બનાવ્યા હતા. લંચ બાદ ભીના મેદાનને કારણે રમતમાં વિલંબ થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સ્વતંત્રતા દિને લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યા બાદ રાષ્ટ્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે પહેલીવાર લાલ કિલ્લા પરથી વંદે માતરમ ગુંજી રહ્યું છે. પ્રધાનમંત્રીએ વિકસિત ભારતના નિર્માણની ગતિને વેગ આપવા સપ્તધારાની જાહેરાત કરી અને ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનોને પરીક્ષા માટે નિઃશુલ્ક કોચિંગ આપવાની સરકારની યોજના. મહિલા અનામત બિલને સમર્થન આપવા માટે રાજકીય પક્ષોને પ્રધાનમંત્રીની અપીલ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે વીર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી. ઇન્ડોનેશિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં 5ના મોત. ગાલે ખાતે રમાઈ રહેલી શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતની મક્કમ બેટિંગ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી કા અમદાવાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર.

0: છે.
1: સમગ્ર ભારત આજે 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આઝાદી પછી પહેલીવાર લાલ કિલ્લાની પ્રાચીરમાંથી વંદે માતરમ ગુંજી ઉઠ્યું છે.
2: આજ જબ હમ દેશ કે લોગ વંદે માતરમ કે 150 વર્ષ મના રહે હૈ તો ઇસસે બડા ઉત્તમ અવસર ક્યા હો સકતા હૈ. પિછલે દિનો દેશ કે કુછ હિસ્સો મેં બાઢ કા પ્રકોપ રહા, ભૂસ્ખલન કા પ્રકોપ રહા, અનેક પરિવાર પ્રભાવિત હુએ, ઉનકે દુખ દર્દ કો હમ ભલી ભાતી અનુભવ કરતે હૈ. પીડિત પરિવારો કો મેં વિશ્વાસ દિલાતા હું કે હમ ઓર પૂરા દેશ ઉનકે સાથ ખડે હૈ.
1: શ્રી મોદીએ વિકસિત ભારત 2047ની યાત્રાને વેગ આપવા 7 મુદ્દાની સપ્તધારા રજૂ કરી. તેમણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વિવિધ જાહેર પરીક્ષાઓ માટે નિઃશુલ્ક ઓનલાઈન કોચિંગ આપવાની જાહેરાત કરી. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે 2014થી ભારતે લગભગ 40 દેશો સાથે મુક્ત વેપાર કરાર કર્યા છે, જેનાથી ભારતીય વ્યવસાયો અને નિકાસકારો માટે મોટી તકો ઉભી થઈ છે.
2: 2014 के बाद दुनिया करीब करीब 40 देशों के साथ हमारा FTA एग्रीमेंट हो रहा. ये जो ट्रेड एग्रीमेंट हुए हैं, ये एक बहुत बड़ा अवसर है. मैं मेरे MSME को कहना चाहूंगा कि हमें इस मौके को छोड़ना नहीं है. दुनिया में हमें पहुंचना है. भारत के उत्पाद की हर चीज विश्व के बाजार में पहुंचे, चाहे हमारा टेक्सटाइल हो, हमारी मशीनरी हो, दवाइयां हो, हमने मौका छोड़ना नहीं है.
1: પ્રધાનમંત્રીએ તમામ પક્ષોને સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલા અનામતના અમલીકરણને રાજકીય મુદ્દો બનાવ્યા વિના સમર્થન આપવા અપીલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ અમરેલી ખાતે 80મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી. તેમણે જણાવ્યું કે ગરીબો, યુવાનો, કિસાનો અને નારીશક્તિ સહિત 4 મજબૂત સ્તંભો પર વિકસિત ગુજરાતનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે. સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે તેમણે અનેક મહત્વની જાહેરાતો કરતા જણાવ્યું કે ખાનગી જમીન ખરીદીને પણ ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી કરાશે.
3: ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા આપણા યુવાનોને તેમના પરિવારની આર્થિક સ્થિતિને કારણે કોઈ મુશ્કેલી ન પડે અને તેમના ઉચ્ચ અભ્યાસના સપના સાકાર થાય તે માટે રાજ્ય સરકાર તેમની પડખે ઉભી છે. આવા યુવાનોને ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આપવામાં આવતી વિદેશ અભ્યાસ માટેની લોન યોજનાનો લાભ લેવા માટે પરિવારની જે વાર્ષિક આવક 6 લાખ છે તે વધારીને 10 લાખ કરવાની હું જાહેરાત કરું છું.
1: રાજ્યના રોડ માળખાને વધુ સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત બનાવવા 3,428 કરોડ રૂપિયાના ખર્ચે 210 કિલોમીટરના રસ્તાઓનું નવીનીકરણ કરાશે તેમ પણ તેમણે ઉમેર્યું. આ પ્રસંગે કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ખમીરવંતી સંસ્કૃતિને ઉજાગર કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ રજૂ કરવામાં આવી. રાજ્યભરમાં પણ આજે સ્વાતંત્ર્ય પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી. વડોદરા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજારોહણ કર્યું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા મુકામે રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસીરીયાના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં વીર શહીદોને યાદ કરાયા. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જામનગરમાં 9 જેટલી પ્લાટૂનની પરેડનું નિરીક્ષણ કર્યું. આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર ખાતે સ્વાતંત્ર્ય દિવસ દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં આકાશવાણીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ એકસાથે મળીને રાષ્ટ્રધ્વજને સલામી આપી. પરંપરા મુજબ આ વર્ષે પણ ધ્વજવંદનનો મુખ્ય કાર્યક્રમ ચાલુ વર્ષે વયનિવૃત્ત થવા જઈ રહેલા કર્મચારીઓના હસ્તે યોજવામાં આવ્યો. આ પ્રસંગે આકાશવાણી અમદાવાદના કચેરીના વડા NL ચૌહાણે દેશ માટે સમર્પિત રહેવા સૌને અનુરોધ કર્યો.
4: ભારત વર્ષ આજ અપના 80મા સ્વતંત્રતા દિવસ મના રહા હૈ. ઇસી તરહ આકાશવાણી કે ભી પૂરે 90 વર્ષ હુએ હૈ. આકાશવાણી પરિવાર કી ઓર સે મેં યહી સંદેશ દેતા હું કે હમે અપને કર્તવ્યો કા પાલન કરના હૈ. વિકસિત ભારત કી જો કલ્પના કી હમારે આદરણીય પ્રધાનમંત્રી મહોદય ને વો સાકાર હો સકે ઉસી પથ પર હમે ચલના હૈ ઓર અપના સહયોગ કરના હૈ.
1: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે પ્રભારી મંત્રી દર્શના વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કચ્છના મુંદ્રા ખાતે રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ તિરંગાને સલામી આપી. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં ટ્રસ્ટી PK લહેરીના હસ્તે ધ્વજવંદન કરાયું, જ્યારે દ્વારકાધીશ જગત મંદિરે દેશભક્તિ અને પ્રભુભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 5:45 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ વલસાડ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે નવીન પટેલ. વલસાડ જિલ્લાના નાના પોંઢા કપરાડા રોડ ખાતે 80મા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, ઇનામ પ્રમાણપત્ર વિતરણ સહિત વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાયા હતા. વલસાડ જિલ્લામાં આવેલા તાજેતરના વિનાશક પૂરને લઈ સ્થિતિ ભયાવહ બની હતી. વલસાડ શહેરથી જિલ્લાની શાળાઓ વિસ્તારોમાં પાણી ભરાતા હજારો લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂર આવતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વલસાડ શહેરના ચીફળ સ્થિત દાણા બજારમાં પાણી ભરાતા કરોડો રૂપિયાનું અનર્થનું નુકસાન થયું હતું. આ ઉપરાંત જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલા ઝીંગાના તળાવો તૂટી જતા ઝીંગા પૂરના પ્રવાહમાં તણાઈ ગયા હતા. તેમજ વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના ધરાસણા, દાંડી, ભાંગલ, કકવાડી, માલવણ સહિતના ગામોમાં મીઠાના અગરોમાં લાખો રૂપિયાનું મીઠાનું ધોવાણ થતાં અગરિયાઓની સ્થિતિ દયનીય બની હતી. વલસાડ જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પગલે ભારે તારાજી સર્જાતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેમણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાં પૂરની સ્થિતિ દરમિયાન વહીવટીતંત્ર દ્વારા થયેલી કામગીરી અને વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને જિલ્લામાં અને ખાસ કરીને ઉમરગામમાં એક જ દિવસમાં ઇતિહાસમાં સૌથી વધુ 42.56 ઇંચ વરસાદ અને સિઝનનો સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 102.64 ઇંચ પડવા અંગે માહિતી આપી હતી. ધોધમાર વરસાદ અને મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીઓ બંને કાંઠે વહી હતી, જેને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા એક જ દિવસમાં 12,376 લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં જિલ્લા વહીવટીતંત્રએ સફળતા મેળવી હતી. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે નીચાણવાળા વિસ્તારમાં પૂરના પાણી ઓસરતા સૌથી મોટી અને મહત્વની કામગીરી હવે સાફ સફાઈ અને દરેક નાગરિકના સ્વાસ્થ્યની દરકાર લેવાની રહેશે. વલસાડ જિલ્લામાં જુલાઈ 2026 દરમિયાન ભારે વરસાદ, પૂર અને અતિવૃષ્ટિના કારણે અસરગ્રસ્ત થયેલા નાના, લઘુ અને મધ્યમ વર્ગના વેપાર, વાણિજ્ય તથા સેવાકીય એકમોને આર્થિક તેમજ પુનર્વસન સહાય આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ યોજનાના ઝડપી અને પારદર્શક અમલીકરણ માટે જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્તરે સહાય સમિતિઓની રચના કરવામાં આવી છે. ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સૌ માટે ગૌરવ સમાન છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહની 9 ઓગસ્ટથી વલસાડ જિલ્લામાં ઉજવણી શરૂ થઈ છે, જે 17 ઓગસ્ટ સુધી ચાલશે. 9 દિવસ સુધી ચાલનારા આ સ્વતંત્રતા સપ્તાહ અંતર્ગત જિલ્લા, તાલુકા, મહાનગરપાલિકા, ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ હર ઘર તિરંગા વંદે માતરમના 150 વર્ષની થીમ પર વિવિધ ઉજવણી પણ થઈ રહી છે. વલસાડ જિલ્લા આરટીઓ કચેરી ખાતેથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ આધારિત ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત થયો છે. રાજ્ય સરકારની સૂચના મુજબ શરૂ કરાયેલી આ નવી પદ્ધતિથી અત્યાર સુધીમાં 4,200થી વધુ વાહન ચાલકોએ ટેસ્ટ આપી છે. આ એઆઈ ટ્રેકને કારણે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને માનવીય દખલ વગરની બની છે. વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવાનું જિલ્લા વહીવટીતંત્રને આહવાન કરતા જિલ્લા માહિતી કચેરી દ્વારા રવિવારે વલસાડના ઐતિહાસિક પારનેરા ડુંગર પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લાના ધરમપુરમાં રાજા રજવાડાના સમયથી ટપ્પા રમતમાં આત્મીયતાનો ભાવ આદિવાસી સમાજ અનુભવે છે. દિવાસાથી દિવાળી અને દીવ દિવાળી સુધી અનેક તહેવારોમાં વિવિધ સમાજની અનેક ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરા જોવા મળે છે, ત્યારે વલસાડ જિલ્લો આદિવાસી જિલ્લા તરીકે જાણીતો છે. આદિવાસી સમાજ ભલે આજે આધુનિક યુગમાં જીવતો હોય પર

પરંતુ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને આજે પણ વળગી રહ્યો છે. હમણાં જ આપે વલસાડ જિલ્લાનો સમાચારપત્ર સાંભળ્યો, જેના લેખક હતા નવીન પટેલ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો દેશગાન આકાશવાણી ગાયક વૃંદના સ્વરમાં.

આકાશવાણી ગાયક વૃંદના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, અત્યારે બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

0: 47. Indian embassies and consulates marked India's 80th Independence Day today with flag hoisting ceremonies, cultural programs and community gatherings. Thousands of Indian nationals and diaspora members joined the celebrations in Singapore, China and Hong Kong, underscoring India's strong people-to-people ties with the region. High commissioners and ambassadors hoisted the tricolour at embassies. The national anthem and Vande Mataram were played and excerpts from President Draupadi Murmu's address were read out. World leaders and foreign missions extended Independence Day greetings to India today, praising its democratic journey, civilizational heritage and expanding role in regional and global cooperation. Prime Minister Narendra Modi has thanked world leaders who extended their greetings on the occasion of the Independence Day of India. They include French President Emmanuel Macron, President of the Maldives Dr. Mohamed Muizu, Slovak Republic's President Peter Pellegrini, Prime Minister of Nepal Balendra Shah and his Bhutanese counterpart Chering Tobge. The Central Board of Direct Taxes, CBDT, has notified the Foreign Assets of Small Taxpayers Disclosure Scheme, FAST DS Rules 2026. It enables eligible taxpayers to declare certain undisclosed foreign assets, undisclosed foreign income or undeclared foreign assets on payment of a specified tax or fee. The scheme will come into force from tomorrow and the last date for filing a declaration under the scheme is the 31st of December this year. In Indonesia, the death toll has risen to 38 after a 7.7 magnitude earthquake struck off the coast of Flores today. The powerful quake was followed by dozens of aftershocks as rescue teams continued efforts to reach the worst hit areas. In men's cricket, India were 239 for 2 against hosts Sri Lanka on day 1 of the first test of the two-match series at Kalle International Cricket Stadium when rain stopped the play. And with that, we end this news bulletin.
1: आकाशवाणी भूज प्रस्तुत छे अत्याना मुख्य समाचार। नमस्कार। 80मा स्वतंत्रता दिवसनी उजवणी निमित्ते प्रथम वखत लाल किल्ला पर वंदे मातरमना गान साथे प्रधानमंत्री नरेंद्र मोदीए ध्वजवंदन कर्यु। શ્રી મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું કે ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનશે। પ્રધાનમંત્રીએ વિકસિત ભારતના નિર્માણની ગતિને વેગ આપવા સપ્તધારાની જાહેરાત કરી। ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનોને પરીક્ષા માટે નિઃશુલ્ક કોચિંગ આપવાની સરકારની યોજના। જળશક્તિ મંત્રાલયે કેન બેટવા લિંક પરિયોજનાથી પ્રભાવિત પરિવારોને વળતર કે પુનર્વસન મળ્યું નથી તેવા આક્ષેપોને ખોટા અને ગેરમાર્ગે દોરાના ગણાવ્યા। સરકારે ટેલિવિઝન ચેનલો માટે 12 મિનિટની જાહેરાત સમયમર્યાદા દૂર કરવાનો નિર્ણય લીધો। દિલ્હીની સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટે નીટ યુજી પેપર લીક કેસમાં વધુ તપાસ માટે સીબીઆઈને મંજૂરી આપી। રાજ્યમાં નવી ઈ ચલણ પદ્ધતિનો અમલ શરૂ। મહિલા અનામત બિલને સમર્થન આપવા માટે રાજકીય પક્ષોને પ્રધાનમંત્રીની અપીલ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય સ્મારક ખાતે વીર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી। ઇન્ડોનેશિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં 5ના મોત। ગાલે ખાતે રમાઈ રહેલી શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતની મક્કમ બેટિંગ। ગાંધીધામ ખાતે કચ્છના પ્રભારી મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે સ્નેહની રાખી સ્વાવલંબનની દોરી મેળાનો પ્રારંભ। ગાંધીધામમાં રાખી મેળાને ખુલ્લો મૂકી મહિલા કારીગરોના હુનરને પ્રોત્સાહિત કર્યો। રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ થકી મહિલાઓ આત્મનિર્ભર બને। રાખી મેળામાં મહિલાઓએ પોતાના કૌશલ્યથી તૈયાર કરેલા ઉત્પાદનો પ્રદર્શિત કર્યા। વડાપ્રધાનશ્રીની દૂરદર્શિતા થકી ભૂકંપગ્રસ્ત કચ્છને વિકાસની નવી પાંખો મળતા જિલ્લાનો ઐતિહાસિક વિકાસ થયો। હવે પછીના સમાચાર બુલેટિન સાંજે 7:05

કાર્યક્રમમાં હવે સાંભળીએ આશા ભોસલેના કંઠે આ ગીત. ફિલ્મ છે જાગૃતિ. આશા ભોસલે અને સાથીઓના સ્વરમાં સાંભળીએ આ ગીત.

0: BSNL તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઈચ્છતા ગ્રાહકો માટે છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.
1: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
2: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
1: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
3: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર અને આપ માણી રહ્યા છો હિન્દી ફિલ્મી ગીતો પર આધારિત કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમમાં હવે સાંભળીએ પૂરબ ઓર પશ્ચિમ ફિલ્મનું ગીત મહેન્દ્ર કપૂર અને સાથીઓના સ્વરમાં.

0: BSNL તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઈચ્છતા ગ્રાહકો માટે છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.
1: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
2: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
1: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
2: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
1: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
3: મહોતું.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે હમ હિન્દુસ્તાની ફિલ્મનું ગીત સાંભળ્યું, મુકેશ અને સાથીઓના સ્વરમાં. શબ્દ રચના પ્રેમ ધવનની અને સંગીત હતું ઉષા ખન્નાનું. કાર્યક્રમમાં હવે સાંભળીએ કર્મા ફિલ્મનું આ ગીત. સુરેશ વાડેકર, મનહર ઉદાસ અને મહમદ અઝીઝના સ્વરમાં. શબ્દ રચના આનંદ બક્ષીની અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ગુલમહોર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લોક સંગીતનો કાર્યક્રમ. આરંભે સાંભળીએ પ્રવીણ મકવાણાના કંઠે આ પ્રાચીન ભજન, રચના છે કેશવની. પણ શ્રોતા મિત્રો, આ કાર્યક્રમનો આરંભ કરીએ તે પહેલા સાંભળીએ આ વિજ્ઞાપન.
1: BSNL તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન, માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઈચ્છતા ગ્રાહકો માટે છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.
2: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
1: BSNL તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન, માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઈચ્છતા ગ્રાહકો માટે છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.

0: BSNL તરફથી 80મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ શુભ અવસર પર BSNL લાવ્યું છે ખાસ ફ્રીડમ પ્લાન માત્ર 1 રૂપિયામાં, જેમાં આપને મળશે નવા સિમ કાર્ડની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ, દિવસના 100 SMS અને 1 GB ડેટા 24 દિવસની વેલિડિટી સાથે. આ ઓફર માત્ર નવા ગ્રાહકો અને MNP કરાવવા ઈચ્છતા ગ્રાહકો માટે જ છે. BSNL અપનાવો અને સ્વદેશી 4G નેટવર્ક સેવાનો અનુભવ કરો.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપે પ્રવીણ મકવાણાના કંઠે બ્રહ્માનંદની રચના સાંભળી, અને કાર્યક્રમમાં હવે સાંભળીએ ધનરાજ ગઢવીના કંઠે આ લોકગીત.

soare. Pe-alu mă gândi mai... Soare. Așa. Camar Jain, Pithna Dejain.

શ્રોતા મિત્રો, આ સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 6:15 આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

0: આકાશવાણી ભુજ સમાચાર, પરેશ મારું વાંચે છે. નમસ્કાર. સમગ્ર ભારત આજે 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આઝાદી પછી પહેલીવાર લાલ કિલ્લાની પ્રાચીરમાંથી વંદે માતરમ ગુંજી ઉઠ્યું છે. શ્રી મોદીએ વિકસિત ભારત 2047ની યાત્રાને વેગ આપવા 7 મુદ્દાની સપ્તધારા રજૂ કરી. તેમણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વિવિધ જાહેર પરીક્ષાઓ માટે નિઃશુલ્ક ઓનલાઈન કોચિંગ આપવાની જાહેરાત કરી. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે 2014થી ભારતે લગભગ 40 દેશો સાથે મુક્ત વેપાર કરાર કર્યા છે, જેનાથી ભારતીય વ્યવસાયો અને નિકાસકારો માટે મોટી તકો ઊભી થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ અમરેલી ખાતે 80મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી. તેમણે જણાવ્યું કે ગરીબો, યુવાનો, કિસાનો અને નારી શક્તિ સહિત 4 મજબૂત સ્તંભો પર વિકસિત ગુજરાતનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે. સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે તેમણે અનેક મહત્વની જાહેરાતો કરતા જણાવ્યું કે ખાનગી જમીન ખરીદીને પણ ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી કરાશે. મુંદ્રા શહેર ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ તિરંગાને સલામી આપી હતી. તેમણે સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કરી એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરવા નાગરિકોને આહ્વાન કર્યું હતું. મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છના સર્વાંગી વિકાસની પ્રશંસા કરી હતી. આ સમારોહમાં મુંદ્રા તાલુકાના વિકાસ અર્થે રૂપિયા 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ વિશિષ્ટ સેવા બદલ કર્મયોગીઓ, મહિલા અને બાળ વિભાગ, વન વિભાગ, પશુપાલન તથા આરોગ્ય કર્મચારીઓ અને રમતવીરોનું મોમેન્ટો તથા પ્રશિષ્ટ પત્ર આપી સન્માન કરાયું હતું. રાજ્યમંત્રીએ જણાવ્યું કે કચ્છના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે અને આવનારા દિવસોમાં કચ્છમાં ઘણા વિકાસ કામો થશે.
1: આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈનું એક સપનું એક કચ્છ દેશને દુનિયામાં નામ રોશન કરે, એના માટેની ઘણી બધી વાતો કરી. પણ આવતા દિવસોમાં કચ્છને શું જરૂરિયાત છે અને કચ્છ એક એવું છે કે દેશને દુનિયામાં આગળ વધવા માટે સમગ્ર અમારી ચૂંટાયેલી પાંખ અને અધિકારી સાથે મળી અને આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની નીચે અને દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈની આગેવાની નીચે કચ્છમાં જે જરૂરિયાત છે, જે વિષય છે, ઉદ્યોગ છે, દૂધ ખેતીની લગતા છે કે દૂધના લગતા છે, જે પણ જરૂરિયાત છે વિકાસના કામ ને ડેવલપમેન્ટના, એ ખૂબ આગળ આવશે અને કાગળ વધશે. અને આ સરકાર ખૂબ કટિબદ્ધ છે કે કચ્છ માટે દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈનો એક દિલમાં એક કચ્છ વસેલું છે અને ખૂબ અમારી આ ટીમ આગળ વધશે.
0: કાર્યક્રમના અંતે સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ નિહાળી મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગ્રાઉન્ડ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો, કલેક્ટર, પશ્ચિમ કચ્છ પોલીસ વડા સહિત વિવિધ અધિકારીઓ

અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આકાશવાણી ભુજ કેન્દ્ર ખાતે સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ વિભાગના વડા ભરત કરમટાએ ધ્વજારોહણ કર્યું. આ કાર્યક્રમમાં આકાશવાણીના કર્મચારીઓ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી. આજે પારસી સમાજ દ્વારા તેમના 1396માં નવા વર્ષ પતેતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે પારસી 11મી વિશેષ પ્રાર્થના કરી સૌને શુભકામના પાઠવવામાં આવી હતી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પારસી નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગ તથા SSIP સેલના સંયુક્ત ઉપક્રમે 20 ઓગસ્ટે સવારે 11 વાગે વિદ્યાર્થીઓ માટે કૃષિ પર્યટન વિષય પર નિષ્ણાંત વ્યાખ્યાન યોજાશે. આ કાર્યક્રમમાં ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ અને જાણીતા તજજ્ઞ ડૉક્ટર મોહન પટેલ વક્તા તરીકે ઉપસ્થિત રહી પોતાના આંતરરાષ્ટ્રીય અનુભવો અને એગ્રો ટુરિઝમ દ્વારા સ્થાનિક અર્થતંત્રને વેગ આપવાની તકો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. ભુજની લાલન કોલેજ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ NSSS દ્વારા હરઘર તિરંગા અને વંદે માતરમની 150મી જયંતિ નિમિત્તે સામૂહિક પૂર્ણ વંદે માતરમ ગાનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 500થી વધુ વિદ્યાર્થીઓ અને 40 અધ્યાપકોએ ભાગ લીધો હતો. આચાર્ય ડૉક્ટર CS ઝાલા તથા પ્રાધ્યાપકોએ વિભાજનની વિભિષિકા અને વંદે માતરમના ઇતિહાસ વિશે માર્ગદર્શન આપ્યું હતું. વેશભૂષા સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કારો અપાયા હતા. કાર્યક્રમ અંતર્ગત દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરી ઘરે ફરકાવવા આહ્વાન કરાયું હતું. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. યુવા મિત્રો, આજના આઝાદીના પર્વની આપ સૌને અનેક શુભકામનાઓ. યુવા મિત્રો, ભારત એટલે શું? ભારત એટલે પરંપરાઓનું પહેરણ, સંસ્કૃત અને સંસ્કૃતિની જન્મભૂમિકા. ભારત એટલે સંસ્કારોનો વડલો, સૌને સાથે રાખીને સતત વિકસતી સનાતન ધર્મની વેલ. વિવિધ ભાષાની રંગોળી, જુદી જુદી જીવનશૈલીને એક મોતીમાં પરોવતી અલભ્ય માળા એટલે ભારત. તિરંગો ફરકાવવા માટે હસતા મોઢે ફાંસીના માચડે ચડેલા ક્રાંતિવીરોનું પુણ્ય સ્મરણ એટલે ભારત. આવા અનેક વીરોના બલિદાનોથી આપણા દેશને આઝાદી પ્રાપ્ત થઈ છે. તો યુવા મિત્રો, આજના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપણે આઝાદી વિષયક એવી માહિતી પ્રાપ્ત કરીશું જેનાથી આપણા જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય. તો ચાલો આજના knowledge.com કાર્યક્રમમાં જ્ઞાનની સફરને શરૂ કરીએ. તિરંગો ત્રણ રંગનો બનેલો એક ધ્વજ, પણ તેની અંદર આખું ભારત વસે છે. ક્યારેક લાગે કે ધ્વજ પવનમાં લહેરાતો નથી, ભારતની આખી કહાની લહેરાઈ છે. ઉપર કેસરીઓ, વચ્ચે સફેદ અને નીચે લીલો, ત્રણ રંગો, ત્રણ અલગ છબીઓ અને છતાં એક જ ઓળખ. આપણે તિરંગાને રોજ બરોજ જોઈ શકીએ છીએ, પણ તેને સમજવા માટે કદાચ એક ક્ષણ માટે આંખો નહીં પરંતુ મનને ખોલવું પડે. કારણ કે તિરંગો એ માત્ર કપડું નથી, એ દેશના સ્વભાવનો એક નાનો પણ અદ્ભુત સારાંશ છે. જેમ કોઈ આખી નવલકથાને એક વાક્યમાં સમાવી દેવામાં આવે, એમ ભારતના લાંબા ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્યને આ ત્રણ રંગો પોતાની અંદર સમાવી લે છે. તો યુવા મિત્રો, રાષ્ટ્રધ્વજના આ ત્રણ રંગો શું સૂચવે છે એ તમને ખબર છે? ચાલો તેની માહિતી પ્રાપ્ત કરીએ. સૌથી ઉપરનો કેસરીયો રંગ જાણે સૂર્યોદય પહેલાનું આકાશ છે, જેમાં પ્રકાશ આપવાનો વાયદો હોય છે. આ રંગ ત્યાગ, સાહસ અને સમર્પણની વાત કરે છે. દેશ માટે પોતાનું સુખ જતું કરી દેનારા અને પોતાના જીવન કરતા દેશને મોટો માનનારા અસંખ્ય લોકોની યાદ તેમાં છુપાયેલી છે. પરંતુ કેસરિયાનો અર્થ માત્ર એટલો નથી કે કોઈક કાળે કોઈએ બલિદાન આપ્યું હતું.

કારણ કે દેશપ્રેમ એ માત્ર સરહદ પર લડવાથી સાબિત થતો નથી. પોતાના કામમાં પ્રામાણિક રહેવું, મુશ્કેલીમાં હિંમત ન હારવી અને પોતાના કરતાં રાષ્ટ્રહિતનો વિચાર પહેલા કરવો, આ બધામાં પણ એ જ કેસરીઓ જીવંત છે. ત્યારબાદ આવે છે સફેદ રંગ. ત્રણ રંગોની વચ્ચે ઉભેલો સફેદ રંગ જાણે બે છેડાઓ વચ્ચે શાંતિનો સંવાદ કરે છે. એ સત્ય અને શાંતિનું પ્રતીક છે. ભારતની વિવિધતાને જોતા સફેદ રંગનો અર્થ વધારે ઊંડો લાગે છે. ભાષા જુદી હોઈ શકે, વિચાર જુદા હોઈ શકે, જીવન જીવવાની પદ્ધતિ પણ જુદી હોઈ શકે, પણ એકબીજા માટે લાગણી રાખવી એ જ તો સાચી એકતા છે. સફેદ રંગ જાણે તિરંગાની વચ્ચે ઊભો રહીને વિવિધતામાં એકતાનો ખ્યાલ આપે છે. અને પછી આવે છે લીલો રંગ, ધરતીનો રંગ, વસંતનો રંગ અને આવતીકાલની આશાનો રંગ. લીલો રંગ સમૃદ્ધિ અને વિકાસ સાથે જોડાયેલો છે, પરંતુ વિકાસનો અર્થ માત્ર ઊંચી ઇમારત કે મોટા આંકડા નથી. કોઈ બાળકને સારું શિક્ષણ મળે, કોઈ યુવાનને પોતાની પ્રતિભા અજમાવવાની તક મળે, ખેડૂતની મહેનતને યોગ્ય કિંમત મળે, વિજ્ઞાનની નવી શક્યતાઓના દરવાજા ખુલે અને માનવીનો પ્રકૃતિ સાથેનો સંબંધ જળવાયેલો રહે, આ બધું પણ વિકાસ જ છે. લીલો રંગ એટલે માત્ર આજની લીલોતરી નહીં, આવતીકાલની શક્યતાનો પણ તેમાં જ સમાવેશ થાય છે. અને આ ત્રણ રંગોની વચ્ચે અશોક ચક્ર જાણે સમયનું ચક્ર બનીને સતત ગતિનો સંદેશ આપે છે. તો યુવા મિત્રો, અશોક ચક્રનું ઐતિહાસિક તથા દાર્શનિક મહત્વ શું છે એ તમને ખબર છે? ચાલો હવે તેની માહિતી પ્રાપ્ત કરીએ. રાષ્ટ્રધ્વજ આ નામ સાંભળતા જ આંખ સામે તિરંગાની તસવીર અને તાસીર બંને ઊભી થઈ જાય છે. બાલ્યકાળથી આપણે તિરંગો જોતા આવ્યા છીએ, શાળામાં તેના વિશે અભ્યાસ કરતા આવ્યા છીએ, રાષ્ટ્રીય પર્વો પર તેને સલામ કરતા આવ્યા છીએ. પરંતુ ઘણી વખત એવું બને છે કે જે વસ્તુ આપણને સૌથી વધુ દેખીતી હોય છે તેના વિશેની કેટલીક મહત્વની વાતો આપણે જાણતા નથી. તિરંગો માત્ર આપણા દેશની ઓળખ નથી, તે ભારતના વિચારો અને મૂલ્યોનું પણ પ્રતીક છે. તેના દરેક રંગની પાછળ એક અર્થ છે અને વચ્ચેનું અશોક ચક્ર પણ એ જ સંદેશને આપે છે. યુવા મિત્રો, ભારતના રાષ્ટ્રધ્વજની મધ્યમાં આવેલું અશોક ચક્ર માત્ર એક ભૌમિતિક આકાર નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, પરંપરા, વિચાર અને જીવન દર્શનનું ગહન પ્રતીક છે. યુવા મિત્રો, તિરંગાની મધ્યમાં આવેલું અશોક ચક્ર ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને વિચારધારાનું મહત્વપૂર્ણ પ્રતીક છે. આ ચક્રનો સંબંધ સમ્રાટ અશોક સાથે છે. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અને શાંતિના સંદેશને સમગ્ર દેશમાં ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નેવી બ્લુ રંગનું આ ચક્ર સમ્રાટ અશોકના ધર્મચક્ર પરથી જ પ્રેરિત છે. તેના મૂળની કડી ઈસવીસન પૂર્વે 3જી સદીના મૌર્ય યુગ સાથે જોડાયેલી છે. સારનાથમાં આવેલા સમ્રાટ અશોકના સિંહ સ્તંભ પર જે ધર્મચક્ર જોવા મળે છે એ જ ધર્મચક્ર પરથી આપણા રાષ્ટ્રધ્વજમાં રહેલા અશોક ચક્રની પ્રેરણા લેવામાં આવી છે. એટલે તિરંગામાં રહેલું આ ચક્ર ભારતના હજારો વર્ષ જૂના ઇતિહાસ સાથે વારસાની પણ યાદ અપાવે છે. અશોક ચક્રમાં કુલ 24 આરા હોય છે. આ 24 આરા ચક્રને એક વિશિષ્ટ ઓળખ આપે છે. આ ચક્રને માત્ર એક સુંદર પ્રતીક તરીકે જોવાને બદલે તેના વિચારને સમજવું જરૂરી છે. ધર્મચક્રનો અર્થ અહીં માત્ર ધાર્મિક અર્થમાં લેવાનો નથી, પરંતુ સત્ય, ન્યાય, કર્તવ્ય અને યોગ્ય આચરણ જેવા જીવન મૂલ્યો સાથે તેનો સંબંધ છે. આ ચક્રના 24 આરા જીવનના આવા જ 24 મૂલ્યોનું વર્ણન કરે છે અને આપણને યાદ અપાવે છે કે વ્યક્તિ અને સમાજનું જીવન એ મૂલ્યો પર સતત આગળ વધતું રહેવું જોઈએ. અશોક ચક્રનો સૌથી મહત્વપૂર્ણ સંદેશ છે સતત ગતિ. ચક્રનું સ્વરૂપ જ એવું છે કે તે ગતિનું પ્રતીક બને છે. જીવનમાં જે અટકી જાય છે તે ધીમે ધીમે જડ બની જાય છે, જ્યારે સતત આગળ વધવું એ વિકાસનું લક્ષણ છે. આ જ વિચારને રાષ્ટ્રના સંદર્ભમાં જોવામાં આવે તો અશોક ચક્ર ભારતને સતત પ્રગતિ કરતા રહેવાની પ્રેરણા આપે છે. સમય બદલાય, સમાજ બદલાય અને પડકારો બદલાય, પરંતુ રાષ્ટ્રએ પોતાના મૂળ મૂલ્યોને જાળવી રાખીને સતત આગળ વધતા રહેવું જોઈએ. અશોક ચક્રનો આ અર્થ ખૂબ જ ગૂઢ અને ઊંડો છે. આ રીતે અશોક ચક્ર માત્ર તિરંગાની મધ્યમાં મુકાયેલું એક ચક્ર નથી,

પરંતુ ભારતના વિચારો અને જીવન દર્શનનું પ્રતીક છે. 22 જુલાઈ 1947ના રોજ બંધારણ સભાએ ભારતના રાષ્ટ્રધ્વજને સ્વીકાર્યો ત્યારે ચરખાની જગ્યાએ અશોક ચક્રને સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યારથી આ 24 આરાવાળું ચક્ર ભારતની રાષ્ટ્રીય ઓળખનો અભિન્ન હિસ્સો બની ગયું છે. આ સુંદર વાતની સાથે હવે સમય થઈ ગયો છે એક નાનકડા મ્યુઝિકલ બ્રેકનો. તો ચાલો માણીએ ફિલ્મ ફનાનું ગીત દેશ રંગીલા, જેને સ્વરબદ્ધ કર્યું છે મહાલક્ષ્મી અય્યરે, તેનું લેખન કર્યું છે પ્રસૂન જોશીએ અને તેની રચના કરી છે જતીન લલિત.

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવીને તો ચાલો જ્ઞાનની સફરને પુનઃ આગળ વધારીએ. યુવા મિત્રો, કેટલીક તારીખો કેલેન્ડરમાં માત્ર એક આંકડો હોય છે, પરંતુ કેટલીક તારીખો ઇતિહાસનો એક આખો અધ્યાય બની જાય છે. 15 ઓગસ્ટ 1947 ભારત માટે એવી જ એક ઐતિહાસિક તારીખ છે. આ દિવસે ભારતે બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતા મેળવી અને એક નવા રાષ્ટ્ર તરીકે પોતાની સફરની શરૂઆત કરી. પરંતુ સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે સ્વતંત્રતા માટે 15 ઓગસ્ટની તારીખ જ કેમ નક્કી કરવામાં આવી? આ પ્રશ્નનો જવાબ સમજવા માટે આપણે 1947ની પરિસ્થિતિ તરફ નજર કરવી પડે. બ્રિટિશ સરકાર દ્વારા શરૂઆતમાં સત્તાના હસ્તાંતરણ માટે જૂન 1948 સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બદલાતી રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સત્તાના હસ્તાંતરણની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને 15 ઓગસ્ટ 1947ને સ્વતંત્રતાની તારીખ તરીકે નક્કી કરવામાં આવી. 15 ઓગસ્ટની તારીખ અંગેના ઐતિહાસિક સંદર્ભનો ઉલ્લેખ લેરી કોલિન્સ અને ડોમિનિક લેપિયરના પુસ્તક ફ્રીડમ એટ મિડનાઇટમાં પણ જોવા મળે છે. પુસ્તકમાં 1947ની સત્તાના હસ્તાંતરણની પ્રક્રિયા અને તે સમયની વિવિધ ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં 15 ઓગસ્ટની તારીખ સાથે જોડાયેલા કેટલાક ઐતિહાસિક સંદર્ભો પણ રજૂ કરવામાં આવ્યા છે. પુસ્તકમાં જણાવ્યા અનુસાર બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટન આર્થિક અને રાજકીય રીતે નબળું પડી ગયું હતું અને ભારત પરનું શાસન ચાલુ રાખવા માટે તેમણે ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. શરૂઆતમાં બ્રિટિશ સરકારે જૂન 1948 સુધીમાં ભારતને સત્તા સોંપવાની યોજના બનાવી, પરંતુ અંતિમ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને સત્તાના હસ્તાંતરણની તારીખ વહેલી કરવાની જાહેરાત કરી. તેમણે 15 ઓગસ્ટ 1947ની તારીખ પસંદ કરી હતી, કારણ કે 15 ઓગસ્ટ 1945ના રોજ જાપાને મિત્ર રાષ્ટ્રો સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. માઉન્ટબેટન માટે આ તારીખનું સવિશેષ મહત્વ હતું, કારણ કે તેમની જ સેનાએ જાપાનને હરાવ્યું હતું. એટલે 15 ઓગસ્ટ 1945 આ ઘટનાના 2 વર્ષ પછી જો ભારત આઝાદ થાય તો એ તારીખ તેમના માટે પણ યાદગાર બની ગઈ હતી. આ સમગ્ર પ્રક્રિયાને કાયદાકીય સ્વરૂપ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 દ્વારા મળ્યું. બ્રિટિશ સંસદે પસાર કરેલા આ કાયદા હેઠળ ભારત અને પાકિસ્તાનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવાનો માર્ગ તૈયાર થયો. આ કાયદા મુજબ 15 ઓગસ્ટ 1947થી બ્રિટિશ શાસનનો અંત આવ્યો અને ભારતે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પોતાની નવી યાત્રા શરૂ કરી. આ તારીખ ઇતિહાસનો અંત નહીં, પરંતુ ભારતના નવા અધ્યાયની શરૂઆત બની. યુવા મિત્રો, આઝાદી મળી ત્યારે દેશની સામે માત્ર એક જ સવાલ ન હતો. હવે તો અંગ્રેજો ગયા, આગળ શું? તેની સાથે એક બીજો અને કદાચ એટલો જ મોટો સવાલ ઊભો થયો કે હવે આ દેશ ચાલશે કઈ રીતે? આઝાદી પહેલા ભારતનું શાસન બ્રિટિશ કાયદાઓ અને વ્યવસ્થા હેઠળ ચાલતું હતું, પરંતુ સ્વતંત્ર ભારતને પોતાની જરૂરિયાતો અને પોતાના લોકોની આશાઓ પ્રમાણે પોતાની વ્યવસ્થા ઊભી કરવાની હતી. દેશ વિશાળ હતો, ભાષાઓ અને સંસ્કૃતિઓની અનેક વિવિધતા હતી, સામાજિક અને આર્થિક પડકારો હતા અને લોકશાહી ભારતનું સ્વપ્ન સામે ઊભું હતું. એટલે સ્વતંત્રતા મળ્યા પછી ભારતે માત્ર નવી સરકાર બનાવવાની નહીં, પરંતુ દેશના શાસન માટેના મૂળભૂત નિયમો નક્કી કરવાની પણ શરૂઆત કરી. આ જવાબદારી માટે તૈયાર કરવામાં આવ્યું બંધારણ અને બંધારણ સભા

લાંબી અને વિચારસભર હતી. બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946 રોજ મળી હતી, એટલે કે બંધારણની રચનાની પ્રક્રિયા સ્વતંત્રતા પહેલાં જ શરૂ થઈ ગઈ હતી. સ્વતંત્રતા પછી આ કાર્યને વધુ મહત્વ મળ્યું. વિવિધ સમિતિઓ અલગ અલગ વિષયો પર વિચાર કર્યો અને બંધારણના મુસદ્દાને તૈયાર કરવાની જવાબદારી ડૉક્ટર બી આર આંબેડકરની અધ્યક્ષતાવાળી ડ્રાફ્ટિંગ કમિટીને સોંપવામાં આવી. બંધારણ સભામાં દેશના વિવિધ પ્રદેશો અને વર્ગોના પ્રતિનિધિઓએ ચર્ચા કરી. કયા પ્રકારની લોકશાહી હોવી જોઈએ, નાગરિકોના અધિકારો શું હોવા જોઈએ, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું વિભાજન કેવી રીતે થવું જોઈએ અને દેશની શાસન વ્યવસ્થા કયા સિદ્ધાંતો પર આધારિત હોવી જોઈએ, આવા અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો પર વિચાર કરવામાં આવ્યો. લાંબી ચર્ચા અને વિચાર વિમર્શ પછી 26 નવેમ્બર 1949 રોજ ભારતનું બંધારણ સ્વીકારવામાં આવ્યું અને 26 જાન્યુઆરી 1950 રોજ તે અમલમાં આવ્યું. આ દિવસથી ભારત સત્તાવાર રીતે એક ગણરાજ્ય બન્યું. બંધારણે દેશના નાગરિકોને મૂળભૂત અધિકારો આપ્યા અને સરકાર માટે પણ બંધારણીય મર્યાદાઓ નક્કી કરી. ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા મૂલ્યોને રાષ્ટ્ર જીવનના કેન્દ્રમાં સ્થાન આપવામાં આવ્યું. અહીં એક વાત ખાસ સમજવા જેવી છે કે બંધારણ એ માત્ર કાયદાકીય પુસ્તક નથી, તે એ સમયના ભારતે પોતાના ભવિષ્ય વિશે જોયેલું એક મોટું સ્વપ્ન પણ છે. આ સુંદર વાતની સાથે યુવા મિત્રો હવે પુનઃ સમય થઈ ગયો છે એક નાનકડા મ્યુઝિકલ બ્રેકનો. તો ચાલો યુવા મિત્રો માણીએ આપણા દેશના મહત્વને વર્ણવતું ફિલ્મ દિલ જલેનું ગીત મેરા મુલ્ક, જેને સ્વરબદ્ધ કર્યું છે કુમાર સાનુએ, જેનું લેખન કર્યું છે જાવેદ અખ્તરે અને તેની રચના કરી છે અનુ મલિક.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને, એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ. યુવાણી આકાશવાણી.

આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

શ્રોતા મિત્રો, આ સાથે જ આ ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર।

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતે આજે તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીની ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને વિવિધ જાહેર પરીક્ષાઓ માટે વિનામૂલ્યે કોચિંગ આપવાની જાહેરાત. સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રીની પ્રજાહિતલક્ષી જાહેરાતો. ખાનગી જમીન ખરીદીને ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી કરાશે. દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન સાથે રાજ્યભરમાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કુલ 257 કેસ નોંધાયા. અને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. ભારતે આજે તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું. તેમના આગમન પછી લાલ કિલ્લા પર પ્રથમ વખત રાષ્ટ્રગીત વંદે માતરમ ગાવામાં આવ્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ 7 મુદ્દાના સુધારા માળખા સપ્તધારાનું અનાવરણ કર્યું, જેનો ઉદ્દેશ 2047 સુધીમાં વિકાસ ભારત બનાવ તરફ ભારતની યાત્રાને ઝડપી બનાવવાનો છે. તેમણે કહ્યું કે છેલ્લા 5-7 દાયકામાં પૂર્ણ ન થઈ શક્યા હોય તેવા કામ આગામી 5-7 વર્ષમાં પૂર્ણ કરવા પડશે. તેમણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વિવિધ જાહેર પરીક્ષાઓ માટે વિનામૂલ્યે ઓનલાઈન કોચિંગ આપવાની જાહેરાત કરી.
1: विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है. डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर है हमारे पास, उत्तम टैलेंट है, टीचर्स हैं. उन संसाधनों को जोड़ करके हम देश के नौजवानों को फ्री कोचिंग देने का एक पूरा नेटवर्क हम खड़ा करने वाले हैं.
0: પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે આગામી 1 વર્ષમાં 1 કરોડ યુવાનોને AI કૌશલ્ય તાલીમ આપવામાં આવશે.
1: हमने पिछले दिनों AI इम्पैक्ट समिट किया था. AI का विस्तार बहुत तेजी से बढ़ रहा है. लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा करना चाहता हूं, हमने तय किया है कि आने वाले 1 वर्ष में 1 करोड़ युवाओं को AI स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમરેલી ખાતે રાજ્યકક્ષાનો સ્વતંત્રતા દિવસ ઉજવાયો. તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી. આ પ્રસંગે સભાને સંબોધતા તેમણે કહ્યું, સેમિકન્ડક્ટર AI અને હરિત ઉર્જાથી લઈને સોમનાથના પુનઃનિર્માણના અનુસંધાને ગુજરાતને આધુનિકતા અને આધ્યાત્મિકતાનો સમન્વય ગણાવ્યું. તેમણે અનેક મહત્વની જાહેરાતો કરી. તેમણે ઉમેર્યું, હવે ખાનગી જમીન ખરીદીને પણ ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી કરાશે.
2: રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા પાત્રતા ધરાવતા પરિવારોને રહેણાંક માટે ઘર થાળનો પ્લોટ વિનામૂલ્યે આપવાની યોજના હાલ અમલમાં છે. આવા પરિવારોની વધતી વસ્તી અને કુટુંબના વ્યાપને કારણે આવાસોની જરૂરિયાતો ઉત્તરોત્તર વધતી જાય છે. આ જરૂરિયાતને સંતોષી શકાય તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરું છું. પાત્રતા ધરાવતા ગ્રામીણ પરિવારોને આવાસ બનાવવા વિનામૂલ્યે પ્લોટ આપવા માટે ગ્રામ પંચાયતો પાસે ગામતળની સરકારી પડતર કે ખરાબાની પૂરતી જમીન ઉપલબ્ધ ન હોય તો સરકાર ખાનગી જમીન ખરીદીને પણ આવા પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવશે.
0: તેમણે જણાવ્યું, રાજ્યના રોડ નેટવર્કને વધુ સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત બનાવવા 3,428 કરોડ રૂપિયાના ખર્ચે 210 કિલોમીટરના રસ્તાઓનું નવીનીકરણ કરાશે. તેમણે ઉમેર્યું, આંગણવાડીના બાળકો માટે પૂરક પોષણ આહારના દરમાં 67% જંગી વધારો કરી હવે પ્રતિ બાળક દરરોજ 5.10 રૂપિયાને બદલે 8.50 રૂપિયા ફાળવવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે વિદેશ અભ્યાસ અર્થે જતા બિન અનામત વર્ગના યુવાનોને લોન માટે કૌટુંબિક આવક મર્યાદા 6 લાખથી વધારીને 10

0: રૂપિયા કરાઇ છે. રાજ્યભરમાં આજે સ્વતંત્રતા પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે આ પર્વ આગામી 20 વર્ષના આયોજન માટે એક મહાન પ્રેરણા છે.
1: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 5 વર્ષ પહેલા વિકસિત ભારત 2047 નું લક્ષ્ય એ દેશવાસીઓને આપ્યું હતું. આ ભવ્ય લક્ષ્યને પાર પાડવા આપણી પાસે હવે માત્ર 20 જ વર્ષ બાકી છે. ત્યારે આપણે આવનારા 20 વર્ષ એ આપણા સૌ માટે અમૃત કાળની સાથે સાથે આપણો કર્તવ્ય કાળ પણ છે.
0: ડાંગના પ્રભારી મંત્રી ડોક્ટર જયરામ ગામિતે તિરંગાને સલામી આપી આહવા ખાતે કરોડોના વિકાસ કામોની ભેટ આપી. તેમણે કહ્યું કે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ડાંગને 14 જેટલી નવી એસટી બસો ફાળવાઈ છે. આ અંગે સાંભળીએ અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ મુનિરા શેખનો એક અહેવાલ.
2: આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીએ આઝાદીના અમર સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન પરેડનું નિરીક્ષણ, વોલી ફાયરિંગ, પ્રભાત ફેરી, દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સ્નીફર ડોગનો ડેમો યોજાયો હતો. સુબિર તાલુકાના વિકાસ કાર્યો માટે સરકાર તરફથી 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 45 જેટલા કર્મચારીઓ તેમજ રમત ગમત અને શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
0: રાજકોટના ગોંડલ ખાતે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ધ્વજારોહણ કરી તિરંગાને સલામી આપી. ધ્વજારોહણ બાદ મંત્રીશ્રીએ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું. ભાવનગરના ઘોઘા રૂરો ફેરી ગ્રાઉન્ડ ખાતે મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી કરાઈ. તેમણે કહ્યું કે 2030ની 24મી કોમનવેલ્થ ગેમ્સની યજમાની ગુજરાતની રમતગમત ક્ષેત્રે વધતી પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ છે. છોટાઉદેપુરના સંખેડા ખાતે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તથા છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર મનીષા વકીલે સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજારોહણ કર્યું. દરમિયાન તેમણે જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ અને રમતવીરોને સન્માનિત કર્યા. સાંભળીએ અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવાને.
3: જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થી અને રમતવીરોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાની શાળા મહાશાળાઓ તેમજ વિવિધ સરકારી કચેરીઓમાં પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા. સમગ્ર જિલ્લો દેશભક્તિના રંગે રંગાયો હતો અને આનબાન અને શાન સાથે 80મા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
0: બનાસકાંઠાના નવનિર્મિત હળાદ તાલુકાના દલપુરા ગામે પ્રભારી મંત્રી કમલેશ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી ત્રિરંગાને સલામી આપી. ભરૂચમાં પહેલીવાર એમ્બ્યુલન્સની તિરંગા રેલી યોજાઈ. તિરંગાથી શણગારેલી એમ્બ્યુલન્સની રેલી ભરૂચના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. જીવન બચાવવાની ફરજ બજાવતા આ કર્મયોગીઓએ સેવા પણ દેશભક્તિ પણનો અનોખો સંદેશ આપ્યો હતો. દીવના ઘોઘલા જેટી ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં દાદરા નગર હવેલી, દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી. મહીસાગરના સંતરામપુર તાલુકાના સબજેલ ખાતે ઇન્ચાર્જ અધિક્ષક સીજે બારિયાના અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા દિવસ ઉજવાયો. તો ખેડા જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં ફાગવેલ ખાતે સ્વતંત્રતા દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કુલ 257 કેસો નોંધાયા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર ચાંદીપુરા વાયરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 41 નોંધાઈ છે, જ્યારે કુલ 27 દર્દીઓના મૃત્યુ થયા છે. લેબોરેટરી તપાસ બાદ કુલ 257 શંકાસ્પદ કેસોના નમૂનાઓમાંથી 246ના પરીક્ષણ પરિણામો પ્રાપ્ત થયા છે, જ્યારે 11 નમૂનાનું પરીક્ષણ પરિણામ બાકી છે. મહીસાગર જિલ્લામાં જીબીએસ વાયરસના શંકાસ્પદ લક્ષણોને લઈ આરોગ્ય વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવાયો. લુણાવાડામાં તમામ ડોક્ટરોને અલગ અલગ શાળાઓમાં ફરજ બજાવવા આદેશ અપાયો છે. હવામાન. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ

ના જણાવ્યા અનુસાર આજે વાવ, થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને દમણમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે આવતીકાલે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણમાં ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ રાજ્યમાં જે માત્ર 56 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સુરત અને બનાસકાંઠાના ડીસા ખાતે દરોડા પાડીને 35 લાખ રૂપિયાથી વધુનો શંકાસ્પદ ઘી તથા ભેળસેળયુક્ત તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સુરતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કામરેજ તાલુકાના ધોરણપાડી સ્થિત હિન્દવા ડ્રીમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કેવલ ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાજકોટ પોલીસને વધુ 2 નવા પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યા છે. આજીડેમ અને યુનિવર્સિટી 2 પોલીસ મથકનું વિભાજન કરીને સરદાર અને માધાપર નામના 2 નવા પોલીસ સ્ટેશન મંજૂર કરાયા, જેનાથી હવે રાજકોટ શહેરમાં કુલ પોલીસ સ્ટેશનોની સંખ્યા વધીને 17 થશે. પોરબંદરના પાતા ગામે ખાણ ખનીજ વિભાગે 2 સ્થળે દરોડા પાડી 3 ટ્રેક્ટર અને 6 મશીન મળી કુલ 9 મશીનરી વાહનો જપ્ત કર્યા છે. આ સ્થળે ગેરકાયદે ખનનના સંચાલકો તરીકે 2 શખ્સના નામ સામે આવ્યા છે. આ ઉપરાંત ગોરસર ગામે 3 ખાડા પરથી કુલ 9 ચકડી મશીન જપ્ત કરાયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે આજે તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીની ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને વિવિધ જાહેર પરીક્ષાઓ માટે વિનામૂલ્યે કોચિંગ આપવાની જાહેરાત. સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રીની પ્રજાહિત લક્ષી જાહેરાતો. ખાનગી જમીન ખરીદીને ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી કરાશે. દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન સાથે રાજ્યભરમાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી. અને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित
1: और 60 वर्ष की आयु से 3000 रुपए मासिक पेंशन होगी सुनिश्चित।
0: 55 रुपए से 200 रुपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान।
1: इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान।
0: सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं
1: और अपना निःशुल्क नामांकन कराएं।
0: प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर।
2: कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी।
3: આજના કિસાનવાણી કાર્યક્રમમાં હું ખેવના
4: અને હું ભાવિક આપ સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું સ્વાગત કરીએ છીએ। રામ રામ। શું વાત છે ખેવના બેન, આજે તો તમે બહુ ખુશ છો ને?
3: હા ભાવિકભાઈ, આજે તો હું બહુ ખુશ છું અને ગર્વ અનુભવું છું।
4: કેમ, તમારી ખુશીનું કારણ તો જણાવો।
3: અરે ભાવિકભાઈ, તમે ભૂલી ગયા આજે શું છે?
4: શું છે આજે જણાવો ને।
3: અરે ભાવિકભાઈ, આજે તો 15મી ઓગસ્ટ છે।
4: હા,
3: આજે આપણો દેશ અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયો હતો અને ભારત આઝાદ બન્યું હતું। આજે આપણા દેશને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયાને અગણા 80 વર્ષ પૂર્ણ થયા। 15 ઓગસ્ટ 1947 રોજ આપણો દેશ બ્રિટિશ શાસનમાંથી આઝાદ થયો હતો।
4: અરે હા કેવના બેન,

0: તમારી વાત સાચી, ભારત આઝાદ થયાને 79 વર્ષ પૂર્ણ થયા. ખેવનાબેન, આ દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ આપણા વીર સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરવાનો અને તેમને કૃતજ્ઞતાપૂર્ણ નમન અને વંદન કરવાનો દિવસ છે.
1: હા ભાવિકભાઈ, આપણા ભારત દેશની આઝાદી માટે અસંખ્ય મહાનુભાવોએ પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતું. મહાત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગે સમગ્ર દેશને એક કર્યો.
0: હા, અને સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એકતાના સૂત્રમાં બાંધ્યો. શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, રાણી લક્ષ્મીબાઈ અને આવા અનેક વીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપીને આપણને સ્વતંત્રતા અપાવી. તેઓના બલિદાનને આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં.
1: આઝાદી મેળવવી જેટલી મુશ્કેલ હતી, તેને જાળવી રાખવી એનાથી પણ કઠિન છે.
0: આજે ભારત આપણો દેશ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ તરીકે ઓળખાય છે.
1: વિજ્ઞાન, ટેકનોલોજી, શિક્ષણ, કૃષિ, રમતગમત અને અવકાશ સંશોધન જેવા અનેક ક્ષેત્રોમાં આપણો દેશ સતત પ્રગતિ કરી રહ્યો છે અને આ પ્રગતિ પાછળ આપણા દેશના દરેક વૈજ્ઞાનિકો, સૈનિકો, ખેડૂતો, શિક્ષકો અને દરેક નાગરિકનું મહત્વનું યોગદાન છે.
0: હા, અને ખેવનાબેન, ભારત દેશની પ્રગતિમાં આપણા ખેડૂતોનું યોગદાન પણ અમૂલ્ય છે. સ્વતંત્રતા પછી આપણે અન્નની અછતમાંથી આત્મનિર્ભરતા સુધીની જે સફર છે એ ખેડૂતના પરિશ્રમથી જ પૂર્ણ કરી છે.
1: હા ભાવિકભાઈ, ભારતના ખેડૂતોનો પણ આઝાદીની ચળવળમાં મહત્વપૂર્ણ ભાગ ભજવેલો છે. તમને તો યાદ જ હશે ને, મીઠાનો સત્યાગ્રહ, જે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની સૌથી મહત્વના આંદોલનમાંનો એક આંદોલન છે. અંગ્રેજ સરકાર દ્વારા મીઠા પર કર લાદવામાં આવ્યો હતો અને સામાન્ય લોકોને પોતાનું મીઠું બનાવવાની મનાઈ હતી. મિત્રો, વર્ષ 1930માં મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડી સુધી મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. બ્રિટિશ સરકારના અન્યાયી મીઠા કરનો અહિંસક વિરોધ કરીને તેમણે સમગ્ર દેશને સ્વાતંત્ર્ય માટે એકજૂથ કર્યો. દાંડી કૂચને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને નવી દિશા અને નવી શક્તિ આપી હતી.
0: અને હા, તમને ચંપારણનો સત્યાગ્રહ પણ યાદ હશે. મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળનું પ્રથમ મોટું સત્યાગ્રહ માનવામાં આવે છે. બ્રિટિશ નીલ ઉત્પાદકો ખેડૂતોને બળજબરીપૂર્વક નીલની ખેતી કરાવતા હતા. આ પ્રથા ટીન કઠિયા પદ્ધતિ તરીકે જાણીતી હતી, જેમાં ખેડૂતોને પોતાની જમીનનો એક ભાગ નીલ માટે ફાળવવો પડતો હતો. હવે વર્ષ 1917માં બિહારના ચંપારણમાં મહાત્મા ગાંધીજીએ ખેડૂતો પર થતા અન્યાય સામે અહિંસક સત્યાગ્રહ કર્યો હતો. અંગ્રેજોના શાસન હેઠળ જે નીલની બળજબરીપૂર્વકની ખેતી કરાવવામાં આવતી હતી, એની સામે ગાંધીજીના નેતૃત્વથી ખેડૂતોને ન્યાય મળ્યો અને આ સત્યાગ્રહે ભારતના સ્વાતંત્ર્ય આંદોલનને નવી દિશા આપી. આ દર્શાવે છે કે ખેડૂતો પણ માત્ર અન્નદાતા નથી, પરંતુ સ્વાતંત્ર્ય સંગ્રામના પણ મહત્વપૂર્ણ સહભાગી હતા.
1: ભાવિકભાઈ, તમને બારડોલી સત્યાગ્રહ વિશે જણાવો. બારડોલી સત્યાગ્રહ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો એક અત્યંત મહત્વપૂર્ણ ખેડૂત આંદોલન હતું, જે ખેડૂતોના અધિકારો માટે લડાયેલું એક સફળ અહિંસક આંદોલન માનવામાં આવે છે. બ્રિટિશ સરકાર દ્વારા બારડોલી તાલુકામાં જમીન મહેસૂલમાં વધારો કર્યો હતો. ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં અંગ્રેજ સરકાર દ્વારા આ વધારો કરવામાં આવ્યો હતો. વર્ષ 1928માં ગુજરાતના બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ખેડૂતો અન્યાયી જમીન મહેસૂલ વધારા સામે એકજૂથ થયા હતા. તેમણે અહિંસક રીતે સત્યાગ્રહ કર્યો અને અંતે બ્રિટિશ સરકારને પોતાનો નિર્ણય બદલવો પડ્યો. આ ઐતિહાસિક વિજય બાદ વલ્લભભાઈ પટેલને સરદાર તરીકેની એક આગવી ઓળખ મળેલી. બારડોલી સત્યાગ્રહ ખેડૂતોની એકતા, હિંમત અને અહિંસક સંઘર્ષનું પ્રેરણાદાયક ઉદાહરણ છે.
0: ખરેખર ખેવનાબેન, આજે તો આખા ભારત દેશમાં દેશભક્તિનો માહોલ છે. તો ચાલો મિત્રો, 15 ઓગસ્ટના આ અવસર પર આપણે સાથે મળીને સાંભળીએ એક દેશભક્તિનું ગીત.

0: कल की बात पुरानी नए दौर में लिखेंगे मिलकर नई कहानी हम हिंदुस्तानी।
1: ખેડૂત મિત્રો, શ્રોતા મિત્રો, આજે તો આપણે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા અને હવે આપણે વાત કરીશું ખેડૂત મિત્રોના કાર્યક્રમ કિસાનવાણી વિશે.
2: હા ખેવનાબેન, આજે તો દેશભક્તિ વિશે વાતો કરીને ખૂબ મજા આવી. ચાલો મિત્રો, હવે આપણે વાત કરીશું દાહોદ તાલુકાના રોઝમ ગામના સફળ ખેડૂત સાથે કે જેઓ ફૂલોની ખેતી કરે છે, શ્રી પ્રકાશ બિલવાલ સાહેબ અને સફળ ખેડૂત ગૌતમભાઈ પી નલવાયા સાથેની તેઓના જ ખેતરમાં લીધેલી રૂબરૂ મુલાકાત આપણે સાંભળીએ.
3: સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. મિત્રો, આકાશવાણી આજે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના રોઝમ ગામના નિશાળ ફળિયામાં છે અને ત્યાં ફૂલોની ખેતી કરતા એક અગ્રણી ખેડૂત ગૌતમભાઈ પ્રતાપભાઈ નલવાયાને આપણે મળીએ છીએ અને એમની સાથે મુલાકાત કરીએ છીએ. ગૌતમભાઈ નમસ્કાર, આપે કેટલા સુધીનો અભ્યાસ કર્યો?
4: 12 પાસ આઈટીઆઈ એપ્રેન્ટિસ કર્યું મેં.
3: એટલે કે તમે એક શિક્ષિત ખેડૂત છો. આ જે ફૂલોની ખેતી કરી છે એ તમે તમારી જમીનના કેટલા વિસ્તારમાં કરી છે?
4: લગભગ 5 ગુંઠામાં છે હમણાં, લગભગ 10-15 ગુંઠામાં હમણાં રોપણી ચાલુ છે.
3: ફૂલોની ખેતી સિવાય બીજી તમે કયા પ્રકારની ખેતી કરો છો?
4: બીજી શાકભાજી, રીંગણ, મકાઈ, સોયાબીન, ડાંગર વગેરે ખેતી કરીએ છીએ અમે.
3: આપણે આજે ફૂલોની ખેતીના વિષય પર વાત કરીશું. તો આજે તમે ફૂલોની ખેતી કરી છે, એ ફૂલોની ખેતી તમે કેટલા વર્ષથી કરો છો?
4: ફૂલોની ખેતી લગભગ અમે 15 વર્ષથી કરીએ છીએ. જ્યારે અમારે સંસ્થાઓ એગ્રી હતી તે ત્યારથી જ અમારા ખેડૂતો અત્યારે લગભગ ગામમાં 75% ખેડૂતો ફૂલોની ખેતી કરે છે, એમાંથી રોજગારી મેળવે છે. અત્યારે
3: તમે જે આ ફૂલોની ખેતી કરો છો એમાં ફૂલોની ખેતી કરવા માટે તમે કોઈ તાલીમ કે કોઈ માર્ગદર્શન લીધું?
4: માર્ગદર્શન અમારે લગભગ પહેલાં અમારે સદગુરુ સંસ્થા આવી હતી, તો એમાંથી ખેડૂતોએ બધાએ તાલીમ મેળવી. તાલીમ મળી પહેલાં બધા દેશી પદ્ધતિથી ખેતી કરતા હતા, પછી જેમ જેમ ખેડૂતોએ તાલીમ મેળવી તેમ તેમ ખેડૂતો અત્યારે લગભગ સદ્ધર થયા અને ફૂલોની ખેતી સિઝન

0: વાઇઝ કરે છે. મારા ગામમાં લગભગ હું 8 વર્ષથી ખેડૂતોને તાલીમ આપતો હતો. પહેલાં મેં 5 વર્ષ સદગુરુમાંથી ખેડૂતોને તાલીમ આપી ફૂલોની ખેતીવાડીની, અને પછી 3 વર્ષ મેં ટ્રસ્ટ સંસ્થામાંથી બી મેં તાલીમ આપી છે ખેડૂતોને. CRP તરીકે કામ કરતો હતો.
1: એટલે ગૌતમભાઈ, તમે ખેડૂતોને ફૂલોની ખેતી કેવી રીતે કરવી, વૈજ્ઞાનિક પદ્ધતિથી કઈ રીતે ખેતી કરવી એ રીતે તમે તાલીમ આપતા હતા, અને પછી તમે જાતે પણ ફૂલોની ખેતી કરો છો?
0: પહેલાં અમારા ખેડૂતો બધા દેશી સ્ટાઇલથી કરતા હતા. પછી ધીમે ધીમે ખેડૂતોને તાલીમ આપ્યા બાદ ખેડૂતોને જાગૃત થયા કે બિયારણ કેવી રીતનું વાવવું. ધારો કે હમણાં દેશી ઘરનું બિયારણ વાવો તો પાક ઓછો આવે, અને સર્ટિફાઈડ વાપરીએ તો પાક વધુ મળે.
1: ગૌતમભાઈ, પહેલાં જ્યારે ધાન્ય પાકોની ખેતી કરતા હતા અને અત્યારે ફૂલોની ખેતી કરે છે, તો એમનું આર્થિક જીવન ધોરણ ઊંચું આવ્યું તમને લાગે છે?
0: લગભગ ખેડૂતોને 80% ડિફરન્સ પડ્યું સાહેબ એમાં.
1: ફૂલા એટલે ધાન્ય પાકોની ખેતી કરતા ફૂલોની ખેતીમાં વધારે આવક મેળવી શકાય.
0: ફૂલોની ખેતીમાં સાહેબ લોકો પોતાની રીતે સદ્ધર થઈ ગયા અત્યારે. પહેલાં અમારો એવો ટાર્ગેટ હતો કે 1,20,000 કમાતો હોવો જોઈએ ખેડૂત એક વર્ષમાં, તો અમે લગભગ અમારે 50% ખેડૂતો 1,00,000 હું પણ 2,00,000 સુધી આવી ગયા સાહેબ.
1: અત્યારે આ ચોમાસાની શરૂઆત છે, અને જે આ ફૂલો છે એ કયા પ્રકારના ફૂલો છે?
0: અત્યારે ઉનાળાની સિઝનમાં 70 ચાલતી હતી, પછી અત્યારે લોકો રતલમથી બીજ લાવીને ગલગોટાનું કરે છે. સંસ્થાઓ બી મદદ કરે છે, તો એમાંથી અત્યારે ગલગોટા રોપશે. જેવું કે એમાં અલગ અલગ જાતો આવે છે, ઇન્ડુસ આવે છે, પછી ઈ ગોટી આવે છે, અને એમાંથી ક્લાસિક પ્લસ આવે છે. પછી બીજા લોકો દેશી રોપે છે, અને અમુક લોકો આપણે કાશ્મીરી ગુલાબ બી રોપે છે.
1: તો ગૌતમભાઈ, આ તમે જે ફૂલોની ખેતી કરી છે એ કયા પ્રકારના ફૂલો છે?
0: આ 70 છે. આ શિયાળાથી માંડીને ઉનાળો આખો ચાલે, પછી લગભગ આપણે દશામાના વ્રત સુધી ચાલે આ ફૂલો.
1: આ ફૂલોની ખેતી માટે કયા પ્રકારની જમીન અનુકૂળ આવે?
0: આમાં ગોરાળું જમીન વધારે અનુકૂળ આવે, અને અમારે કાળી જમીન છે અમારા ગામમાં. અત્યારે આ પાણીના સ્ત્રોત પ્રમાણે ખેતી થાય છે આ, અને અમારા ગામમાં શું છે કે પાણી ઘણું ઊંડાણમાં છે. અત્યારે પાણી 500 થી 600 ફૂટ લોકો બોર કરે છે, તો બી પાણી ઓછું મળે છે, પણ તો બી લોકો જેટલું પાણી હોય ને એટલી જ ખેતી કરે છે અત્યારે. એના પ્રમાણે જ ફૂલો થાય છે.
1: અત્યારે તો કદાચ ચોમાસાને લીધે વરસાદથી આ ફૂલોની સિંચાઈ મળશે, પણ ઉનાળામાં તમે વાત કરી તો આ ફૂલોને તમે ઉનાળામાં સિંચાઈ કઈ રીતે કરો છો?
0: ઉનાળામાં બોરથી પાણી થોડું થોડું આવે, તો જેટલું પાણી પહોંચાય એટલું અમે કરીએ.
1: હવે આ ફૂલોની ખેતી કરવી હોય તો આ જે ફૂલોના બીજ છે અથવા છોડ છે એ કઈ રીતે રોપવાના કે કઈ રીતે વાવણી કરવાના એ વિશે વાત કરશો?
0: ફૂલોની રોપણી અમે લોકો સારામાંનું સારામાં સારું બિયારણ લાવીએ. સંસ્થાએ અમને જેવી રીતે તાલીમ આપીને એવી રીતે અમે સારામાં સારું બિયારણ લાવીએ છીએ. ધારો કે રતલામ છે, અમુક લોકો ગોધરા જાય છે, બહારથી લાવીએ, અને પછી અમે બીજ વાવીએ. બીજ વાવ્યા પછી અમે રોપીએ, અને સારામાં સારું બિયારણ હોય એને જ લોકો વધારે એગ્રી કરે છે.
1: એટલે કે જે ખેતીવાડી સંસ્થાઓ છે એ તમને સજેસ્ટ કરે, તમને સૂચન કરે, ને એ પ્રમાણે તમે પ્રમાણિત બી લાવીને એની તમે રોપણી કરો કે વાવણી કરો. તો એના વાવતા પહેલાં તમે ડાયરેક્ટ એના બિયા વાવો કે પછી એને ઉગાવીને પછી ફેર રોપણી કરો?
0: ના, અમુક લગભગ 50% ખેડૂતો બહારથી લાવે છે રોપા, અને 50% ખેડૂતો જાતે વાવણી કરે બિયારણ પાસ કરીને.
1: હવે કોઈ બી ખેતી કરવી હોય તો જમીન મહત્વનો ભાગ ભજવે છે, જમીનને ખેડ કરવી પડે છે, એને ઊંડી ખેડ મારવી પડે છે, એને કેળવવી પડે છે. તો ફૂલોની ખેતી કરતા પહેલાં જમીનને કઈ રીતે કેળવો છો તમે?
0: જમીનને કેળવીએ એને એમાં કેવું છે સાહેબ કે ઘાસ ઉપર આધાર રાખે છે. જો ઊંડાણવાળું ઘાસ હોય ને તો ઊંડી ખેડ કરવી પડે, 3-4 ખેડ લાગે અમને, એમાં બી ખર્ચા લાગે આમાં. અને ખેડ કર્યા પછી અમે પાછા ધોરા બનાવીએ, ઢોરા બનાવ્યા પછી અમે પાણી વાળીએ, પાણી વાળ્યા પછી રોપણી કરીએ.
1: હવે ફૂલોની વાવણી કર્યા પછી કેટલા સમયે પાણી આપવાનું?
0: અમારે લગભગ 10-15 દિવસે પાણી.
1: એટલે 10-15 દિવસે પાણી આપવું જરૂરી છે. પછી એમાં નિંદણ વ્યવસ્થા કઈ રીતે, એમાં ઘાસનું નિયંત્રણ કઈ રીતે કરો?
0: ઘાસનું નિયંત્રણ અમુક લોકો હાથે કરે છે, અમુક લોકો હળથી કરે છે.
1: પછી એમાં ખાતર કઈ રીતે આપો છો?
0: ખાતરનું પહેલાં તો અમે છાણિયું ખાતર આપીએ છીએ. છાણિયું ખાતર આપ્યા પછી થોડું ઘણું ફર્ટિલાઇઝરની જરૂર પડે તો આપીએ, એની જરૂર પડે તો નથી આપતા.
1: અને આ જે ફૂલો છે એ કેટલા સમયમાં એ છોડ પર ફૂલો આવી જાય?
0: એમ તો અમારા 40-45

0: દિવસમાં ફૂલો આવી જાય છે.
1: બરાબર. હવે કોઈ બી ખેતી હોય, શાકભાજીની ખેતી હોય, ફૂલોની ખેતી હોય કે રોકડિયા પાકોની હોય, પણ એને જો યોગ્ય સમયસર લણણી ના કરવામાં આવે તો ખેડૂતને મોટું નુકસાન થતું હોય, તો આ જે ફૂલોની લણણી તમે ક્યારે કરો છો?
0: ફૂલોની લણણી ધારો કે અમારે સિઝન વાઇઝ હોય છે. ધારો કે શિયાળામાં સેવંતી અને એક બીજલી પ્રકારનું આવે છે. બીજલી રોપીએ એક મહિનો ચાલે, પછી બીજલી નીકળે એટલે પછી સેવંતીનો શરૂઆત થાય. સેવંતી નીકળે એટલે પછી ગલગોટાની શરૂઆત થાય. ગલગોટા દિવાળી લગભગ દેવ દિવાળી સુધી અમારે ચાલે, પછી પાછું સર્ક્યુલર ચાલુ ને ચાલુ જ રહેશે અમારે.
1: હવે ફૂલોની તમે એ જે લણણી છે કે કાપણી છે એ તમે સવારના સમયે કરો કે સાંજે કે બપોરે, કયો સમય સારો અનુકૂળ હોય છે?
0: એ સવારનો સમય અમારે અનુકૂળ હોય છે.
1: હવે ફૂલો માટે કહેવાય છે કે ફૂલો બધાને ગમે, સારા પ્રસંગે, માઠા પ્રસંગે, દરેક પ્રસંગે ફૂલોનો ઉપયોગ થતો હોય. તો આપણે માર્કેટની વાત કરીએ કે કોઈ બી ખેડૂત ખેતી કરતો હોય તો એને આર્થિક રીતે સારું એને વળતર મળે એના માટે કરતો હોય છે, તો તમે કાપણી કર્યા પછી આ ફૂલોનું માર્કેટિંગ માટે ક્યાં લઈ જાઓ છો?
0: માર્કેટિંગ માટે અમારે દાહોદ જાય છે. દાહોદ સવારમાં તોડે એટલે પછી માળા બનાવે, માળા બનાવ્યા પછી વેચવા જઈએ છીએ.
1: એટલે આ જે માળા તમે જાતે બનાવો કે ફૂલો એક સાથે તમે માર્કેટમાં આપી દો?
0: માર્કેટમાં બી આપીએ અને માળા બી બનાવીએ, બંને કામ કરીએ.
1: તો આ ફૂલોનો શું ભાવ મળે તમને?
0: ફૂલોનો સિઝન વાઇઝ જો તહેવારો આવે એમાં અમારે થોડું વધારે નફો મળે, અને વગર સિઝને અમારે લગભગ 20 રૂપિયા કેજી જેવું જાય છે.
1: એટલે લગ્ન પ્રસંગો હોય, કોઈ તહેવાર હોય તો એમાં વધારે એનો ઉપયોગ થતો હોય છે, તો એ વખતે સારો ભાવ મળતો હોય છે. હવે ખેડૂત મિત્રો, જે પરંપરાગત જૂની પદ્ધતિથી ધાન્ય પાકોની ખેતી કરતા હોય, મકાઈની કે બાજરીની કે ડાંગરની કે સોયાબીન ગમે તેની, તો એ પાકો કરતાં આ ફૂલોમાં વધારે નફો મળે કે ધાન્ય પાકોમાં?
0: ફૂલોમાં અને શાકભાજીમાં રોકડ પાક ગણાય છે, એટલે ધાન્ય પાકોમાં આપણને વાતાવરણ પ્રમાણે નુકસાની જઈ શકે છે, પણ ફૂલોમાં શું છે કે ફૂલોમાં આપણને રોકડીઓ પાક મળી શકે છે.
1: તો હવે જે ખેડૂત મિત્રો છે એમને જો ફૂલોની ખેતી કરવી હોય તો એમને શું તમે સલાહ આપશો?
0: સલાહ તો અમે એમ કહીએ કે આમાંથી માણસને પગભર થઈ શકે છે, ગરીબ માણસ બી લગભગ પોતાનું ગુજરાન ચલાવી શકે છે.
1: ગૌતમભાઈ, તમે ફૂલોની ખેતી અંગે ખૂબ સરસ મજાની વાત કરી અને આકાશવાણીની મુલાકાત આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: નમસ્કાર. થેન્ક યુ સાહેબ.
2: વાહ, ગૌતમભાઈએ તો ખૂબ સરસ માહિતી આપી, પોતાનો અનુભવ જણાવ્યો. ગૌતમભાઈ એક સફળ ખેડૂત તો છે જ, સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને ફૂલોની ખેતી કરવા માટે પ્રેરણા પણ આપી રહ્યા છે.
3: તો ખેડૂત મિત્રો, શ્રોતા મિત્રો, હવે સમય થયો છે છૂટા પડવાનો, પરંતુ છૂટા પડતા પહેલા સાંભળીએ એક સરસ મજાનું ગીત.

ખેડૂત મિત્રો, હવે એક નજર કરીએ આજના હવામાન સમાચાર ઉપર. હવામાન ખાતાનો આવતા 24 કલાક સુધીનો વર્તારો જણાવે છે કે ગુજરાત રાજ્ય, દીવ, દમણ, દાદરાનગર હવેલી તથા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. દરિયાઈ કાંઠા વિસ્તારના માછીમાર ભાઈઓને આ સમય દરમિયાન દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવે છે. આ હતા આજના હવામાન સમાચાર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત કાર્યક્રમ કિસાન વાણી, જેનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણી અમદાવાદ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી મોદીએ 80મા સ્વતંત્રતા દિવસે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા 7 મુદ્દાના સુધારાત્મક માળખા એટલે કે સપ્તધારાનું અનાવરણ કર્યું. પ્રધાનમંત્રીએ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલા અનામતને સમર્થન આપવા તમામ પક્ષોને અનુરોધ કર્યો. દેશભરમાં 80મા સ્વતંત્રતા દિવસની આનંદ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી. ભારતીય પુરૂષ હોકી ટીમે વિશ્વકપમાં વેલ્સને 3-1થી હરાવીને શાનદાર પ્રારંભ કર્યો. અને પુરૂષ ક્રિકેટમાં યજમાન શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે 2 વિકેટના નુકસાને 288 રન બનાવ્યા. સમાચાર વિગતવાર. દેશ આજે તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ વર્ષની ઉજવણીમાં યુવા શક્તિનું સન્માન કરવામાં આવી રહ્યું છે, જે 2047 સુધીમાં વિકસિત ભારત નિર્માણમાં ભારતના યુવાનોના યોગદાનને બિરદાવે છે. રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું કે આઝાદી પછી પહેલીવાર એવું બન્યું છે કે લાલ કિલ્લા પરથી વંદે માતરમનો નાદ ગુંજી ઉઠ્યો છે.
1: આઝાદી કે બાદ 15 અગસ્ત લાલ કિલ્લે પર પહેલી વાર વંદે માતરમ ગુંજ રહા હૈ. આજ જબ હમ દેશ કે લોગ વંદે માતરમ કે 150 વર્ષ મના રહે હૈ, ઇસસે બડા ઉત્તમ અવસર ક્યા હો સકતા હૈ.
0: શ્રી મોદીએ જણાવ્યું કે છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશના કરોડો નાગરિકોએ તેમના દ્રઢ સંકલ્પ અને સમર્પણ દ્વારા દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા છે. તેમણે ઉમેર્યું કે એક સમયે 5 નબળા અર્થતંત્રોમાં સામેલ ભારત આજે વિશ્વની એક અગ્રણી અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. શ્રી મોદીએ જણાવ્યું કે એનડીએ સરકારે સામાન્ય માનવીના કલ્યાણ અને સુવિધાઓ માટે પણ એટલી જ ગંભીરતાથી કામ કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે હજારો અનુપાલન દૂર કરીને અને સેંકડો જૂના કાયદાઓ રદ કરીને દેશે સુશાસનના ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તનો આપ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત આજે વિશ્વના રમતગમત ક્ષેત્રે પોતાનું સ્થાન હાંસલ કરી રહ્યું છે, ત્યારે સરકાર ઉભરતી રમતગમત પ્રતિભાઓને ઓળખવા માટે વિશેષ પ્રયાસ કરશે.
1: હમને તય કિયા હૈ કે 2036 મે જો ઓલિમ્પિક હોગા, ચાહતે હૈ કે વો ભારત મે હો. और इसलिए 5 से 15 उम्र के बच्चों में खेल प्रतिभा ढूंढने के लिए गांव-गांव, शहर-शहर, स्कूल-स्कूल एक टैलेंट हंट का अभियान चलाया जाएगा.
0: પ્રધાનમંત્રી મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાની યાત્રાને ઝડપી બનાવવાના હેતુથી 7 મુદ્દાના સુધારાત્મક માળખા એટલે કે સપ્તધારાનું અનાવરણ કર્યું. તેમણે જણાવ્યું કે જે કામ ભૂતકાળના 5 થી 7 દાયકામાં પૂર્ણ થઈ શક્યું નથી તેને આગામી 5 થી 7 વર્ષમાં જ પ્રાપ્ત કરી લેવું પડશે. શ્રી મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના વિદ્યાર્થીઓ માટે વિવિધ જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિનામૂલ્યે ઓનલાઈન કોચિંગ પૂરું પાડવાની પણ જાહેરાત કરી.
1: विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है. डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर है हमारे पास, उत्तम टैलेंट है, टीचर्स है, उन संसाधनों को जोड़ करके हम देश के नौजवानों को फ्री कोचिंग देने का एक पूरा नेटवर्क हम खड़ा करने वाले हैं.
0: પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 2047 સુધીમાં વિકસિત ભારત નિર્માણના લક્ષ્ય તરફ આગળ વધતી વખતે દેશે અનેક અભૂતપૂર્વ સંકટોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. તેમણે કોવિડ-19 મહામારી અને ત્યારબાદ યુક્રેન તેમજ પશ્ચિમ એશિયામાં સર્જાયેલા સંઘર્ષોના કારણે

0: ના તમામ પક્ષોને તેને સમર્થન આપવા અપીલ કરી હતી. શ્રી મોદીએ તમામ પક્ષોને દેશની મહિલાઓને વિધાનસભાઓ અને લોકસભામાં શક્ય તેટલી વહેલી તકે 33% પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતની નીતિઓ ઘડવામાં મહિલાઓને યોગદાન આપવાની તક મળવી જોઈએ.
1: જલ્દ સે જલ્દ હમારી માતાઓ બહેનો કો 33% વિધાનસભા ઓર લોકસભા મે ઉનકો પ્રતિનિધિત્વ મિલે યે ભારત કી નીતિ ઘડતર કે અંદર અપના યોગદાન દે સમય કી માંગ હૈ ઓર મે સભી રાજનીતિક દલો સે ફિર સે આગ્રહ કરતા હું આઈએ મહિલા આરક્ષણ લાગુ કરકે મહિલા સમ્માન મે આપ ભી જુડિયે લેકિન મેરી માતાઓ બહેનો કો હક દીજીએ.
0: દેશભરમાં આજે પરંપરાગત રીતે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દેશના વિવિધ શહેરો, ગ્રામીણ વિસ્તારો, શાળાઓ અને સરકારી કાર્યાલયોમાં દેશભક્તિના માહોલ વચ્ચે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને પરેડનું આયોજન કરાયું હતું. આજે નવી દિલ્હી ખાતે અનેક કેન્દ્રીય મંત્રીઓએ પોતાના નિવાસ સ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. રાષ્ટ્રધ્વજ ફરકાવનારા મંત્રીઓમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી અને કાપડ મંત્રી ગિરિરાજસિંહનો સમાવેશ થાય છે. આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ ત્રિરંગો ફરકાવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abdને ફોલો કરશો. ભારતીય પુરૂષ હોકી ટીમે FIH પુરૂષ હોકી વિશ્વકપ 2026માં શાનદાર પ્રારંભ કરતા વેલ્સને 3-1થી હરાવીને વિજયી પ્રારંભ કર્યો હતો. નેધરલેન્ડ્સના એમસ્ટેલવિનના વાગેનર સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે 2 અને સંજય 1 ગોલ કર્યો હતો. ટીમના 3 ગોલ પેનલ્ટી કોર્નર દ્વારા આવ્યા હતા. આ વિજય સાથે ભારતે પુલ ડીમાં મજબૂત શરૂઆત કરી છે. ભારતનો આગામી મુકાબલો 17 ઓગસ્ટે ઇંગ્લેન્ડ સામે થશે. પુરૂષોની ક્રિકેટમાં ગાલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યજમાન શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમતના અંતે ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 2 વિકેટના નુકસાને 288 રન બનાવી લીધા છે. આ અગાઉ ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. યશસ્વી જયસ્વાલ 32 અને શુભમન ગિલ 16 રન બનાવી આઉટ થયા હતા, જ્યારે કેએલ રાહુલ 77 રન બનાવી રિટાયર્ડ હટ થયા હતા. દેવદક્ક પડ્ડિકલ 131 અને રિષભ પંત 27 રને રમતમાં છે. હવામાન વિભાગે આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાત, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદી માહોલની આગાહી કરી છે. હવામાન વિભાગે આવતીકાલ સુધી અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળના ગંગાના મેદાની વિસ્તારો, ઓડિશા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ આગામી 3-4 દિવસ દરમિયાન આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, તેલંગાણા, બિહાર અને વિદર્ભમાં ભારે ગાજવીજ સાથે વાવાઝોડાની આગાહી કરી છે. ઇન્ડોનેશિયાના ફ્લોરેસ ટાપુમાં આજે 7.7ની તીવ્રતાના ભૂકંપથી મૃત્યુઆંક વધીને 38 થયો છે. ભૂકંપ બાદ અનેક આફ્ટર શોક્સ નોંધાયા હતા. દેશના કેટલાક વિસ્તારોમાં 1 મીટરથી પણ નીચી ઊંચાઈના સુનામી મોજા જોવા મળ્યા હતા. ભૂકંપના લગભગ 3 કલાક બાદ સુનામીની ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી. આ અગાઉ ફ્લોરેસ દ્વીપના માઉમેરામાં બચાવ ટુકડીઓએ 20 મૃતદેહો બહાર કાઢ્યા હતા અને 6 ઇજાગ્રસ્તોને બચાવ્યા હતા. છેલ્લા 2 અઠવાડિયાના સુધારા બાદ આ સપ્તાહે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો છે. મધ્ય પૂર્વમાં પ્રવર્તી અનિશ્ચિતતા અને ફૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે રોકાણકારોમાં જોખમ લેવાની વૃત્તિ ઓછી થઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી મોદીએ 80મા સ્વતંત્રતા દિવસે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા 7 મુદ્દાના સુધારાત્મક માળખા એટલે કે સપ્તધારાનું અનાવરણ કર્યું. પ્રધાનમંત્રીએ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલા અનામતને સમર્થન આપવા તમામ પક્ષોને અનુરોધ કર્યો. દેશભરમાં 80મા સ્વતંત્રતા દિવસની આનંદ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી અને ભારતીય પુરૂષ હોકી ટીમે વિશ્વકપમાં વેલ્સને 3-1થી હરાવીને શાનદાર પ્રારંભ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
2: યે आकाशवाणी है।

कंधे घेर दोगे तुम कैसे लड़ोगे?

0: चित्रलोक कार्यक्रम का शेष भाग आप सुनेंगे ब्रेक के बाद।
1: અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને

0: લેતો વિશેષ અંક આજના અંકમાં દેશભરમાં આન બાન અને શાન સાથે 80મા સ્વતંત્રતા દિવસની ઉલ્લાસભેર ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી ખાતે સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. સમગ્ર દેશ સહિત રાજ્ય તિરંગામય બન્યું. રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દિલ ધડક કરતબો સાથે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિવિધ મંત્રીઓ કલેક્ટરોની અધ્યક્ષતામાં ધ્વજવંદન સમારોહ યોજાયા અને રાજ્યના યાત્રાધામો, ઐતિહાસિક અને પ્રવાસન સ્થળો સહિત અનેક સ્થળોએ સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર રાષ્ટ્રભક્તિના માહોલમાં ઉજવણી કરાઈ. દેશમાં આજે 80મા સ્વતંત્રતા દિવસની રંગારંગ કાર્યક્રમો સાથે ઉત્સાહભેર રાષ્ટ્રભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી. સમગ્ર દેશ આજે દેશભક્તિના તિરંગા રંગે રંગાઈ ગયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. ત્યારબાદ નાગરિકોને સંબોધન કર્યું હતું. શ્રી મોદીએ 7 મુદ્દાના સુધારા માળખા એવા સપ્તધારાની જાહેરાત કરતા કહ્યું કે સપ્તધારાનો હેતુ 2047 સુધીમાં વિકસિત ભારત બનવા તરફ ભારતની યાત્રાને વેગ આપવાનો છે.
1: મેં આજ ઉસ યુગ કો ભી યાદ કરના ચાહુંગા જબ દેશ ભારત કા સામર્થ્ય સપ્ત સિંધુ કે રૂપ મે હમ જાનતે થે, હમ સમજતે થે, હમ સુનતે થે. આજ લાલ કિલ્લે કી પ્રાચીર સે મેં દેશ કે સામને શક્તિ કી સપ્ત ધારા કા આહ્વાન કરતા હું. આને વાલે 5-7 સાલ મે જો પિછલે 5-7 દશક મે નહી હુઆ વો સપ્ત ધારા કે સામર્થ્ય સે શક્તિ સે હમ દેશ કો નઈ ઊંચાઈ નઈ ગતિ દેંગે. આજ જબ હમ દેશ કે લોગ વંદે માતરમ કે 150 વર્ષ મના રહે હૈ તો ઇસસે બડા ઉત્તમ અવસર ક્યા હો સકતા હૈ.
0: ધ્વજવંદનના કાર્યક્રમ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી ખાતે 80મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગરીબો, યુવાનો, કિસાનો અને નારી શક્તિ સહિત 4 મજબૂત સ્તંભો પર વિકસિત ગુજરાતનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે.
1: ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છતા આપણા યુવાનોને તેમના પરિવારની આર્થિક સ્થિતિને કારણે કોઈ મુશ્કેલી ન પડે અને તેમના ઉચ્ચ અભ્યાસના સપના સાકાર થાય તે માટે રાજ્ય સરકાર તેમની પડખે ઉભી છે. આવા યુવાનોને ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આપવામાં આવતી વિદેશ અભ્યાસ માટેની લોન યોજનાનો લાભ લેવા માટે પરિવારની જે વાર્ષિક આવક 6 લાખ છે તે વધારીને 10 લાખ કરવાની હું જાહેરાત કરું છું.
0: વડોદરા જિલ્લામાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે વિકસિત ભારતની યાત્રા સૌ માટે કર્તવ્યકાળ છે. આ યાત્રામાં દરેક નાગરિકની ભાગીદારી જ ભારતની નવી શક્તિ છે.
2: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 5 વર્ષ પહેલા વિકસિત ભારત 2047 નું લક્ષ્ય એ દેશવાસીઓને આપ્યું ત્યારે આપણે આવનારા 20 વર્ષ એ આપણા સૌ માટે અમૃત કાળની સાથે સાથે આપણો કર્તવ્ય કાળ પણ છે. આ મા ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવાનું સપનું આપણે સૌએ સાથે મળીને પૂરું કરવાનું છે.
0: સુરત જિલ્લાના અમારા પ્રતિનિધિ લોપા દરબારનો અહેવાલ સાંભળીએ.
3: સુરત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રભારી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે મક્કમ છે ત્યારે હીરા ટેક્સટાઇલથી લઈને સ્માર્ટ સિટી અને અંગદાતા શહેર તરીકે સુરતે વિશ્વ ઓળખ મેળવી છે. આજે સુરતના વિવિધ શાળાઓ, કોલેજો સહિત અન્ય ઓફિસોમાં 15મી ઓગસ્ટની

0: ઉજવણી કરવામાં આવી હતી.
1: આ સાથે જ મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સુરત શહેરની વિવિધ શાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
2: વલસાડ જિલ્લામાં થયેલી ઉજવણી અંગેનો અહેવાલ સાંભળી અમારા પ્રતિનિધિ પાસેથી.
3: વલસાડ જિલ્લાના નવરચિત નાના પોંડા તાલુકા મથકે 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી નરેશ પટેલે તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક નૃત્ય, ગરબા અને યોગા ડાન્સની રજૂઆતો કરવામાં આવી હતી. પ્રવચનમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની યુવા પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. વલસાડથી નવીન પટેલ.
2: જામનગર જિલ્લામાં થયેલી ઉજવણી અંગેનો અહેવાલ સાંભળીએ અમારા પ્રતિનિધિ પાસેથી.
4: જિલ્લા કક્ષાની ઉજવણી જામનગર નજીક ધ્રોલ તાલુકામાં ઐતિહાસિક ભૂચર મોરી યુદ્ધ મેદાનમાં કરાઈ હતી, જેમાં રાજ્યના વન મંત્રી અને જામનગરના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. શહેર કક્ષાની ઉજવણી જામનગરના વોર્ડ નંબર 3 કરવામાં આવી હતી, જેમાં જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરમાં અનેક જગ્યાએ શાળા, કોલેજ, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ બાર એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ વગેરે જગ્યાએ પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી, જેમાં સ્થાનિક લોકોએ હર્ષભેર ભાગ લીધો હતો. ઉજવણી દરમિયાન સ્કૂલના બાળકોએ દેશભક્તિના ગીત ઉપર અનેક કર્તવ્યો અને નૃત્યો રજૂ કર્યા હતા. જામનગરથી જગત રાવલ.
2: ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે સમગ્ર જિલ્લામાં 80મા સ્વતંત્રતા દિવસની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. સાંભળીએ અહેવાલ.
5: ભાવનગરના ઘોઘા રોરો ફેરી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ 80મા સ્વાતંત્ર પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રથમની ભાવના અને દેશ હિતને સર્વોપરી રાખવાનો સંકલ્પ દરેક નાગરિકે કરવો જોઈએ. ખેલ મહાકુંભ જેવા આયોજનોથી રાજ્યના યુવાનોમાં રહેલી રમતગમત પ્રતિભાને પ્રોત્સાહન મળી રહ્યું છે.
2: સાબરકાંઠા જિલ્લામાં થયેલી ઉજવણી અંગેનો અહેવાલ અમારા પ્રતિનિધિ યોગેશ સથવારા પાસેથી સાંભળીએ.
6: અરવલ્લીની ગિરિમાળાઓ અને પ્રકૃતિના ખોળે કુંતો સાબરકાંઠા જિલ્લો પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, સાહસિક આદિવાસી સંસ્કૃતિ અને ઐતિહાસિક વીરોની ભૂમિ તરીકે ઓળખાય છે. આજે આ જ પવિત્ર અને ખમીરવંતી સાબરકાંઠાની ધરતી પર દેશભક્તિનો એક નવો રંગ ઘોળાયો છે. આંતરિયાળ ગામડાઓથી લઈને નગરો સુધી આજે માત્ર તિરંગો લહેરાઈ રહ્યો છે. આ વર્ષે 15 ઓગસ્ટનો જિલ્લા કક્ષાનો મુખ્ય સમારોહ જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં ખેડ બ્રહ્મા ખાતે આવેલી શેઠ કેટી હાઈસ્કૂલના વિશાળ પટાંગણમાં અત્યંત દબદબાભેર ઉજવાયો હતો. પોલીસ જવાનોની પરેડ બાદ તિરંગાને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ મંત્રમુગ્ધ કરી દે તેવા બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જિલ્લાના હિંમતનગર, ઈડર, તલોદ, પ્રાંતિજ, વડાલી, વિજયનગર સહિત સમગ્ર સાબરકાંઠાના તમામ તાલુકા મથકો, ગ્રામ પંચાયતો, શાળાઓ અને સરકારી કચેરીઓ ખાતે ખુશાલી અને ઉત્સાહ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
2: પંચમહાલ જિલ્લામાં વિવિધ સ્થળોએ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા. અમારા પ્રતિનિધિનો અહેવાલ.
7: પંચમહાલ જિલ્લાના ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી પ્રભારી મંત્રી શ્રી રમેશ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. સીમા સ્વાતંત્ર્ય પર્વની પંચમહાલવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવતા પ્રભારી મંત્રીશ્રીએ દેશની આઝાદી માટે બલિદાન આપનાર તમામ શહીદોને ભાવાંજલિ અર્પણ કરી હતી.
8: આવો આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ, સમુદ્ર પંચમહાલ, સશક્તિ ગુજરાત, આત્મનિર્ભર ભારત, આપણે એકતા આપણી શક્તિ છે, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ છે, આપણી મહેનત આપણી મૂડી છે અને આપણો ભારત આપણો ગૌરવ છે.
7: આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રમેશભાઈ કટારા તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાવોના વરદ હસ્તે પંચમહાલ જિલ્લાના વિકાસમાં અને સમાજના વિવિધ ક્ષેત્રોમાં માતબર યોગદાન આપનાર 19 જેટલા વિશિષ્ટ વ્યક્તિઓ અને કર્મયોગીઓને પ્રશસ્તિપત્ર આપી વિશેષ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. રમતગમત અને શિક્ષણ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય ગૌરવ અપાવનાર 24મી નેશનલ પેરા એથ્લેટિક્સ ભુવનેશ્વર ખાતે બ્રોન્ઝ મેડલ વિજેતા અને રાજ્ય સરકારના સરદાર પટેલ એવોર્ડ માટે પસંદગી પામેલ આલિયા ખાન.
9: સરકારી માધ્યમિક શાળા શિક્ષક, મેં પેરા પ્લેયર હું. નેશનલ પેરા એથ્લેટિક્સ કે અંદર મેરે બ્રોન્ઝ મેડલ આયા થા. ઉસી સિટી કો બિતાને કે લિયે મુજે 80વે સ્વતંત્ર દિન કે પર્વ પર ઉન્હોને મુજે સન્માનિત કિયા હૈ. ઉસસે મેં બહોત ઝ્યાદા ખુશ હું.
7: પીએમ શ્રી એકલવ્ય મોડેલ સ્કૂલ વેજલપુર, વીપા બારિયા.
10: રેલીવેન્ટ શક્તિ શેઠ મિશન કે લિયે ગુજરાત મેં સિલેક્ટ હુઈ હું. 15 ઓગસ્ટ કે દિન મેં મેરા સન્માન હુઆ ઓર મુજે

0: પંચમહાલ જિલ્લા કક્ષા સ્વાતંત્ર્ય દિન સાંસ્કૃતિક કાર્યક્રમમાં કુલ 7 શાળાઓના વિદ્યાર્થીઓ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. વિપુલ પુરોહિત, આકાશવાણી સમાચાર, પંચમહાલ, ગોધરા.
1: સરહદી જિલ્લા કચ્છમાં થયેલી ઉજવણીનો અહેવાલ આપે છે અમારા પ્રતિનિધિ.
2: કચ્છનો જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ મુંદ્રામાં યોજાયો હતો, જ્યાં શ્રમ અને કૌશલ્ય વિભાગના રાજ્યમંત્રી અને કચ્છના પ્રભારી ક્રાંતિભાઈ અમૃતિયાએ ધ્વજવંદન કરી તિરંગાની સલામી ઝીલી હતી. આ અવસરે તેમણે ઉદબોધનમાં કચ્છના વિકાસના ઓવરણ લેતા કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની દીર્ઘદ્રષ્ટિ થકી કચ્છ જિલ્લો આજે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. આ અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંદ્રા તાલુકાના વિકાસ માટે 25 લાખ રૂપિયાનો ચેક જિલ્લા વહીવટીતંત્રને અર્પણ કરવામાં આવ્યો હતો. જિલ્લાની સરહદે પણ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. BSFની વિવિધ ચોકી ખાતે તિરંગો ફરકાવાયો હતો. હિમાંગ પટણી.
1: અરવલ્લી જિલ્લામાં અનેક સ્થળોએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. અહેવાલ સાંભળીએ અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ પાસેથી.
3: અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કેબિનેટ મંત્રી અને અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોલીસ જવાનો દ્વારા યોજવામાં આવેલી પરેડની મંત્રીએ સલામી ઝીલી હતી. સાથે જ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓને લઈને સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો, સમાજ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓ, રમતવીરો, આરોગ્ય નોંધપાત્ર કામગીરી કરનાર કર્મચારીઓ, અધિકારીઓ, પોલીસ જવાનના અધિકારીઓ કર્મચારીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
1: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીનો અહેવાલ સાંભળીએ અમારા પ્રતિનિધિ ભારતી રાવલ પાસેથી.
4: ગોકલા ચેટી ખાતે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં દાદરા નગર હવેલી, દમણ, દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પ્રશાસક પ્રફુલ્લ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે શાસક પ્રફુલ્લ પટેલે સંઘ પ્રદેશમાં થયેલા વિકાસીય કાર્યો અને નાગરિકોને મળી રહેલી વિવિધ સુવિધાઓ અંગે માહિતગાર કર્યા હતા. તેમણે શિક્ષણ, પર્યટન અને અન્ય ક્ષેત્રમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરતા સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિકાસીય કાર્યો અંગે વાત કરી હતી. કાર્યક્રમ દરમિયાન દીવના વિદ્યાર્થીઓ, રંગરેસ ટીમ તેમજ પોરબંદરની ટીમ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકનૃત્ય સાથે દેશભક્તિથી ભરપૂર નૃત્યની સુંદર રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત દીવમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર, સ્વચ્છતા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર, બહાદુરીપૂર્વક લોકોનો જીવ બચાવનાર પોલીસ કર્મી તેમજ પ્રધાનમંત્રી સાથે સંવાદ કરનાર નિકિતાને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી.
1: ગીર સોમનાથ જિલ્લાનો અહેવાલ સાંભળીએ અમારા પ્રતિનિધિ પાસેથી.
5: જિલ્લા કક્ષાની ઉજવણી વેરાવળમાં આવેલ શ્રી સરદારસિંહ રાણા મેદાનમાં સ્વતંત્ર પર્વની દબદબાભેર ઉજવણી સાથે કલેક્ટરશ્રીએ આનબાન શાન સાથે તિરંગાને સલામી આપી અને ધ્વજવંદન કર્યું હતું. કલેકટરશ્રીએ વેરાવળ પ્રાંત અધિકારી શ્રી જેવી કાકડિયા અને તાલુકા વિકાસ કામ માટે ₹25 લાખનો ચેક અર્પણ કર્યો હતો. કલેકટરશ્રી અને મહાનુભાવના હસ્તે જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને વ્યક્તિ વિશેષનું સન્માન કરાયું હતું. વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંધુની થીમ પર સૈનિકોની સાહસ, વીરતા અને શૌર્ય સફર ગાથા રજૂ કરી હતી. તો અન્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓમાં કથક, નૃત્ય, જુડો, કરાટે સહિતની શારીરિક કરતબો વિદ્યાર્થીઓએ રજૂ કર્યો હતો. તેમજ વેરાવળ તાલુકાના કાજલી ગામે રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમારે પોતાના વતન કાજલી ગામે પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્ર પર્વ નિમિત્તે તિરંગાને સલામી આપી અને ધ્વજવંદન કર્યું હતું. રાજેશ ભજગોતર, ગીર સોમનાથ, આકાશવાણી.
1: પ્રભાસ તીર્થની પવિત્ર ભૂમિ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પ્રટાંગણમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પીકે લહેરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતરનો અહેવાલ સાંભળીએ.
5: પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં દેશના 80મા સ્વતંત્ર પર્વની ભવ્ય અને રાષ્ટ્રભક્તિ સભર ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે આકાશમાં દેશના સર્વભૌમત્વ અખંડ પ્રતીક સમાન રાષ્ટ્રધ્વજ અને શ્રી સોમનાથ મહાદેવને ધર્મધ્વજા એકી સાથે લહેરાતા ઉપસ્થિત ભક્તો અને દર્શનાર્થીઓને હૃદયમાં ધર્મભક્તિની સાથે સાથે રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમની અદભુત લાગણીનો સંચાર થયો હતો. ધ્વજવંદન બાદ શ્રદ્ધાપૂર્વક ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું અને અખંડ ભારતના શિલ્પી તેમજ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
1: આ સાથે જ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી અંગેના અહેવાલને આવરી લેતો આજનો વિશેષ અંક પૂરો થયો. લેખન, સંકલન અને રજૂઆત જયેશ વેગડા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
6: શ્રોતા મિત્રો, થોડી જ વારમાં આપ સાંભળશો સમાચાર સંધ્યા.

0: કરવાનો છે. આ પ્રસંગે અમરેલી ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ કાર્યક્રમ યોજાયો, જેમાં માનનીય રાજ્યપાલશ્રીએ કહ્યું, વિભાજન વિભીષિકાના દર્દમાંથી શીખ લઈ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંકલ્પ કરીએ, તેમજ વિભાજન વિભીષિકાના ભોગ બનેલા લાખો નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવી તે આપણી નૈતિક ફરજ છે. ઇતિહાસ, ત્યાગ અને બલિદાનનું સન્માન કરવું તે મજબૂત રાષ્ટ્રના નિર્માણનો પાયો છે. આ કાર્યક્રમના આરંભે રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રી સહિત તમામ મહાનુભાવોએ વિભાજનના પીડિતો અને દિવંગતોના માનમાં 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે પૂર્વ સંધ્યાએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ આધારિત વિશેષ નાટ્ય પ્રસ્તુતિ પણ કરાઈ હતી. એસીમાં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ અમરેલી ખાતે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ પણ યોજાયો હતો. તેમાં માનનીય રાજ્યપાલશ્રીએ કહ્યું કે લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના અપ્રતિમ સમર્પણ અને શહાદતના પરિણામે આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે. ગુજરાત વિકસિત ભારત 2047નું લક્ષ્ય પ્રાપ્ત કરનારું દેશનું પ્રથમ રાજ્ય બનશે તેવો વિશ્વાસ પણ તેઓ વ્યક્ત કર્યો હતો. એસીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે અનેક પ્રકલ્પોની જાહેરાત પણ કરી. ગુજરાતના વિકાસના ગ્રોથ એન્જિન અને ઔદ્યોગિક, ખેતી, રોજગારી વગેરે તમામ ક્ષેત્રોમાં નાગરિકોની સુખાકારી માટેના વિવિધ પ્રકલ્પો ખુલ્લા મુકાયા. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આગામી કોમનવેલ્થ ગેમનો પણ ઉલ્લેખ પોતાના પ્રવચનમાં કર્યો અને સોમનાથ સ્વાભિમાન પર્વની વાત પણ કરી. રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પોતાના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું,
1: 80મા સ્વતંત્રતા દિવસે નિમિત્ત આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં આપણી સૌની સાથે આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર. 80મા સ્વતંત્ર દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સમગ્ર દેશ આજે 80મા સ્વતંત્ર દિવસની ઉમંગભેર ઉજવણી કરી રહ્યો છે. આઝાદીના 79 વર્ષ પૂરા કરીને આપણો દેશ વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ ગતિમાન છે. જેમના ત્યાગ, તપસ્યા, અદમ્ય રાષ્ટ્રભક્તિ અને સમર્પણને કારણે આપણને આઝાદી મળી છે તેવા નામી અનામી અનેક સ્વાતંત્ર્ય વીરોને વંદન કરું છું. ભારત માતાને અંગ્રેજોની ગુલામીથી મુક્ત કરીને સ્વરાજ મેળવવાનો જનજુવાળ જગાવવાની આગેવાની ગુજરાતના બે પનોતા પુત્ર મહાત્મા ગાંધી અને સરદાર સાહેબે લીધી હતી. એ પુણ્ય આત્માઓની સ્મૃતિ સાથે આજે 80મો સ્વતંત્ર દિવસ 1960માં ગુજરાતની અલગ રાજ્ય તરીકેની વિકાસ યાત્રા શરૂ કરાવનાર પ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાની જન્મભૂમિ અમરેલીમાં ઉજવવાની તક આપણને મળી છે. ભારતને 15 ઓગસ્ટ 1947ના દિવસે સ્વરાજ મળ્યું, પરંતુ સ્વતંત્રતા મેળવવાના જંગની ઐતિહાસિક સંઘર્ષ યાત્રા તો બહુ લાંબી છે. દેશ જ્યારે ગુલામીના કાલગંડમાં ઘેરાયેલો હતો ત્યારે જન જનમાં રાષ્ટ્રભક્તિનો જુવાળ જગાવતું વંદે માતરમ ગાન 1875માં બંકિમચંદ્રજીએ રચ્યું હતું. આ વંદે માતરમ ગીતે સ્વતંત્રતા આંદોલનને એક નવી ચેતના આપી હતી. દેશની સ્વતંત્રતા જનતા દરેક વ્યક્તિના મનમાં માતૃભૂમિ સર્વોપરિની ભાવ જગાવ્યો હતો. એ રાષ્ટ્રગાનના 150 વર્ષની ઉજવણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે દેશભરમાં થઈ રહી છે. વડાપ્રધાનશ્રીએ જનમાનસમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને પ્રબળ બનાવીને આપણી એ વિરાસતનું આગવું સન્માન કર્યું છે. વંદે માતરમ ગીતના 150 વર્ષની આ ઉજવણી દ્વારા આપણને ગુલામીની માનસિકતાથી ઉપર ઉઠીને વિકસિત ભારતના મોટા સંકલ્પો સાથે આગળ વધવાનું બળ મળ્યું છે. સ્વતંત્રતા સંગ્રામમાં પ્રેરણાગાન એવા વંદે માતરમ ગીતે રાષ્ટ્રીયતાનો યુગવર્તી સંદેશો પૂરો પાડ્યો છે. રાષ્ટ્રભક્તિની આગવી વિરાસત ઉભી થઈ છે. આપણને મળેલી આ મહામૂલી આઝાદી પણ हजारों वर्षनी

સંસ્કૃતિ અને સંસ્કારની વિરાસતનું પરિણામ છે. આજે એ જ વિરાસત જાળવી રાખીને વિકાસની નિત નવી ઊંચાઈઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસ બી વિરાસત બીના મંત્ર સાથે સર થઈ રહી છે. વડાપ્રધાન શ્રી પરના જનવિશ્વાસ, વિકાસમાં જનભાગીદારી અને લોકોની સમૃદ્ધિથી વિકાસની વિકસિત ભારતના નિર્માણનો માર્ગ પણ વિરાસતોના ગૌરવ સાથે વધુ પ્રબળ થયો છે. એક સમય હતો કે ભારતની વાત કોઈ ભાગ્ય જ ગણકારતું. આજે ભારતના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ શું બોલ્યા તેના તરફ વિશ્વની મીટ મંડાયેલી રહે છે. વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં 25 વર્ષથી ગુજરાત અવિરત વિકાસ યાત્રાથી દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. ભારતના વિકાસમાં ગુજરાતના વિકાસનો ધ્યેય લઈને આપણે ચાલીએ છીએ. વિકાસ અને વિરાસતના સંગમને વિકસિત ગુજરાતનો આધાર બનાવ્યો છે. સંસ્કૃતિ અને સંસ્કારના મૂળ સાથે જોડાઈને વિકાસની બુનિયાદ રચી છે. આપણે આધુનિકતા અને આધ્યાત્મિકતાને સાથે લઈને વિકાસ કર્યો છે. યુવા શક્તિને નવા યુગમાં ખીલવવાના અવસરો આપ્યા છે, તો સાથે સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન પણ કર્યું છે. ગુજરાતમાં ચીપ મેકિંગ છે, તો સાથે સાથે શિપ મેકિંગ પણ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તો હજારો વર્ષની આપણી સંસ્કૃતિ પણ સતત ધબકે છે. આપણા વિકાસમાં સેમિકન્ડક્ટરની સ્પીડ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, તો પ્રાચીન આયુર્વેદની વિરાસત પણ છે. અખંડ આત્મવિશ્વાસ અને હજારો વર્ષની અટલ આસ્થાનું પ્રતીક સોમનાથ મંદિર પણ છે. સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂરા થવાના અવસરની આ વર્ષે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ઉજવણી થઈ રહી છે. આ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીથી આપણે વિશ્વને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ભારતની આસ્થા, આત્મા અને સ્વાભિમાન હર હંમેશ અજય અમર રહેવાના છે. વિરાસતના જતન સાથે વિકાસનો આ નવો માર્ગ છે. આખું વિશ્વ આજે આપણી તરફ નવી આશાથી જોઈ રહ્યું છે. ડિજિટલ ભારત, સ્ટાર્ટઅપ, મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ, સેમિકન્ડક્ટર મિશન, ગ્રીન એનર્જી, ગ્રીન ગ્રોથ, સ્પેસ ટેકનોલોજી, દરેક ક્ષેત્રે વિકસિત ભારત દુનિયાને નવી દિશા આપી રહ્યું છે. વિકસિત ભારત 2047નું સ્વપ્ન હવે 140 કરોડ નાગરિકોનો સંકલ્પ બની ગયો છે. ગુજરાત તો રાષ્ટ્રીય હિતના દરેક સંકલ્પને સાકાર કરવામાં હંમેશા અગ્રેસર રહેવાના સંસ્કાર ધરાવે છે, અને વિકસિત ભારત માટે પણ ગુજરાત જ લીડ લેશે. આર્થિક વિકાસ સાથે એવો સર્વાંગી વિકાસ થાય જેમાં દરેક નાગરિકને સમાન તક, ક્વોલિટી લાઈફ અને બ્રાઇટ ફ્યુચર મળે તેવું આપણું વિઝન છે. એ માટે ભવિષ્યની અર્થવ્યવસ્થા અને અર્નિંગ વેલ, લિવિંગ વેલ પર ફોકસ કર્યું છે. ગરીબો, યુવાનો, અન્નદાતા અને નારી શક્તિને વિકસિત ભારત, વિકસિત ગુજરાતના મજબૂત આધાર બનાવ્યા છે. સ્કિલ ડેવલપમેન્ટ પર ફોકસ કરીને કૌશલ્યવાન યુવાનો તૈયાર કરી રહ્યા છે. સ્ટાર્ટઅપ, ગુજરાત પોલિસી, ઇન્ક્યુબેશન સેન્ટરો, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપતી પહેલોથી યુવાનો સાહસિકોને પોતાના વિચારોને ઉદ્યોગમાં પરિવર્તિત કરવાની નવી તકો મળી છે. અન્નદાતા કિસાનોને પણ દિવસે વીજળી, પૂરતું પાણી અને સિંચાઈ સુવિધાઓ તથા ઈ નામ સહિત બીજથી બજાર સુધી સરકાર પડખે ઊભી છે. સમાજનો અડધો હિસ્સો ધરાવતી મહિલા શક્તિને આત્મનિર્ભર બનાવવા પણ આપણે પ્રતિબદ્ધ છીએ. રોજગાર સર્જનમાં નારી શક્તિની 42% ભાગીદારી વધારીને 2047 સુધીમાં 75% સુધી લઈ જવાનો નિર્ધાર છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતે બેસ્ટ ડેવલપમેન્ટની મજબૂત ઇમારત રચી છે. ટેકનોલોજી, ઉદ્યોગ, ગ્રીન એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારના ક્ષેત્રમાં અનેક ઐતિહાસિક નિર્ણયો કર્યા છે. વિકાસ સાથે પર્યાવરણ જાળવણીનો અભિગમ પણ આપણે અપનાવ્યો છે. એક પેડ માં કે નામ અને નમો વર્લ્ડ વન, ઓક્સિજન પાર્ક તથા મિયાવાકી વન કવચથી ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે ગ્રીન કવચ ઊભું કર્યું છે. કેચ ધ રેઇન અને અમૃત સરોવર દ્વારા વરસાદી પાણીના સંચયથી ભૂગર્ભ જળ ઊંચા આવ્યા છે. આપણા રોજિંદા જીવનમાં પણ પર્યાવરણ પ્રિય લાઇફસ્ટાઇલ માટે મિશન લાઇફ, તો વડાપ્રધાનશ્રીએ આપેલો વિચાર ગુજરાતમાં ભલીભાંતિ સાકાર થયો છે. આપણે શહેરો અને ગ્રામીણ વિસ્તારો બેના સંતુલિત વિકાસ માટે વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલના ધ્યેય સાથે 4 વાયબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સ સફળ આયોજન પાર પાડ્યા છે.

0: દરેક ઝોનમાં સ્થાનિક સંભાવનાઓને અનુરૂપ ઉદ્યોગો રોકાણકારો આકર્ષવામાં અને કોન્ફરન્સિસનું મહત્વનું માધ્યમ બની છે. 15.89 લાખ કરોડના 13,255 MOU વિવિધ ઉદ્યોગો માટે થયા છે. MSME આપણી અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે, એને પણ સતત વેગ આપીને પરંપરાગત ઉદ્યોગ સાથે નવા સેક્ટર્સને પણ જોડી રહ્યા છે. ગુજરાતના બંદરો માત્ર ગુજરાતના નહીં પરંતુ સમગ્ર દેશની સમૃદ્ધિના પ્રવેશદ્વાર છે અને દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં 40% ફાળો આપી રહ્યા છે. આ દરિયાઈ શક્તિને વધુ સશક્ત બનાવવાની દેશના વેપાર નિકાસ અને આર્થિક વિકાસને નવી ગતિ આપવાનો આપણો સંકલ્પ છે. વિકાસ માત્ર મોટા શહેરો સુધી મર્યાદિત નથી. કચ્છથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાત અને સરહદી વિસ્તારોથી આદિવાસી પટ્ટા સુધી વિકાસના લાભો પહોંચ્યા છે. છેવાડાના માનવી સહિત સૌને આવાસ, આરોગ્ય, આહાર અને અભ્યાસની પૂરતી સુવિધાઓ મળતી થઈ છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે ગુજરાતના લોકો એક સંકલ્પ લઈને સાથે મળીને ચાલે છે ત્યારે કોઈ કામ અશક્ય હોતું નથી. ગુજરાતના બે સપૂતોએ સ્વતંત્રતા આંદોલનને નવી શક્તિ આપી હતી. એ જ ગુજરાતના બે પનોતા પુત્રો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના સફળ પ્રયાસોથી ગુજરાતને વિશ્વના પ્રતિષ્ઠિત રમોત્સવની યજમાનીનો ગૌરવ મળ્યું છે. આગામી 2030માં કોમનવેલ્થ ગેમ આપણને ત્યાં યોજાવાની છે. આ કોમનવેલ્થ ગેમ ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, ઐતિહાસિક વારસો, અતિથિ સત્કાર પરંપરા અને સંગીના આયોજન ક્ષમતાને વિશ્વના નકશે ઉજાગર કરશે. આ કોમનવેલ્થ ગેમ માત્ર રમોત્સવ નહીં પરંતુ ગુજરાતની ક્ષમતાની વૈશ્વિક સ્વીકૃતિ બને તેવી આપણી નેમ છે. 80મા સ્વતંત્રતા પર્વના આ અવસરે ગુજરાતની સર્વગ્રાહી અવિરત વિકાસ યાત્રાને આગળ ધપાવવાનો સૌ સાથે મળીને સંકલ્પ લઈએ. આજે 80મા સ્વતંત્રતા દિવસે માન્ય વડાપ્રધાનશ્રીના વક્તવ્યમાં આજે એમણે કીધું છે કે વડાપ્રધાનશ્રી મોદી સાહેબે લાલ કિલ્લાની પ્રાચીર પરથી 2047ના વિકાસ વિકસિત ભારત માટે શક્તિની સપ્તધારાની પ્રેરણા આપણને આપી છે. ગુજરાતના વડાપ્રધાનશ્રીના સપ્તધારા લક્ષ્યને સાકાર કરવામાં અગ્રેસર રહેશે એવા વિશ્વાસ સાથે ફરી એકવાર સ્વતંત્રતા દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.
1: 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના પ્રેરક ઉદબોધન બાદ ગુજરાત પોલીસ દ્વારા ડોગ શો, અશ્વ શો તેમજ વિવિધ સાંસ્કૃતિક સંસ્થાઓ, સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો.

0: નામ એ ખમા મારું અમરેલી.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અમરેલી ખાતે યોજાયેલ 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીનો રેડિયો અહેવાલ. પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે લાલ કિલ્લા ખાતે આયોજિત ધ્વજારોહણ સમારોહ અને ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને કરાયેલ સંબોધનનો ગુજરાતી ભાવાનુવાદ.
3: મારા વ્હાલા દેશવાસીઓ, આજે આપણે સૌ 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ. આજે દરેકના હૃદયના ધબકારા વંદે માતરમ ના નાદ થી ગુંજી રહ્યા છે. આજે દરેક ઘરે તિરંગો છે અને દરેકના મનમાં પણ તિરંગો છે.

અને દેશ ઉત્સાહ અને ઉમંગ સાથે નવા સંકલ્પો લઈને આજે આગળ વધી રહ્યો છે. આપ સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દેશ આજે એ મહાન સપૂતોનું પુણ્ય સ્મરણ કરીએ છીએ જેમણે દેશની આઝાદી માટે ત્યાગ અને બલિદાનની પરાકાષ્ઠા કરી અને પોતાના તપ ત્યાગ તથા બલિદાનથી આઝાદીના એકમાત્ર લક્ષ્યને લઈને પોતાનું આખું જીવન ખપાવી દીધું. પૂજ્ય બાપુ સહિત તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને બલિદાનની મહાન પરંપરા જગાડનારા મહાન ક્રાંતિકારીઓને આજે હું શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. આજે જેઓ આ સમારોહમાં ઉપસ્થિત છે તે સૌના માટે આજે એક ઐતિહાસિક ક્ષણ પણ છે. આઝાદી પછી 15 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પર પહેલી વાર વંદે માતરમ ગુંજી રહ્યું છે. આજે જ્યારે આપણે દેશના લોકો વંદે માતરમના ₹150 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આનાથી મોટો ઉત્તમ અવસર બીજો કયો હોઈ શકે? મારા વ્હાલા દેશવાસીઓ, છેલ્લા કેટલાક દિવસોમાં દેશના કેટલાક ભાગોમાં પૂરનો પ્રકોપ રહ્યો, ભૂસ્ખલનનો પ્રકોપ રહ્યો અને તેના કારણે અનેક પરિવારો પ્રભાવિત થયા છે. તેમના દુઃખ અને પીડાને આપણે સૌ ખૂબ જ સારી રીતે અનુભવી શકીએ છીએ. હું તમામ પીડિત પરિવારોને વિશ્વાસ અપાવું છું કે આજે આખો દેશ તેમની પડખે મક્કમતાથી ઊભો છે. મારા વાલા દેશવાસીઓ, કોઈ પણ રાષ્ટ્ર જ્યારે મહાન બને છે જ્યારે પોતાની સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે ત્યારે તે પોતાના સપનાઓ પોતાના સંકલ્પો અને પોતાના સામર્થ્યના જોરે આગળ વધે છે. મારા દેશવાસીઓ, હવે નાના સપનાઓ જોવાથી કામ ચાલવાનું નથી. આપણે મોટા સપના જોવા જ પડશે કારણ કે મોટા સપના આપણી વિચારધારાને પણ વિસ્તાર આપે છે. તે આપણી વિચારધારાની ક્ષિતિજને વધુ વિસ્તૃત કરે છે. આપણા સંકલ્પ દ્રઢ હોવા જોઈએ. જ્યારે સંકલ્પ દ્રઢ હોય છે ત્યારે મુશ્કેલીઓ અને આપદાઓની વચ્ચેથી રસ્તાઓ શોધવાની સામર્થ્ય આપોઆપ ઉભરીને બહાર આવે છે. અને મારા વ્હાલા દેશવાસીઓ, આપણા સંકલ્પો પણ ઊંચા હોવા જોઈએ કારણ કે જ્યારે સપના ઊંચા હોય છે સંકલ્પો ઊંચા હોય છે ત્યારે આપણા સામર્થ્યની ઊંચાઈ પણ વધે છે, આપણા પ્રયાસોની ઊંચાઈ પણ વધે છે અને ત્યારે જઈને આપણે સપનાઓને સાકાર કરી શકીએ છીએ. મારા વાલા દેશવાસીઓ, આજે ભારતે પણ એક બહુ મોટું સપનું જોયું છે. મેં દ્રઢ સંકલ્પ સાથે એક સપનું જોયું છે. નવી ઊંચાઈઓને સ્પર્શવા માટે આ સપનું જોયું છે અને એ

સપનું એ છે કે જ્યારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે એટલે કે 2047 માં ત્યારે આપણે વિકસિત ભારત બનાવીને જ રહીશું. 140 કરોડ દેશવાસીઓના પુરુષાર્થથી આપણે આ લક્ષ્યને હાંસલ કરવાનું છે. અને જ્યારે દુનિયાની સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ વિકસિત થવાનો સંકલ્પ લે છે ત્યારે તે દુનિયાની નજરમાં પણ આપણી હિંમતનું પ્રતીક બની જાય છે. દુનિયા આપણી તરફ જોવાનો તેનો દ્રષ્ટિકોણ બદલવા માટે મજબૂર થઈ જાય છે. મારા વાલા દેશવાસીઓ, અને હું આ કઈ અમસ્તુ જ કહી રહ્યો નથી, છેલ્લા 12 વર્ષમાં દેશના કોટી કોટી નાગરિકોએ, ભલે તે દલિત હોય, પીડિત હોય, વંચિત હોય, આદિવાસી હોય, ગામડામાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય, ગરીબ હોય, મધ્યમ વર્ગના હોય, યુવા હોય, વૃદ્ધ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, ઉત્તર હોય, દક્ષિણ હોય, પૂર્વ હોય કે પશ્ચિમના હોય, દરેકે દરેક વ્યક્તિએ છેલ્લા 12 વર્ષમાં એક સંકલ્પની સાથે, સમર્પણની સાથે દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં દરેક પ્રકારે પ્રયાસ કર્યા છે. હું તેમના આ પ્રયાસોનો આદરપૂર્વક સ્વીકાર કરું છું. અને તે જ કારણ છે કે આટલા ટૂંકા સમયમાં 25 કરોડ દેશવાસીઓ ગરીબીને પરાસ્ત કરીને ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ જ દેશવાસીઓના પુરુષાર્થનું પરિણામ છે કે આપણે ક્યારેક ફ્રેજાઇલ 5માં ગણવામાં આવતા હતા, ત્યાંથી આજે આપણે 12 વર્ષની અંદર અહીં પહોંચ્યા છીએ. આપણે એક મેજર ઇકોનોમીમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી બની ગયા છીએ. સાથીઓ, દેશ આઝાદ થયો તે ઘણા બધા સપનાઓ લઈને આઝાદ થયો હતો, પરંતુ આપણે ગતિ પકડી શક્યા નહીં, રફતાર પકડી શક્યા નહીં. બસ થાય છે, ચાલે છે, અરે થઈ જશે, જોઈ લઈશું, આપણે એમાં જ ખોવાયેલા રહ્યા. 2014 સુધી આવતા તો આખા વિશ્વએ આપણને ફ્રેજાઇલ 5ની શ્રેણીમાં નાખી દીધા હતા. આવા સમયે છેલ્લા 12 વર્ષોમાં ગુજરાતે અને સમગ્ર ભારતે એક નવી રફતાર પકડી છે. આપણે ખૂબ જ તેજ ગતિથી આગળ વધી રહ્યા છીએ. અને હવે દેશવાસીઓનો એવો મક્કમ સંકલ્પ છે કે 140 કરોડ દેશવાસીઓના આ સંકલ્પ અને સામર્થ્યને રોકવું હવે અશક્ય છે. તમામ દેશવાસીઓ, છેલ્લા 12 વર્ષોમાં ડિફેન્સ પ્રોડક્શન લગભગ 4 ગણું થયું છે. ખાદી અને ગ્રામોદ્યોગનું ઉત્પાદન લગભગ 5 ગણું વધ્યું છે. ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં આશરે 7 ગણો વધારો થયો છે. આધુનિક રેલવે કોચનું નિર્માણ 21 ગણું વધ્યું છે. અને મોબાઈલ ફોનનું ઉત્પાદન તો 33 ગણું વધી ગયું છે. એટલું જ નહીં, આધુનિક યુગને ધ્યાનમાં રાખીને ડિજિટલ અને ઇનોવેશનની દુનિયામાં પણ આપણે આપણો વિજય ધ્વજ લહેરાવ્યો છે. ઇન્ટરનેટ યુઝર્સ અને ઇન્ટરનેટ કન્ઝ્યુમર્સની સંખ્યામાં લગભગ 4 ગણો વધારો થયો છે. પેટન્ટ ગ્રાન્ટ થવાની સંખ્યા પણ 4 ગણી વધી છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં 100 ગણો વધારો થયો છે. સામાન્ય માનવીની સુવિધાઓ તરફ પણ અમે એટલી જ ગંભીરતાથી કામ કર્યું છે. દર વર્ષે સરેરાશ 15 ગણી વધુ ઝડપથી અમે નલ સે જલ કનેક્શન આપ્યા છે. અને દર વર્ષે સરેરાશ 6 ગણી વધુ રફતારથી લોકોને ગેસ કનેક્શન પણ પૂરા પાડ્યા છે. દર વર્ષે 4 ગણી રફતારથી ગરીબો માટે શૌચાલય બનાવવાનું કામ કર્યું. દર વર્ષે 3 ગણી વધુ ઝડપથી ગરીબોને ઘર આપવાનું કામ કર્યું. દેશે ગવર્નન્સમાં પણ ખૂબ જ બદલાવ લાવ્યો છે. હજારોની સંખ્યામાં કમ્પ્લાયન્સીસ ખતમ કર્યા, સેંકડોની સંખ્યામાં જૂના કાયદાઓ નાબૂદ કર્યા. કારણ કે પાછલી શતાબ્દીના કાયદાઓથી એ 21મી સદીની કૂચ ના થઈ શકે. અમે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મેટ્રોનું વિસ્તરણ કર્યું. અમે પબ્લિક ટ્રાન્સપોર્ટને તાકાત આપી. જે સ્પીડથી કામ કર્યું, જે સ્કેલ પર કામ કર્યું,
આ બધું જ આ

વિસ્તાર, આ વિસ્તરણ, આ અચીવમેન્ટ અમે આઝાદી પછી પહેલીવાર છેલ્લા એક દશકામાં જોયું છે. અને જ્યારે આટલી બધી સિદ્ધિઓ આપણી સામે હોય, આટલી તેજ ગતિ દેખાતી હોય, ત્યારે દેશવાસીઓનું સામર્થ્ય પળે પળે પ્રગટ થાય છે. હવે તો 2047માં વિકસિત ભારત બનવાનો સંકલ્પ ક્યારેય પણ અધૂરો રહી શકે તેમ નથી. આ તમામ આંકડાઓ એ વાતની સાક્ષી પૂરે છે કે આપણે આગળ વધવાના છીએ. મારા વહાલા દેશવાસીઓ, પરંતુ તેના માટે આત્મવિશ્વાસની જરૂર હોય છે, આત્મગૌરવની જરૂર હોય છે, અને સાથોસાથ આત્મનિર્ભર ભારત હોવું પણ અત્યંત જરૂરી હોય છે. અને એટલા માટે જ વિતેલા વર્ષોમાં અમારું એક કન્વિક્શન રહ્યું છે કે ભારતને હવે આપણે બીજા દેશો પર નિર્ભર રહીને જીવવું ન જોઈએ, આપણે આત્મનિર્ભર બનવું જોઈએ. દુનિયામાં ભલે કંઈક મળે છે, સસ્તું મળે છે, અથવા તો જલ્દી મળી શકે છે, પરંતુ તેનાથી આપણું સામર્થ્ય તૈયાર થતું નથી, કે ના તો આપણા સામર્થ્યની કસોટી થાય છે. અને એટલા માટે જ આપણે પણ આપણી ક્ષમતાઓને વધારવી છે, આપણા હિતોની સુરક્ષા આપણે પોતે જ કરવાની છે. અને તેથી જ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ ખૂબ જ દ્રઢ કાર્ય સાથે લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. મેક ઇન ઇન્ડિયા, સ્વદેશી, વોકલ ફોર લોકલ, આ તમામ ક્ષેત્રોમાં આજે દરેક ભારતીયનું મન જોડાઈ રહ્યું છે. મારા વહાલા દેશવાસીઓ, હું તમને સેમિકન્ડક્ટરનું એક ઉદાહરણ આપું છું. દેશ આઝાદ થયા પછી વિશ્વમાં તો સેમિકન્ડક્ટરની ચર્ચા થઈ ચૂકી હતી અને આપણા દેશમાં પણ તેની વાતો થતી હતી, પરંતુ સેમિકન્ડક્ટરનો કોઈ મોટો પ્લાન આપણે આગળ વધારી શક્યા નહીં. અને આજે સ્થિતિ શું છે? આજની આ ડિજિટલ દુનિયામાં, આજની ટેકનોલોજીમાં આપણે ચિપનું મહત્વ સમજીએ છીએ. ભલે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગુડ્સ હોય કે પછી આપણા મેડિકલ ઇક્વિપમેન્ટ હોય, આપણા ટ્રાન્સપોર્ટના રસ્તાઓ હોય, દરેક વસ્તુમાં તે અનિવાર્ય છે. અને આજે સ્થિતિ એવી પેદા થઈ ચૂકી છે કે આ ચીપ વગર જાણે દુનિયા થંભી જાય. અને એટલા માટે જ ભારતે આત્મનિર્ભર બનવાની દિશામાં પોતાના સેમિકન્ડક્ટર પ્લાન્ટ નાખવાનું નક્કી કર્યું છે, જે અંતર્ગત 3 મોટા સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થઈ ચૂક્યા છે. અને મને જણાવવામાં આવ્યું છે કે ત્યાં જે પ્રોડક્શન થઈ રહ્યું છે તેનું એક્સપોર્ટ થવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે. અને હું દેશવાસીઓને કહેવા માંગુ છું કે આવનારા 7-8 વર્ષમાં બીજા 5-7 કે 8 સેમિકન્ડક્ટર પ્લાન્ટ ખૂબ જ જલ્દી શરૂ થવા જઈ રહ્યા છે. આત્મનિર્ભર ભારત આપણને વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધવા માટેનો એક મહામાર્ગ આપે છે. મારા વહાલા દેશવાસીઓ, આવી જ એક ચર્ચા અત્યારે ક્રિટિકલ મિનરલ વિશે થઈ રહી છે, કારણ કે સમગ્ર ટેકનોલોજી આ ક્રિટિકલ મિનરલ પર નિર્ભર છે. ભારત આ ક્ષેત્રમાં પણ પોતાની જાતને સુરક્ષિત કરવા માટેના પ્રયાસોમાં જોડાયેલું છે. તેથી જે જરૂરી છે કે ક્રિટિકલ મિનરલનું લક્ષ્ય સૌની સાથે વહેંચવામાં આવે. નેશનલ ક્રિટિકલ મિનરલ્સ આ અમે લોન્ચ કર્યું છે, અને તેમાં અમે ક્રિટિકલ મિનરલ્સ કોરિડોરની જાહેરાત કરી છે. આજે ઘણા દેશો સાથે કરાર થઈ રહ્યા છે, અને વિશ્વના અનેક દેશો હવે આ ક્રિટિકલ મિનરલ્સના વિષયમાં ભારત પર ભરોસો કરવા લાગ્યા છે. મારા વહાલા દેશવાસીઓ, જેમ સેમિકન્ડક્ટરની વાત હોય કે ક્રિટિકલ મિનરલની વાત હોય, તેવી જ રીતે જે ટેકનોલોજીની દિશામાં આપણે જઈ રહ્યા છીએ અને

સમગ્ર દુનિયા જઈ રહી છે. તેમાં એનર્જીનું મહત્વ સતત વધતું જઈ રહ્યું છે અને હવે એનર્જી વગર આ નવી દુનિયાને ચલાવવી પણ મુશ્કેલ છે. અને એટલા માટે જ ભલે તે ચિપ હોય, એઆઈ હોય કે ડેટા સેન્ટર હોય, આપણને ખૂબ જ મોટી માત્રામાં વીજળીની જરૂર પડશે. એનર્જી સિક્યોરિટી એ આપણા સમયની માંગ છે અને એટલા માટે જ અમે પહેલેથી જ તે દિશામાં એક પછી એક મજબૂત ડગલાં ભર્યા છે. એનર્જી સિક્યોરિટીનું એક મોટું માધ્યમ પરમાણુ ઉર્જા છે, એટલે કે ન્યુક્લિયર એનર્જી. અમે પાર્લામેન્ટમાં શાંતિ એક્ટ પસાર કરીને એક નવી દિશામાં આગળ વધવાનો રસ્તો નક્કી કરી લીધો છે. વર્ષ 2047 સુધીમાં અમે 100 ગીગાવોટ ન્યુક્લિયર પાવરનું લક્ષ્ય લઈને આગળ વધી રહ્યા છીએ. આજ દાયકામાં અમે 5 નવા ન્યુક્લિયર રિએક્ટર શરૂ કરવાનું લક્ષ્ય લઈને ચાલી રહ્યા છીએ. આ વર્ષે ભારતે ફાસ્ટ બ્રીડર ન્યુક્લિયર ટેકનોલોજીમાં નિપુણતા પ્રાપ્ત કરીને એક મહત્વનો પડાવ પાર કર્યો છે અને તેના કારણે પરમાણુ ઇંધણમાં આત્મનિર્ભર બનવાની દિશામાં અમે એક ખૂબ જ મોટી સફળતાનું કદમ ઉઠાવ્યું છે. મારા વહાલા દેશવાસીઓ, ઘણી વખત સંસાધનોની અછતને કારણે દેશ અટકતો નથી, પરંતુ અટકી જવા પાછળનું કારણ વિચારની સીમાઓ હોય છે. જ્યારે વિચાર બંધાઈ જાય છે, સીમાઓમાં રૂંધાઈ જાય છે, ત્યારે આપણે આપણી ક્ષમતાને પણ ઓળખી શકતા નથી. દેશને આજે ક્રૂડ ઓઇલ પર નિર્ભર રહેવું પડી રહ્યું છે અને તે આપણી ખોટી વિચારધારાને કારણે છે. તમે જાણીને નવાઈ પામશો કે આપણી આવી જ વિચારધારાના કારણે આપણા દરિયા કિનારાનો 99% જેટલો મોટો હિસ્સો નો ગો એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આપણે જાતે સમુદ્રમાં અંદર જઈને સંશોધન એટલે કે એક્સપ્લોરેશન ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. આ આપણી વિચાર શક્તિની દરિદ્રતા હતી અને એટલે જ અમે નક્કી કર્યું કે હવે આ બધું વધારે સમય નહીં ચાલે. અમે 99% હિસ્સાને જે ક્યારેકનો ગો એરિયા ગણાતો હતો તેને હવે અમે ગો અહેડ એરિયા તરીકે ખુલ્લો કરી દીધો છે અને હવે અમે સમુદ્રની અંદર પણ એક્સપ્લોરેશન કરવા અને નવા નવા ભંડારો શોધવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. અમે તેના માટે પ્રયત્નશીલ છીએ. અમે ગયા વર્ષે જે દિશામાં એક મહત્વપૂર્ણ ડગલું ભરતા સમુદ્ર મંથનની જાહેરાત કરી અને ગયા દિવસોમાં અમે 85,000 કરોડ રૂપિયા આ કામ માટે ફાળવીને કામને ગતિ આપવાનો નિર્ણય કરી લીધો છે. મારા વહાલા દેશવાસીઓ, એનર્જી સિક્યોરિટી જે બાબતે મેં કહ્યું છે કે આપણે અલ્ટરનેટ સ્ત્રોતો તરફ પણ પૂરી શક્તિ લગાડવી ખૂબ જ જરૂરી છે અને તેથી જ ઉર્જાનો યોગ્ય વપરાશ વધારતા ભારત આજે આ દિશામાં તેજીથી કામ કરી રહ્યું છે. 2014 પહેલા, એટલે કે આજથી 12 વર્ષ પહેલા, આપણા દેશમાં માત્ર 70 શહેરોમાં પાઇપથી ગેસની વ્યવસ્થા હતી, એટલે કે પાઇપથી ગેસ ડિસ્ટ્રીબ્યુશન થતું હતું. 12 વર્ષમાં આ 70 શહેરોને અમે 700 શહેરો સુધી પહોંચાડી દીધા છે. આને કહેવાય ઝડપ, આને કહેવાય રફતાર અને આ જ હોય છે વિસ્તાર. 2014 પહેલા મુશ્કેલીથી 20-22 લાખ ઘરોમાં
પાઇપથી ગેસ પહોંચતો હતો.

અમે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી છે અને આજે મને સંતોષ છે કે આટલા ટૂંકા ગાળામાં 50 લાખ ઘરોનું સોલર એનર્જીનું કામ જે આંકડો આપણે પાર કરી ચૂક્યા છીએ તે હવે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને તેને કારણે હજારો ઘરોનું વીજળી બિલ ઝીરો થઈ ગયું છે. હજારો ઘરો પોતાની જરૂરિયાતની વીજળી વાપર્યા પછી વધારાની વીજળી વેચીને આજે કમાણી કરી રહ્યા છે. આ કામ માટે સરકાર તરફથી દરેક પરિવારને 80,000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે ત્યારે જઈને આપણે આ કામને પૂરું કરી રહ્યા છીએ. મારા વહાલા દેશવાસીઓ, તમને જાણીને નવાઈ લાગશે કે આ જે આપણી રેલવે છે તેના ઇલેક્ટ્રિફિકેશનનું કામ આપણા દેશમાં 1925માં શરૂ થયું હતું. પરંતુ 90 વર્ષમાં, 1925 થી લઈને 90 વર્ષના સમયગાળામાં ફક્ત 30% રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન થયું હતું. લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અમારી દોડ જોઈ લો. અમે આ એક દાયકાની અંદર 100% કામ પૂરું કરી દીધું છે. 90 વર્ષમાં 30% અને 10 વર્ષમાં 70%, આને કહેવાય કામ. અને તેના કારણે જે ડીઝલ આપણે બહારથી મંગાવવું પડતું હતું તેની બચત થઈ. વીજળીથી આપણી ટ્રેનો ચાલી અને પર્યાવરણને પણ મોટો ફાયદો થવા લાગ્યો. મારા વ્હાલા દેશવાસીઓ, આપણે આટલેથી જ અટક્યા નથી. આપણે હવે દુનિયામાં પાછળ રહેવા નથી માંગતા. છેલ્લા દિવસોમાં તમે સમાચાર સાંભળ્યા હશે કે ભારતે ઈંધણના આ નવા ક્ષેત્રને પણ સ્પર્શી લીધું છે. દેશે પહેલી હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન શરૂ કરી દીધી છે. અને મને ખુશી છે કે આ સૌથી લાંબી ટ્રેન છે અને સૌથી શક્તિશાળી ટ્રેન છે. અને દુનિયામાં હાઇડ્રોજન ટ્રેનના ક્ષેત્રમાં પણ ભારતે પોતાનો ડંકો વગાડી દીધો છે. તમામ દેશવાસીઓ, છેલ્લા 10 થી 12 વર્ષથી આપણે સતત 1947ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દોડી રહ્યા છીએ. એક પછી એક સોપાન સિદ્ધ કરી રહ્યા છીએ. અમે વિચાર્યું પણ નહોતું કે અમારે આમાં પણ કેટલીક મુસીબતોનો સામનો કરવો પડશે. છેલ્લા 10 થી 12 વર્ષોમાં આટલા બધા સંકટોનો સામનો કરવો પડ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીએ આખી દુનિયાને ચિંતામાં મૂકી દીધી હતી. બધી જ વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ હતી. કોરોનામાંથી માંડ બહાર નીકળ્યા હતા ત્યાં જ યુદ્ધની ભયાનકતાના સમાચારો આવવા લાગ્યા. ક્યાંક યુક્રેન તો ક્યાંક પશ્ચિમ એશિયા, દરેક જગ્યાએ તણાવનું વાતાવરણ સર્જાયું હતું. અને ખબર નહીં, ભવિષ્યવેત્તાઓએ તો ન જાણે કેવી કેવી જાહેરાતો કરી દીધી હતી. દેશને ડરાવવો, દેશને ભયભીત રાખવો અને દેશને ચિંતિત રાખવો, આ બધું કરવામાં જ કેટલાક લોકોને આનંદ આવે છે. તેઓ કહેતા હતા કે વેક્સિન જ નહીં મળે, કોવિડમાં લોકો બચશે નહીં, હવે કશું જ થવાનું નથી. વેસ્ટ એશિયાનું સંકટ આવ્યું ત્યારે કહેવાયું કે પેટ્રોલ પંપ પર પેટ્રોલ નહીં મળે, ગેસ નહીં મળે, ડીઝલ નહીં મળે, ફર્ટિલાઇઝર પણ નહીં મળે. આવી આખી દુનિયાભરની અફવાઓ ફેલાવીને ભારતના લોકોને ભયભીત કરવાનું અને ડરાવવાનું કામ ચાલ્યું. દેશને ચિંતામાં ડૂબાડી દેવામાં જ કેટલાક લોકોને

પણ છે. આપણે આપણી પોતાની શક્તિ પર ઉભા થઈ રહ્યા છીએ, આગળ વધી રહ્યા છીએ. મારા વહાલા દેશવાસીઓ, વિશ્વના સંકટોની અસર દરેક વ્યક્તિ પર થઈ છે અને આપણે પણ તેમાંથી બાકાત નથી. વિશ્વ બજારમાં યુરિયાની એક ગુણીના ભાવ 3000 રૂપિયા સુધી પહોંચી ગયા છે. તેમ છતાં આજે પણ આપણે મારા દેશના ખેડૂતોને આર્થિક બોજ સહન કરવા માટે મજબૂર નથી કરી રહ્યા. સરકાર પોતે પોતાના ખભા પર એ બોજ ઉપાડી રહી છે અને દુનિયામાંથી જે 3000 રૂપિયામાં યુરિયાની ગુણી આપણને મળે છે તે આપણા ખેડૂતોને આપણે માત્ર 300 રૂપિયામાં જ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. આટલું જ નહીં, આજે દુનિયાના બજારમાં ડીએપી ના ભાવ 5000 રૂપિયા સુધી પહોંચી ગયા છે. પરંતુ મારા દેશના ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આજે પણ અમે ખેડૂતોને 1350 રૂપિયામાં જ ડીએપી પૂરી પાડવાનું કામ કરી રહ્યા છીએ. મારા વહાલા દેશવાસીઓ, એક સમય હતો જ્યારે હું આત્મનિર્ભરતાની વાત કરી રહ્યો હતો ત્યારે એર કન્ડિશન ચેમ્બરમાં બેસીને વિચારનારા કેટલાક લોકો અમને કહી રહ્યા હતા કે ગ્લોબલાઇઝેશનનું શું થશે. પરંતુ દુનિયા જોઈ રહી છે કે છેલ્લા એક દાયકામાં એવું લાગી રહ્યું છે કે જાણે દુનિયાએ ગ્લોબલાઇઝેશન વિશે બોલવાનું જ બંધ કરી દીધું છે. જ્યાંથી ગ્લોબલાઇઝેશનનો અવાજ આવતો હતો હવે તે સંભળાતો બંધ થઈ ગયો છે. દુનિયાનો દરેક દેશ હવે પોતાના સવાલો અને પોતાના મિજાજ તરફ વળ્યો છે. પરંતુ કમનસીબે સંકટના આ સમયગાળામાં કેટલાક લોકોએ પોતાનો મોભો બતાવવા માટે સંસાધનોને વેપનાઇઝ કરવાનો ખેલ ખેલ્યો છે. આખી દુનિયા જોઈ રહી છે, પોતાની પાસે જે કંઈ પણ છે તેને વેપનાઇઝ કરવામાં દુનિયા લાગેલી છે. સંસાધનોનું વેપનાઇઝેશન, રિસોર્સિસનું વેપનાઇઝેશન, પેટ્રોલ, ડીઝલ, ફર્ટિલાઇઝર, દવાઓ, ટેકનોલોજીની ચિપ્સ, એટલું જ નહીં ભૂભાગને પણ અત્યારે વેપનાઇઝ કરવામાં આવી રહ્યો છે. અને આવા સમયે જો આપણે આત્મનિર્ભરતાના મંત્રને લઈને 10 વર્ષ સાચી દિશામાં ન ચાલ્યા હોત તો આપણે કલ્પના કરી શકીએ છીએ કે આવી પડકારોનો મજબૂતીથી સામનો કેવી રીતે કરી શક્યા હોત. અને આપણી તૈયારીઓ નિરંતર વધતી જઈ રહી છે. મારા વહાલા દેશવાસીઓ, બીજી તરફ આજે ભારતની પ્રોફાઇલ સંપૂર્ણ રીતે વધી રહી છે. આજે ભારત વિશ્વના એક સ્વીકૃત અને સન્માનનીય દેશ તરીકે ઉભરી રહ્યું છે. ભારત પાસે એક સ્થિર પોલિટિકલ મેન્ડેટ છે, મજબૂત સરકાર છે અને ભારતની પાસે એક વાઇબ્રન્ટ લોકશાહી છે. ભારત પાસે એક મજબૂત ન્યાયતંત્ર છે અને આપણને સૌને દિશા આપનારું ભારતનું સંવિધાન છે. અને હવે દુનિયા આપણા આ સામર્થ્યને ઓળખવા લાગી છે. અને તેથી જ 2014 પછી વિશ્વના આશરે 40 દેશો સાથે આપણો એફટીએ એગ્રીમેન્ટ થઈ રહ્યો છે. હવે જુઓ કે આ કેટલી મોટી તક આવી છે. પરંતુ હું માનું છું કે આ જે ટ્રેડ એગ્રીમેન્ટ્સ થયા છે તે આપણા માટે એ ખૂબ જ મોટી તક છે. અને એટલા માટે ખાસ કરીને હું મારા એમએસએમઈ ને કહેવા માંગીશ કે આપણે આ તકને છોડવાની નથી, આપણે દુનિયામાં પહોંચવાનું છે. ભારતની બનાવટની દરેક વસ્તુ વિશ્વના બજારમાં પહોંચે અને ભલે તે આપણું ટેક્સટાઇલ હોય, આપણી મશીનરી હોય કે આપણી દવાઓ હોય, આપણે તક છોડવી નથી. પરંતુ વૈશ્વિક જે પેરામીટર્સ છે તે પેરામીટર્સને આપણે પાર કરવા પડશે. આપણે દુનિયા પાસેથી જે મેળવીએ છીએ તેના બદલામાં આપણે દુનિયાને શ્રેષ્ઠ આપવું પડશે અને દુનિયામાં જે પણ મળે છે તેના કરતા આપણે સસ્તું આપવું પડશે. પંજાબના લુધિયાણાથી લઈને તમિલનાડુના તિરુપુર સુધી આપણું ટેક્સટાઇલ સેક્ટર વિશ્વભરમાં પહોંચી શકે છે. એટલું જ નહીં, કેરળથી લઈને ગુજરાત અને તમિલનાડુથી લઈને બંગાળ સુધી ફેલાયેલો આ આપણો સમુદ્ર કિનારો અને આપણા માછીમાર ભાઈ બહેનો માટે આજે આ એફટીએના કારણે આપણા શ્રીમ્પ એટલે કે ઝીંગાના એક્સપોર્ટની ઘણી સંભાવનાઓ ઊભી થઈ છે. અને તેવી જ રીતે આપણા સી ફૂડની પણ વિશ્વમાં આપણી પહોંચ બનાવવાની ઘણી મોટી સંભાવનાઓ રહેલી છે. હું ઈચ્છું છું
કે આપ

આપણે આ પરિસ્થિતિનો પૂરો લાભ ઉઠાવીએ અને આપણે આગળ વધતા રહીએ. આપણે આ કાર્યોને સફળતાપૂર્વક પાર પાડવા માટે પૂરા પ્રયાસો કરીએ. મારા વહાલા દેશવાસીઓ, મેં જે ભૂમિકા તમારી સમક્ષ રજૂ કરી છે તેની પાછળ 2047નું જે લક્ષ્ય છે તે આ મજબૂત પાયા પર ટકેલું છે. 2047 સુધીમાં વિકસિત ભારતનું જે લક્ષ્ય છે તે છેલ્લા 10-12 વર્ષોમાં દેશવાસીઓએ જે સામર્થ્ય બતાવ્યું છે તે જ સામર્થ્યનો એક અતૂટ હિસ્સો છે. અને એટલા માટે જ મારા વહાલા ભાઈઓ અને બહેનો, સદીનો એક ચોથો ભાગ એટલે કે 25 વર્ષ વીતી ચૂક્યા છે અને આગામી 25 વર્ષ આપણા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. હવે આપણે અટકી શકીએ તેમ નથી, આપણી ગતિ રોકાઈ શકે તેમ નથી, આપણી દિશા નક્કી થઈ ચૂકી છે. આપણે લક્ષ્ય પ્રાપ્ત કરીને જ રહેવાનું છે અને એટલા માટે આપણે આપણી કાર્યશૈલી બદલવી પડશે. આપણી કાર્યશૈલી બદલવાની સાથે જ આપણે આપણી વિચારસરણી પણ બદલવી પડશે અને આપણા કામની ગતિમાં પણ પરિવર્તન લાવવું પડશે. જે કામો છેલ્લા 5-7 દાયકામાં નથી થયા તે કામો આપણે આવનારા 5-7 વર્ષોમાં કરવાના છે. અને મને મારા દેશની યુવા શક્તિ પર, મારા દેશના નવયુવાનો પર, મારા દેશની માતાઓ અને બહેનો પર, મારા દેશના ખેડૂતો પર અને મારા દેશના મજૂરો પર પૂરો ભરોસો છે કે આપણે આ સપનાને સાકાર કરી શકીએ છીએ. અને એટલા માટે જ આપણે રિફોર્મની ગતિને પણ આગળ વધારવાની છે. અને જ્યારે હું રિફોર્મની વાત કરી રહ્યો છું ત્યારે રિફોર્મ એ આપણા માટે માત્ર એક સુધારો જ નહીં પણ એક કમ્પલ્શન છે. ના, રિફોર્મ એ અમારા માટે માત્ર કોઈ શબ્દ નથી, અમારા માટે રિફોર્મ એક કન્વિક્શન છે, આઉટ ઓફ કન્વિક્શન. અમે રિફોર્મ એક્સપ્રેસ પર ચાલી નીકળ્યા છીએ અને અમે આવનારા દિવસોમાં પણ નેક્સ્ટ લેવલ રિફોર્મ તરફ આગળ વધવાના છીએ. અને એટલા માટે સરકાર, સમાજ, ઉદ્યોગ, ઉત્પાદક, ખેડૂત, દરેક વ્યક્તિએ પોતાની ટ્રેડિશનલ વ્યવસ્થાઓમાં રિફોર્મ લાવવું પડશે, પોતાની વિચારસરણીમાં રિફોર્મ લાવવું પડશે. આપણે આપણા લક્ષ્યોને રિફોર્મ કરવા પડશે. અને એટલા માટે મારા વહાલા દેશવાસીઓ, આપણે એક નિશ્ચિત દિશાને લઈને આગળ વધવું પડશે. હું આજે એ યુગને પણ યાદ કરવા માંગીશ જ્યારે દેશ ભારતનું સામર્થ્ય સપ્ત સિંધુના રૂપમાં આપણે જાણતા હતા, આપણે સમજતા હતા અને આપણે સાંભળતા હતા. હવે વિકસિત ભારત બનાવવા માટે આપણને નવી ધારાની જરૂર છે. આજે લાલ કિલ્લાની પ્રાચીર પરથી હું દેશ સમક્ષ શક્તિની સપ્ત ધારાનું આહ્વાન કરું છું અને આવનારા 5-7 વર્ષોમાં જે કામ છેલ્લા 5-7 દાયકામાં નથી થયું તે સપ્ત ધારાના સામર્થ્યથી, તેની શક્તિથી આપણે દેશને નવી ઊંચાઈ, નવી ગતિ આપીશું અને નવા લક્ષ્યોને પાર કરવાનું સામર્થ્ય આપીશું. અને તેની સાથે જ દેશની યુવા શક્તિના સામર્થ્યનો રાષ્ટ્ર નિર્માણમાં ભરપૂર ઉપયોગ થશે, તેમની શક્તિને જોડવામાં આવશે. આવનારા દિવસોમાં જ્યારે હું સપ્તધારાની વાત કરું છું ત્યારે સપ્તધારાની પહેલી શક્તિ છે મેન્યુફેક્ચરિંગ પાવર. મારા વહાલા દેશવાસીઓ, આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ખૂબ આગળ વધારવું પડશે અને પ્રોડક્શન વધારવાની સાથે સાથે આપણે નાના નાના યુનિટ્સ પણ બનાવવાના છે અને મોટા મોટા પ્રોડક્ટ્સ પણ બનાવવાના છે. આખી વેલ્યુ ચેઇન આપણી હોવી જોઈએ અને તેને લઈને આપણને કોમ્પોનન્ટ્સ પણ જોઈએ અને આપણને કમ્પ્લીટ મેન્યુફેક્ચરિંગ પણ જોઈએ, કમ્પ્લીટ પ્રોડક્ટ પણ જોઈએ. ડિઝાઇન થી લઈને મેન્યુફેક્ચરિંગ સુધી ભારતને ગ્લોબલ સપ્લાય ચેઇનનો હિસ્સો બનાવવો છે, એક ભરોસાપાત્ર કેન્દ્ર બનવું પડશે. આ માટે હું 3 બાબતો પર વિશેષ ભાર મૂકવા માંગુ છું. મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં જે મારા ભાઈ બહેનો છે તેમના માટે આ સમયની એક મોટી તક છે. આ તકને જવા ન દો અને આ માટે આપણે કોસ્ટ, ક્વોલિટી અને સ્કેલની બાબતમાં વૈશ્વિક માપદંડો પર ખરા ઉતરવું પડશે. આપણી ફેક્ટરીઝ કોમ્પિટિટિવ હોય, આપણા પ્રોડક્ટ્સ યુઝર ફ્રેન્ડલી હોય, આપણું પેકેજિંગ દુનિયાના લોકોને લોભાવનારું અને આકર્ષિત કરનારું હોય તે અનિવાર્ય છે.
આપણું ઝીરો ડિફેક્ટ ડિસિઝન મેન્યુફેક્ચરિંગ

એ આપણી ઓળખ બનવી જોઈએ. દરેક મેન્યુફેક્ચરર, દરેક એન્ટરપ્રેન્યોર, દરેક એમએસસી અને એમએસએમઈને હું કહેવા માંગુ છું કે ગ્લોબલ માર્કેટમાં આપણી ઓળખ વિશ્વસનીયતા અને ગુણવત્તાના આધારે હોવી જોઈએ. ક્વોલિટીના સંબંધમાં કોઈ જ બાંધછોડ નહીં, અને એટલે જ આપણો મંત્ર ક્વોલિટી ક્વોલિટી અને ક્વોલિટી જ હોવો જોઈએ. આ જ આપણી ગ્લોબલ બ્રાન્ડ વેલ્યુ બનશે. મારા વહાલા દેશવાસીઓ, આ સપ્તધારાની બીજી શક્તિ છે કૃષિ અને ફૂડ પ્રોડક્શન, ફૂડ પ્રોસેસિંગ. આપણે આ દિશામાં આગળ વધવું પડશે. આપણા ખેડૂતો માટે હવે દુનિયાના બજારો ખુલી ગયા છે. એફપીઓના કારણે આપણને એક ઘણું મોટું માર્કેટ મળી રહ્યું છે. આપણે ત્યાં પહોંચવાનું છે, આપણે તે જગ્યાને સ્પર્શવાની છે. આપણે ખેતરથી લઈને એક્સપોર્ટ માર્કેટ તરફ જવું પડશે. પછી ભલે તે આપણી પરંપરાગત વાનગીઓ હોય, આપણા મિલેટ્સ હોય, આપણા મસાલા હોય, આપણા ફળો હોય કે ફૂલો હોય, આપણી પાસે શું નથી તે ગ્લોબલ બ્રાન્ડ્સ બનવી જોઈએ. આપણા ખેડૂતો કેમિકલ ફ્રી ખેતીને બળ આપશે અને દુનિયામાં તેની માંગ હજુ પણ વધવાની છે. મારી સપ્તધારાની ત્રીજી શક્તિ છે ટેકનોલોજી અને ઇનોવેશન. મારા વહાલા દેશવાસીઓ, આજે જમાનો એઆઈ નો છે, ક્વોન્ટમ નો છે, સ્પેસ નો છે, રોબોટિક્સ નો છે અને ડેટા સેન્ટર્સ નો છે. સંપૂર્ણપણે એક નવું ક્ષેત્ર ખુલી ચૂક્યું છે અને ઇમર્જિંગ ટેકનોલોજી પણ આપણને દરેક પળે પડકાર ફેંકી રહી છે. અને એટલા માટે દેશને દુનિયા માટે માત્ર માર્કેટ નથી બનાવી દેવાનું, આપણે ઇનોવેશનનું હબ બનવાનું છે. આપણે યુપીઆઈ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણી ક્ષમતા સાબિત કરી દીધી છે, આપણી તાકાતનો પરિચય કરાવી દીધો છે. હવે ભારતે ડિજિટલ પબ્લિક ટેકનોલોજીસને પણ દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવાની છે. ભારતને નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન ટેકનોલોજીમાં લીડ કરવાનું છે. મેડ ઇન ઇન્ડિયા 6G દરેક ખૂણે પહોંચે તે આપણું લક્ષ્ય હોવું જોઈએ અને આપણે તેમાં ઝડપ લાવવી જોઈએ અને આ માટે આપણા પ્રયાસો જરાય ઓછા ન પડવા જોઈએ. આ સપ્તધારાની ચોથી શક્તિ છે ગતિશક્તિ. આ ગતિશક્તિ દ્વારા આપણે દેશની અંદર સીમલેસ ફાસ્ટ કનેક્ટિવિટી પર ભાર મૂકવો પડશે અને શહેરોને હાઈ સ્પીડ રેલથી આપણે જોડવા પડશે. મોડર્ન હાઈવે જોઈએ, ઇનલેન્ડ વોટરવેઝ જોઈએ, એરપોર્ટ્સ જોઈએ અને મલ્ટી મોડલ લોજિસ્ટિકની વ્યવસ્થા જોઈએ. આપણે પોર્ટ્સને માત્ર માલ સામાન ઉતારવા અને ચઢાવવાની જગ્યા તરીકે જ નહીં, દુનિયાના શિપ્સ ત્યાં આવીને લંગર નાખે એટલું જ પૂરતું નથી. આપણે આપણા પોર્ટ્સને પોર્ટ લેડ ડેવલપમેન્ટ ગ્રોથની દિશામાં આગળ વધારવા પડશે. આપણી પાંચમી શક્તિ છે સપ્તધારાની, તે છે રક્ષા શક્તિ. અને રક્ષા શક્તિનું મહત્વ તો દરેક પ્રકારે અનન્ય છે. મારા વહાલા દેશવાસીઓ, ડિફેન્સમાં આત્મનિર્ભર હોવું હવે ભારતે અનુભવી લીધું છે, દુનિયાએ પણ આ વાતનો અનુભવ કરી લીધો છે. હવે આના સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. વિશ્વ જ્યારે અત્યારે ફક્ત પોતાની જ ચિંતા કરી રહ્યું છે ત્યારે ભારત હવે માત્ર વિશ્વ માટે એક બજાર બનીને રહી શકે નહીં. આપણે ડિફેન્સના ક્ષેત્રમાં આત્મનિર્ભર થવું જ પડશે અને નેક્સ્ટ જનરેશન ડિફેન્સ ટેકનોલોજી ડેવલપ કરીને આપણે ગ્લોબલ સપ્લાયર બનવાની દિશામાં લક્ષ્ય નિર્ધારિત કરીને આગળ વધવાનું છે. આપણે ડ્રોન અને કાઉન્ટર ડ્રોન સિસ્ટમને વિકસિત કરવી પડશે અને હાઇપરસોનિક ડિફેન્સ ટેકનોલોજી પર આપણે નેતૃત્વ લેવું પડશે. સાથે જ સાયબર સુરક્ષા પણ, જે આજે દરેક ઘર માટે એક સમસ્યા બની રહી છે, તે પણ સંરક્ષણનું એક એવું ક્ષેત્ર છે જેમાં આપણા યુવાનોની જે ક્ષમતા છે તે સામર્થ્યનો ઉપયોગ આપણે દેશ અને દુનિયા માટે કરી શકીએ છીએ. આપણી સપ્તધારાની છઠ્ઠી શક્તિ છે ગ્રીન ઇકોનોમી અને બ્લુ ઇકોનોમી, જે ગ્રીન જોબ્સને પણ જન્મ આપે છે. આપણે ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી, એનર્જી સ્ટોરેજ, ગ્રીન મોબિલિટી અને ગ્લોબલ સ્કેલ પર ગ્રીન મેન્યુફેક્ચરિંગ આપણે હાંસલ કરીને જ રહેવાનું છે. દુનિયામાં જ્યારે ગ્લોબલ વોર્મિંગની ચર્ચાઓ થતી રહે છે ત્યારે આપણે તેના માટે નવા રસ્તાઓ શોધી રહ્યા છીએ. આપણે સમસ્યાઓનું યોગ્ય સમાધાન આપી રહ્યા છીએ અને ભારત ગ્રીન મૂવમેન્ટનું એક બહુ મોટું સામર્થ્ય લઈને આગળ વધી રહ્યું છે. આની સાથે જ ભારત પાસે બ્લુ ઇકોનોમીના ક્ષેત્રમાં પણ વિકાસ કરવા માટે એક ઘણો મોટો અવસર રહેલો છે. આપણો દરિયા કિનારો ઘણો વિશાળ અને લાંબો છે. બ્લુ ઇકોનોમીમાં ઘણી મોટી તકો રહેલી છે.

ફિશરીઝ છે, કોસ્ટલ ટુરિઝમ છે, ઓશન ટેકનોલોજી છે, આવા તો અનેક ક્ષેત્રો છે જેમાં આપણે આગળ વધી શકીએ છીએ. મારા વહાલા દેશવાસીઓ, ભારત જ્યારે સપ્તધારાની વાત કરીને આગળ વધી રહ્યું છે ત્યારે આપણી સાતમી ધારા છે અને દુનિયા માટે તેનું પોતાનું પણ એક આગવું મહત્વ છે અને તે છે ભારતનું સોફ્ટ પાવર. ભારતની આ સોફ્ટ પાવરની તાકાત છે. યોગે આખી દુનિયાને ભારત સાથે જોડી રાખી છે. યોગ દુનિયા માટે એક ઉર્જા બની રહ્યો છે અને ભારત માટે વિશ્વાસનું એક મોટું કારણ બની રહ્યો છે. જે ભારત પાસે આસ્થાના કેન્દ્રો હોય, જે ભારત પાસે આયુર્વેદ હોય, જે પ્રકારે ભારત પાસે હોલિસ્ટિક હેલ્થ કેરની વ્યવસ્થા હોય અને હીલ ઇન ઇન્ડિયાની મૂવમેન્ટ હોય, આપણે દુનિયા સમક્ષ આપણા આ સામર્થ્યને લઈને જઈ શકીએ છીએ. પછી ભલે તે હેન્ડીક્રાફ્ટ હોય, સંસ્કૃતિ હોય, આપણી ફિલ્મો હોય, આપણું ક્રિએટિવ વર્લ્ડ હોય, VFX હોય, આપણું એનિમેશન હોય, આપણી ગેમિંગ હોય કે ડિજિટલ કન્ટેન્ટ હોય, ક્રિએટિવ વર્લ્ડમાં ભારત પોતાનો દબદબો બતાવી શકે છે. આપણે તેને વૈશ્વિક સામર્થ્ય તરીકે વિકસિત કરવું પડશે. આજે ભારતે વેવ સમિટને એક બહુ મોટી તાકાત આપી છે. દુનિયા ધીરે ધીરે ભારતની આજે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ છે તેની રાહ જોતી હોય છે અને તે ભારતના સોફ્ટ પાવરથી, ભારતના ક્રિએટિવ વિશ્વથી દુનિયાને પરિચિત કરાવશે. મારા વહાલા દેશવાસીઓ, ભારત પાસે વિશાળ વન્ય સંપત્તિઓ છે. આપણી પાસે સૌથી વધુ નેશનલ પાર્ક છે અને તેમાં અપાર ક્ષમતા છે, પરંતુ વિદેશી પ્રવાસીઓને આકર્ષિત કરવામાં આપણે પાછળ રહી ગયા છીએ. હવે આપણી પાસે સોફ્ટ પાવરના માધ્યમથી દુનિયાના પ્રવાસીઓને ભારત તરફ આકર્ષિત કરવાની અને આપણી ક્ષમતા વિશ્વને બતાવવાની મોટી તક છે. આપણે આ દિશામાં કામ કરી રહ્યા છીએ અને આપણે વહેલામાં વહેલી તકે આ લોકોને આજે દુનિયામાં સ્પોર્ટ્સ પ્રત્યે જે આકર્ષણ છે તે પણ એક બહુ મોટું ભારત પ્રત્યેના આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. તો વિશ્વની મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ ભારતમાં કેમ ન યોજાય? આજે કોન્ટેન્ટ ઇકોનોમી ખૂબ વધી રહી છે અને તેમાં દેશના યુવાનોનું મોટું આકર્ષણ જોવા મળી રહ્યું છે. વિશ્વનો દરેક કલાકાર ઈચ્છે છે કે તે ક્યારેક ને ક્યારેક ભારતની ધરતી પર પોતાનો કોન્સર્ટ કરે. આ એક ઘણો મોટો અવસર છે અને આપણે આને મોબિલાઇઝ કરવા માટે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે. સાથીઓ, સપ્તધારાની આ સાત શક્તિઓનો ઉદ્દેશ્ય માત્ર કોઈ એક સેક્ટરમાં પ્રગતિ કરવાનો નથી, પરંતુ એક હોલિસ્ટિક એપ્રોચ સાથે રાષ્ટ્ર માટે જે લક્ષ્ય અને જે એમ્બિશન લઈને આપણે ચાલી રહ્યા છીએ તે સ્કેલને પાર કરવાની દિશામાં આપણે કામ કરવાનું છે. મારા વહાલા દેશવાસીઓ, મેં કેટલીક બાબતો જણાવી છે, પરંતુ હું આનાથી પણ આગળનું વિચારું છું. હું જ્યારે દેશને ઝંઝોળવા માંગુ છું ત્યારે હું દેશની શક્તિને પણ જગાડવા માંગુ છું. દેશ ચાલવો એટલે માત્ર સરકાર હોવી એવું નથી, પરંતુ દેશ એટલે દરેક નાગરિકનું તેની સાથે જોડાવું. શું આપણે એવું નથી વિચારી શકતા કે આપણે Fortune 500ની ચર્ચાઓ તો ખૂબ સાંભળીએ છીએ, તો આવનારા એક દાયકામાં આ Fortune 500માં 50 કંપનીઓ ભારતની કેમ ન હોઈ શકે? આ આપણું લક્ષ્ય કેમ ન હોવું જોઈએ? આજે બેન્કિંગ સેક્ટર ખૂબ જ ફૂલી ફાલી રહ્યું છે ત્યારે દુનિયાની ટોચની બેંકોની વચ્ચે ભારતની બેંકનો ઝંડો પણ કેમ ન લહેરાતો હોય? વિશ્વની જે ટોચની 5 બેંકો છે તેમાં ભારતની પણ એક બેંક હોવી જોઈએ. ભારતની ફાર્મા ક્ષેત્રની વાત કરીએ તો તે દિશામાં આપણે ઘણું કામ કર્યું છે, પરંતુ હવે સમયની પણ એવી જ માંગ છે. દુનિયાની 5 મોટી ફાર્મા કંપનીઓમાં ભારતની પણ 1-2 ફાર્મા કંપનીઓનું નામ ગુંજવું જોઈએ. ભારતે તેમાં પોતાનું સ્થાન બનાવવું જોઈએ. લો ફર્મ્સ હોય છે, રેટિંગ એજન્સીઓ હોય છે, શું સમયની આ માંગ નથી કે ગ્લોબલ લીડરશિપ હવે આપણા હાથમાં હોવી જોઈએ? ટેલેન્ટ છે, સામર્થ્ય છે, આપણો લાંબો ઇતિહાસ પણ છે, ભાષાઓ પર આપણું પ્રભુત્વ છે. આપણે વિશ્વમાં પહોંચવું જોઈએ. આપણી કોઈ કન્સલ્ટિંગ ફર્મ, એકાઉન્ટિંગ ફર્મ દુનિયાની ટોચની ફર્મ્સની અંદર કેમ ન હોવી જોઈએ? ભારતની ટેકનોલોજી કંપનીઓ દુનિયાની અંદર શિરમોર બને તે આપણું લક્ષ્ય હોવું જોઈએ. આપણી પાસે એવી બ્રાન્ડ હોવી જોઈએ જેનાથી દુનિયા આકર્ષિત થાય, આપણી બ્રાન્ડ આપણા દેશની ઓળખ બને અને વિશ્વ માટે એક ડેસ્ટિનેશન બની જાય, તે દિશામાં આપણે કામ કરવાનું છે. અને આ માટે હું રાજ્ય સરકારોને કહેવા માંગુ છું,
હું સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને કહેવા

માંગુ છું અને ભારત સરકારની પણ એ જવાબદારી છે કે આપણે આપણા રિફોર્મની ગતિ વધારવી પડશે. આપણે 2047 ના લક્ષ્યને અનુરૂપ આપણી વ્યવસ્થાઓને વિકસિત કરવી પડશે. આપણે વિતેલા સમયના નીતિ નિયમોથી ચાલી શકીએ નહીં. આપણે આવનારા સપનાઓ મુજબ નીતિ નિયમો બનાવવા પડશે અને જો આપણે આ કરીશું તો મને પૂરો વિશ્વાસ છે અને હું દેશવાસીઓને ભરોસો આપું છું કે આ જ માર્ગે મહેનતમાં કોઈ કમી રાખ્યા વિના આપણે વિકસિત ભારતનું સપનું ચોક્કસપણે પૂરું કરીને જ રહીશું. આપણે સૌએ મળીને ચાલવાનું છે. કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, ઇન્ડસ્ટ્રી હોય, આપણે સૌએ મળીને આગળ વધવાનું છે. આપણે રિફોર્મ્સ કરતા રહેવાનું છે, રિફોર્મ્સને આગળ વધારતા રહેવાનું છે. અને મેં પહેલા પણ કહ્યું હતું કે આપણે રિફોર્મ મજબૂરીથી નહીં પરંતુ પૂરા વિશ્વાસ સાથે કરી રહ્યા છીએ, લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કરી રહ્યા છીએ. મારા વહાલા દેશવાસીઓ, જ્યારે હું વિકસિત ભારતની વાત કરી રહ્યો છું ત્યારે હું દેશને તેજ ગતિથી આગળ વધારવાની વાત કરી રહ્યો છું. તેના સૌથી મોટા લાભાર્થી કોણ છે? આ તમામ પ્રયાસોના સૌથી મોટા સાધક કોણ છે? જો કોઈ સાધક હોય તો તે મારા દેશના યુવાનો છે, મારા દેશની યુવા શક્તિ છે. વિકસિત ભારતની આ યાત્રામાં યુવાનોની ખૂબ જ મોટી ભૂમિકા છે. એટલું જ નહીં, વિકસિત ભારતનો સૌથી મોટો લાભાર્થી પણ મારા દેશનો યુવાન જ છે અને તેથી જ આપણે વિકસિત ભારતના લક્ષ્યને યુવાનો સાથે જોડીને આગળ વધારવાનું છે. યુવાનો આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે આપણે આગળ વધવાનું છે. સાથીઓ, છેલ્લા 10-12 વર્ષમાં તે દિશામાં ઘણું બધું થયું છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન હેઠળ આજે આખા દેશમાં 2.5 લાખથી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ બની ગયા છે. દેશના યુવાનો પોતે તો કામ કરી જ રહ્યા છે પરંતુ તેઓ અનેક લોકોને રોજગારી પણ આપી રહ્યા છે. ભારત સરકારે 1 લાખ કરોડ રૂપિયાનું ઇનોવેશન ફંડ જાહેર કર્યું છે. હું દેશના યુવાનોને કહેવા માંગુ છું કે તમે તમારા સપનાઓ લઈને આગળ આવો. અમે સંસાધનોની કોઈ કમી રહેવા દઈશું નહીં. અમે તમારા હૃદય અને મગજને સામર્થ્ય આપવા માટે 1 લાખ કરોડ રૂપિયાની એક વ્યવસ્થા કરી દીધી છે જેથી રિસર્ચની નવી તકો મળે. ડિજિટલ ઇન્ડિયાના નવા અને સસ્તા ડેટાએ યુવાનોને સશક્ત કર્યા છે અને જો દુનિયામાં ક્યાંય સૌથી સસ્તો ડેટા ઉપલબ્ધ હોય તો તે ભારતની ધરતી પર છે. આ બાબતે દેશના યુવાનોને એક નવી તાકાત આપી છે. અમે સ્કિલ ઇન્ડિયા માટે નેશનલ પ્રોગ્રામ બનાવ્યો છે અને સ્પેસ સેક્ટરને પણ હવે અમે ખુલ્લું કરી દીધું છે. અમે નેશનલ ડ્રોન પોલિસી બનાવી છે, ખેલો ઇન્ડિયા પોલિસી બનાવી છે. 35 વર્ષો પછી અમે નવી એજ્યુકેશન પોલિસી લઈને આવ્યા છીએ અને તેનો ફાયદો મધ્યમ વર્ગના પરિવારોને થયો છે. સાથીઓ, 2004 થી 2014 ના આંકડા મારે તમને આપવા જોઈએ. 2004 થી 2014 દરમિયાન આપણા દેશમાં 350 થી પણ ઓછી યુનિવર્સિટી હતી અને આજે 10-12 વર્ષના ગાળામાં જ આશરે 650 નવી યુનિવર્સિટીઓ ઉમેરાઈ ચૂકી છે. આપણે આશરે 1000ના આંકડા સુધી પહોંચી રહ્યા છીએ. 2014 પહેલા મેડિકલની માત્ર 400 બેઠકો હતી, આજે મેડિકલની લગભગ 850 જેટલી બેઠકો થઈ રહી છે. એટલું જ નહીં, વિદેશી યુનિવર્સિટીઓ પણ ભારતની ધરતી પર આવી રહી છે. ભારતની અંદર જ વિદેશી યુનિવર્સિટીની ડિગ્રી મારા યુવાનોને મળે તે માટેનો પ્રબંધ પણ થઈ ચૂક્યો છે. આપણા દેશના યુવા મન બાળપણથી જ તેઓ ટેકનોલોજી તરફ આકર્ષિત થાય તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ અને તેથી જ અમે આશરે 10,000થી વધુ અટલ ટિંકરિંગ લેબ નાના બાળકોને સોંપી દીધી છે જેથી ઇનોવેશન અને ટેકનોલોજીમાં તેમનો રસ જાગે. છેલ્લા 12 વર્ષોમાં યુવાનો માટે અમે અનેક રસ્તાઓ ખોલ્યા છે. અમે સ્ટાર્ટઅપ ખુલ્લા મૂક્યા છે જે તમે જોયું જ હશે. ભારતના પ્રાઇવેટ સ્ટાર્ટઅપ્સમાં 28 વર્ષની સરેરાશ ઉંમરના બાળકોએ, યુવાનોએ દુનિયામાં પોતાના પહેલા જ પ્રયાસમાં પોતાનો સેટેલાઇટ લોન્ચ કરી દીધો અને રોકેટ લોન્ચ કરી દીધા છે. સાથીઓ, તેમણે આ બહુ મોટું કામ કર્યું છે. આજે દેશમાં આશરે 2.5 લાખથી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ છે. અમે તાજેતરમાં જ AI ઇમ્પેક્ટ સમિટનું આયોજન કર્યું હતું અને AI નો વ્યાપ અત્યારે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.
आजे लाल

જિલ્લા પરથી હું દેશના નવયુવાનો માટે એક જાહેરાત કરવા માંગુ છું કે અમે નિર્ણય લીધો છે કે આગામી એક વર્ષમાં 1 કરોડ યુવાનોને એ આઈ સ્કિલની ટ્રેનિંગ આપવાનું કામ અમે કરીશું, જેથી આપણા દેશના નવયુવાનો એઆઈની દુનિયામાં પણ નેતૃત્વ કરવાનું સામર્થ્ય કેળવે. મારા સાથીઓ, બાયો ઇકોનોમી એક નવું ક્ષેત્ર છે. 2014 પહેલા એક સમય હતો જ્યારે બાયો ઇકોનોમીનું કામ માત્ર 60,000 કરોડ રૂપિયાનું થતું હતું. મારા દેશના નવયુવાનો, તમે કેવો કમાલ કરી બતાવ્યો છે તે જુઓ. જ્યારે નીતિઓ સાચી હોય છે અને લક્ષ્ય સ્પષ્ટ હોય છે ત્યારે મારા દેશના યુવાનો કેવું પ્રદર્શન કરીને બાયો ઇકોનોમીમાં આગળ વધે છે. દેશની યુવા શક્તિએ પોતાનું સામર્થ્ય બતાવ્યું છે. 2014 પહેલા જે કારોબાર માત્ર 60,000 કરોડનો હતો, આજે એ બાયો ઇકોનોમીનો કારોબાર. બાયો ઇકોનોમી હવે 20 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. મિત્રો, જ્યારે 2009 થી 2010નો એ સમયગાળો હતો ત્યારે આપણા દેશમાં 1.5 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ વેચાયા હતા. માત્ર 1.5 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ, તેની સરખામણીએ આ 25-26ના વર્ષમાં 25 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ વેચાયા છે. મારા વહાલા દેશવાસીઓ, એવિએશન સેક્ટર પણ મારા નવયુવાનો માટે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. નવા એરપોર્ટ અને નવા રૂટ રોજગારની નવી નવી તકો ઊભી કરી રહ્યા છે અને મેન્ટેનન્સ તથા ઓવરહોલિંગ જેવા ક્ષેત્રોને કારણે પણ દેશમાં અત્યારે મોટી માત્રામાં સ્કિલ્ડ મેનપાવરને કામ મળી રહ્યું છે. મેડ ઇન ઇન્ડિયા હવાઈ જહાજ બનાવવાની દિશામાં આપણે સફળતા મેળવી છે. મેડ ઇન ઇન્ડિયા ડિફેન્સ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-295 પહેલેથી જ પોતાની ઉડાન ભરી ચૂક્યું છે અને તે સફળ ઉડાન ભરી ચૂક્યું છે. મારા સાથીઓ, આ દેશના નવયુવાનો માટે ડ્રોને પણ ખૂબ જ મોટું કામ કર્યું છે. ગામડાઓમાં ડ્રોન દ્વારા સ્વામિત્વ યોજના અત્યારે સફળ થઈ રહી છે. અત્યાર સુધીમાં આશરે 3.25 કરોડ પરિવારોને સ્વામિત્વ યોજનાનો લાભ મળ્યો છે અને તેના કારણે 140 લાખ કરોડ રૂપિયા જેવી સંપત્તિ અનલોક થઈ છે, જેના કારણે હવે બેંકમાંથી લોન મળી શકે છે અને લોકો પોતાનો વ્યવસાય કરી શકે છે. મારા વહાલા દેશવાસીઓ, અત્યારે આપણા મધ્યમ વર્ગીય પરિવારોની સામે એક બહુ મોટો બોજ આવી પડ્યો છે. કોચિંગ ક્લાસની આ સ્પર્ધામાં દરેક માતા પિતાને એવું લાગે છે કે જો બાળકને કોચિંગ ક્લાસમાં ન મોકલ્યું તો આપણે પ્રતિષ્ઠિત પરિવાર નથી. આ ગરીબ અને મિડલ ક્લાસ પરિવારોની ચિંતા કરતા તેમના 1,000 કરોડ રૂપિયાનો જે ખર્ચ થાય છે તે પણ બચે, દીકરાઓ પણ પોતાની આસપાસ રહી શકે, તેમની દેખભાળ થઈ શકે અને પરિવાર પર આર્થિક બોજ ન આવે, તે હેતુથી અમે યુવાનો માટે વિવિધ પરીક્ષાઓના ફ્રી ઓનલાઈન કોચિંગ આપવાનો નિર્ણય કર્યો છે. આપણી પાસે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આપણી પાસે ઉત્તમ ટેલેન્ટ અને નિષ્ણાત ટીચર્સ છે, ત્યારે આ સંસાધનોને જોડીને અમે દેશના નવયુવાનોને ફ્રી કોચિંગ આપવાનું એક આખું નેટવર્ક ઊભું કરવાના છીએ. મારા વહાલા દેશવાસીઓ, હું હંમેશા કહેતો આવ્યો છું કે જે રમે તે ખીલે. જ્યારે હું રમાયેલી રમતો વિશે વાત કરી રહ્યો છું ત્યારે મારા વહાલા દેશવાસીઓ, આજે ભારત રમત ગમતની દુનિયામાં પોતાની આગવી જગ્યા બનાવી રહ્યું છે. હવે રમતના પોડિયમ પર ભારતનું રાષ્ટ્રગીત સાંભળવા મળે છે, ભારતનું રાજગાન ગુંજતું સંભળાય છે અને ભારતનો તિરંગો ઝંડો લહેરાતો જોવા મળે છે. ટોપ્સ યોજનાએ પણ ખૂબ જ મોટી સફળતા મેળવી છે. ખેલો ઇન્ડિયા ગેમ્સ, યુનિવર્સિટી ગેમ્સ, વિન્ટર ગેમ્સ, બીચ ગેમ્સ, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટ્સ માટે કોચિંગ અને સ્પોર્ટ્સ મેડિસિન તેમજ સ્પોર્ટ્સ માટે ન્યુટ્રિશન, આ બધા જ વિષયોમાં ભારત હવે મહારત હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. નવયુવાનો માટે આ આખું એક નવું ક્ષેત્ર છે અને જો કોઈ ખેલાડી ન બની શકે તો તેની સપોર્ટ સિસ્ટમમાં પણ અત્યારે ઘણું મોટું ક્ષેત્ર ખુલી રહ્યું છે. રમતગમતની દુનિયામાં ભારતનું પ્રદર્શન સતત બહેતર થઈ રહ્યું છે અને આપણે 2036માં ઓલિમ્પિકના મજબૂત દાવેદાર બનીને આગળ વધી રહ્યા છીએ અને 2030માં ભારત કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવા જઈ રહ્યું છે. અને મારા સાથીઓ,
દુનિયામાં

ઓલિમ્પિક રમતો રમાય છે તેમાં આશરે 40 પ્રકારની રમતો હોય છે અને લગભગ 350-350 જેટલી વિવિધ સ્પર્ધાઓ ઓલિમ્પિકમાં યોજાતી હોય છે. અને મારા દેશવાસીઓ, મારા નવયુવાનો, તમને જાણીને દુઃખ થશે, હું તમને પડકાર આપું છું, હું આહ્વાન કરું છું અને હું તમારી મદદ ઈચ્છું છું. 350 જેટલી સ્પર્ધાઓમાંથી ભારત 2/3 રમતોમાં ક્યાંય હોતું જ નથી, ત્યાં આપણી હાજરી જ નથી હોતી અને આપણે ક્વોલિફાય પણ નથી થઈ શકતા. તેથી જ અમે નક્કી કર્યું છે કે 2036માં જે ઓલિમ્પિક યોજાશે, અમે ઈચ્છીએ છીએ કે તે ભારતમાં યોજાય, પણ વર્ષ 2036માં જે રમતોમાં આજે ભારત રમતું નથી, જે રમતોમાં ભારત ક્વોલિફાય નથી કરી શકતું અને જે સ્પર્ધાઓમાં ભારતે અત્યાર સુધી કોઈ ભાગ જ નથી લીધો, તે 3/4 હિસ્સો આજે આપણી રાહ જોઈ રહ્યો છે. ભારત હવે તેના પર પણ ભાર મૂકશે અને આ માટે અમે ટેલેન્ટ હન્ટનું એક ખાસ અભિયાન પણ ચલાવવા માંગીએ છીએ. જો આપણે 2036 માટે શ્રેષ્ઠ ખેલાડીઓ જોઈતા હોય તો આજે જે 5 વર્ષ, 10 વર્ષ અને 15 વર્ષની ઉંમરના નવયુવાનો છે, દીકરાઓ છે, તેમના પર ધ્યાન આપવું પડશે અને તે દીકરીઓ પર પણ ધ્યાન આપવું પડશે. અને તેથી જ 5 થી 15 વર્ષની ઉંમરના બાળકોમાં રમત ગમતની પ્રતિભા શોધવા માટે ગામે ગામ, શહેરે શહેર અને શાળાએ શાળાએ અભિયાન ચલાવવામાં આવશે. એક ટેલેન્ટ હન્ટનું અભિયાન ચલાવવામાં આવશે જેમાં બાળકોની પ્રતિભાને પારખવામાં આવશે અને ત્યારબાદ તેમને ખાસ તાલીમ આપીને દેશ માટે રમનારા શ્રેષ્ઠ ખેલાડીઓ તૈયાર કરવામાં આવશે. મારા વાલા યુવાનો, આજે દેશની સામે, દેશના નવયુવાનોની સામે નશો એક બહુ મોટું સંકટ બની રહ્યો છે. નશામુક્ત ભારત એ આપણા સૌની સામૂહિક જવાબદારી હોવી જોઈએ, જેથી આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે આપણી યુવા પેઢી મજબૂત બને, આપણું યુવા સામર્થ્ય આપણા દેશના કામમાં આવે તે માટે નશામુક્ત ભારત બનાવવાના હેતુથી વિતેલા દિવસોમાં માય ભારતના સ્વયંસેવકોએ, દેશની એનજીઓ, દેશની સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ તેમજ દેશના આધ્યાત્મિક પુરુષો સાથે મળીને નશામુક્ત ભારત માટે 100 અઠવાડિયાનો એક કાર્યક્રમ નક્કી કર્યો છે. 100 અઠવાડિયા સુધી આ અભિયાન ચાલવાનું છે. હું દરેક પરિવારને કહેવા માંગુ છું કે તમે પણ આ અભિયાનનો હિસ્સો બનો, તમે આની સાથે જોડાઓ અને દેશના નશામુક્ત ભારતના સપનાને પૂરું કરવા માટે તમે જે રીતે આગળ આવ્યા છો મારા વાલા દેશવાસીઓ, 21મી સદીમાં દેશની સામે જે આ જૂના પડકારો છે તે પડકારોને ખતમ કરવા ખૂબ જ અનિવાર્ય છે. નક્સલવાદ અને માઓવાદે લાખો યુવાનોના ભવિષ્યને તબાહ કરી દીધું છે, અનેક માતાઓના લાડકવાયા યુવાનોને છીનવી લીધા છે અને તેમનું જીવન બરબાદ કરી દીધું છે, દરેક મા બાપના સપનાઓને ચૂર ચૂર કરી દીધા. આ નક્સલવાદે 4-4 દાયકાઓ સુધી હિન્દુસ્તાનના એક ખૂબ મોટા હિસ્સાને, એક બહુ મોટી વસ્તીને દબાવીને રાખી હતી. આ બધું બંદૂકની અણીએ કરવામાં આવતું હતું, બંધારણના લીરે લીરા ઉડાડી દીધા હતા અને દેશના સામાન્ય નાગરિકોની રક્ષા કાજે 3,500થી પણ વધુ આપણા પોલીસ સુરક્ષા દળના જવાનો શહીદ થઈ ગયા. યુદ્ધની અંદર જેટલા સૈનિકો શહીદ થાય છે તેનાથી વધુ આપણા પોલીસ જવાનોએ પોતાના જીવની બાજી લગાવવી પડી જેથી દેશના સામાન્ય માનવીને સુરક્ષા મળી શકે. આ નક્સલવાદે ધરતીને લોહીલુહાણ કરી દીધી હતી. 2014માં જ્યારે તમે અમને તક આપી તે જ દિવસે અમે સંકલ્પ કર્યો હતો કે અમે દેશને નક્સલવાદથી મુક્ત કરીશું. અને આજે મને ખુશી છે કે નક્સલી માઓવાદી હિંસામાં હવે કદાચ છેલ્લા શ્વાસ લેવાની પણ તાકાત રહી નથી, તેને સંપૂર્ણપણે ખતમ કરવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. જ્યાં ક્યારેક નક્સલવાદીઓની ગોળીઓ ચાલતી હતી અને જ્યાં ક્યારેક ધરતી રક્ત રંજિત રહેતી હતી, આજે તે જ નક્સલ ક્ષેત્રોમાં, તે જ વિસ્તારોમાં નક્સલ મુક્ત થવાને કારણે વિકાસ, વિશ્વાસ અને પ્રયાસનો તિરંગો લહેરાઈ રહ્યો છે. મારા વાલા દેશવાસીઓ, પરંતુ આ પડકારને આપણે ઓછો આંકવાનો નથી, આ પડકારથી આપણે હજી વધુ સાવધ રહેવાની જરૂર છે.

वर्षो सुधी देशनी सत्ताना गलियाराओमां माओवादी विचारधाराना लोको पोतानी जग्या बनावीने बैठा हता, जेओ सरकारी समितिओमां सलाहकार तरीके पण पोतानी भूमिका भजवता हता। आ माओवादी विचारधाराए नीतिओने पण प्रभावित करी हती। मारा वाला देशवासीओ, जंगलोमां हथियारधारी नक्सलवादीओनो सफायो करवामां अने ते संकटमांथी देशने मुक्त करावामां आपणने मोटी सफळता मळी छे। परंतु भले हथियारधारी नक्सलवादीओ चाल्या गया होय, पण जे मानसिक नक्सलवाद छे, आ मानसिक नक्सलवादीओ अत्यारे पण योग्य तकनी शोधमां बैठा छे। तेओ हिंसा अने अराजकताना रस्ताओ शोधी रह्या छे अने समाजने खोटा मार्ग पर धकेलवा माटे जात जातना दावपेच अजमावी रह्या छे। आ मानसिक नक्सलवादीओने ओळखवा पड़शे, तेमने अलग थलग करवा पड़शे अने राष्ट्रने विकसित राष्ट्र बनावाना मुख्य प्रवाह तरफ देशनी युवा पेढ़ी ने जोड़वी पड़शे। मारा वहाला देशवासीओ, सुरक्षित भारत बनाववू ए आपणा सौनी जवाबदारी छे। पड़कार सरहदनी अंदर होय के सरहदनी बहार, भारत दरेक परिस्थिति माटे तैयार छे। आजे युद्धनुं स्वरूप बदलाई रह्युं छे। हवे युद्ध मात्र सरहद पर ज लड़ाय तेनी कोई गेरंटी नथी। युद्ध सरहदनी अंदर क्यांक रिफाइनरी मां जईने तो क्यांक बैंकिंग सेक्टर पर प्रहार करीने, एटलुं ज नहीं डेटा सेंटर पर हुमलो करीने एक प्रकारे लड़ाईनुं नवुं रूप जोवा मळी रह्युं छे, जेमां इन्फ्रास्ट्रक्चर तोड़वामां आवी रह्युं छे अने फेक्टरीओनो नाश करवामां आवी रह्यो छे। अमे पाछला वर्षोमां मिशन सुदर्शन चक्रनी जाहेरात करी हती अने तेना पर खूब ज झड़पथी काम चाली रह्युं छे। आजे आपणी डिफेन्स एक्सपोर्ट लगभग 50 गणी वधी छे अने लगभग 100 देशोमां आपणा अस्त्र शस्त्र पहोंची रह्या छे। वैश्विक फलक पर भारतनी प्रतिष्ठा धीरे धीरे वधी रही छे। आ बदलाता समयमां आपणे अस्त्र शस्त्रनी दिशामां वधु काम करवानुं छे, सैन्य दळोनुं सामर्थ्य वधारवानुं छे, परंतु तेनी साथे साथे नागरिकोने पण तैयार करवा पड़शे। गत शताब्दीना युद्धोने अनुरूप जे सिविल डिफेन्सनी व्यवस्थाओ आपणा देशमां विकसित थई छे तेने पण आजना समय अनुसार सज्ज करवी पड़शे। તે પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને તેથી જ આજે હું લાલ કિલ્લા પરથી ઘોષણા કરી રહ્યો છું કે આપણે આગામી દિવસોમાં સિવિલ ડિફેન્સનું એક વાયબ્રન્ટ નેટવર્ક ઊભું કરીશું, તેમને આધુનિક વ્યવસ્થાઓથી પરિચિત કરાવીશું, આધુનિક સંકટોથી નાગરિકોનું રક્ષણ કરવા માટે કેવી વ્યવસ્થા હોઈ શકે, સિવિલ ડિફેન્સનું એક ઘણું મોટું વોલન્ટરી ફોર્સ જે આધુનિક હોય અને આધુનિક પડકારોને પાર કરી શકે તેવું આપણે બનાવવા જઈ રહ્યા છીએ। મારા વહાલા દેશવાસીઓ, રાષ્ટ્રના નિર્માણમાં આજે આપણી બહેનો અને દીકરીઓનું યોગદાન આપણા સૌ માટે ખૂબ જ મોટું છે અને તે પ્રેરણાનું કારણ બની રહ્યું છે। ફાઇટર જેટ હોય કે સિવિલ એવિએશન, આપણી દીકરીઓ આજે સૌથી આગળ જોવા મળી રહી છે। રમતગમતનું મેદાન હોય ત્યાં પણ આપણી દીકરીઓ જ આગળ દેખાય છે। સ્ટેમ એજ્યુકેશનમાં ભરતી થવાની પ્રક્રિયા હોય તેમાં પણ સૌથી વધુ આપણી દીકરીઓ જ આગળ જોવા મળી રહી છે। આજે સેનામાં પણ એનડીએમાંથી જે દીકરીઓ બહાર આવી છે તેઓ ખૂબ જ શાન સાથે દેશની સેનાનું નેતૃત્વ કરવાનું સામર્થ્ય બતાવવા લાગી છે। મારી દીકરીઓની તાકાત કેવી છે, હું પાછલા દિવસોમાં સાણંદમાં એક સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં ગયો હતો, ત્યાં મેં જોયું કે આદિવાસી દીકરીઓ અને દેશના ખૂણે ખૂણેથી આવેલી દીકરીઓ ખભેખભા મિલાવીને કામ કરી રહી હતી। તેઓ એવા ગામડાઓમાંથી આવી હતી જેમને પાસપોર્ટ શું હોય છે તેની પણ જાણ નહોતી। તે દીકરીઓ વિદેશોમાં ગઈ, તાલીમ લઈને આવી અને આજે ચિપ નિર્માણનું કામ કરી રહી છે અને મેં જે આત્મવિશ્વાસ તેમનામાં જોયો હું ખરેખર તેનાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો અને 3 કરોડ બહેનોને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય અમે નક્કી કર્યું હતું, તેને અમે પાર કરી લીધું છે। હવે અમે 6 કરોડ લખપતિ દીદી બનાવવાના લક્ષ્યને લઈને આગળ વધી રહ્યા છીએ। 3 કરોડ નવી લખપતિ દીદી બનવાનો અર્થ એ છે કે માતૃશક્તિ દ્વારા ગ્રામીણ અર્થતંત્રમાં એક બહુ મોટો બદલાવ આવવાનો છે। મારા વહાલા દેશવાસીઓ, આજે પંચાયતોમાં, નગરપાલિકાઓમાં અને મહાનગરપાલિકાઓમાં ખૂબ મોટી સંખ્યામાં આપણી મહિલાઓ જનપ્રતિનિધિ બનીને દેશનું માર્ગદર્શન કરી રહી છે, સમસ્યાઓનું સમાધાન કરી રહી છે અને અત્યંત સક્ષમ નેતૃત્વ પૂરું પાડી રહી છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને જ અમે પાર્લામેન્ટમાં નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કર્યો હતો।

પરંતુ કોઈને કોઈ કારણસર રાજકારણના અખાડામાં છેલ્લા 40 વર્ષથી આ સપનું હંમેશા રાજકીય અખાડાનો ભોગ બનતું રહ્યું છે. હું દેશના તમામ રાજકીય પક્ષોને આજે લાલ કિલ્લાની પ્રાચીર પરથી આ તિરંગા ઝંડાની છાયામાં ઊભા રહીને પ્રાર્થના કરું છું, આગ્રહ કરું છું કે આવો આપણે સૌ તે મહિલાઓના સામર્થ્યના પૂજારી બનીએ, તે મહિલાઓના સન્માનમાં આગળ આવો અને વહેલી તકે આપણી માતાઓ બહેનોને વિધાનસભા અને લોકસભામાં 33% પ્રતિનિધિત્વ મળે, તેઓ ભારતની નીતિ ઘડતરમાં પોતાનું યોગદાન આપે એ સમયની માંગ છે. અને હું તમામ રાજકીય પક્ષોને ફરીથી આગ્રહ કરું છું કે આવો મહિલા અનામત લાગુ કરીને મહિલા સન્માનમાં તમે પણ જોડાઓ, તમે પણ યશ લો, તમે પણ ક્રેડિટ લો, પરંતુ મારી માતાઓ બહેનોને તેમનો હક આપો. મારા વાલા દેશવાસીઓ, વિકસિત ભારતનો સંકલ્પ ત્યારે જ પૂરો થશે જ્યારે વિકાસ અંતિમ વ્યક્તિ સુધી પહોંચશે. 2014 પહેલા માત્ર 25 કરોડ લોકો પાસે જ સોશિયલ સિક્યોરિટીનું કવચ હતું, માત્ર 25 કરોડ પાસે. સાથીઓ, છેલ્લા 5-7 દાયકામાં માત્ર 25 કરોડ, જ્યારે અમે એક જ દાયકાની અંદર 100 કરોડ દેશવાસીઓને સોશિયલ સિક્યોરિટીનું કવચ આપ્યું છે. આયુષ્માન ભારત યોજના દ્વારા 70 વર્ષની ઉંમરના વડીલો માટે પણ આગે 5 લાખ રૂપિયા સુધીની મફત દવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેના કારણે કરોડો પરિવારોને ખૂબ મોટી સુવિધા મળી છે. અને આ આયુષ્માન કાર્ડને કારણે 2 લાખ કરોડ રૂપિયા જે દવા અને ઓપરેશન પાછળ ખર્ચ થવાના હતા, હવે તેની બચત થઈ છે. તે મારા પરિવારોના જ લોકો છે, તે ગરીબ પરિવારો છે, મધ્યમ વર્ગના પરિવારો છે, તેમને આટલી મોટી રાહત મળી છે. મારા વહાલા દેશવાસીઓ, આજે મારે એક કામ માટે તમારી મદદ જોઈએ છે. હું આપ સૌની પાસે એક મદદ માંગી રહ્યો છું. હું તમામ યુવાનો પાસે ઈચ્છું છું કે તમે આનું નેતૃત્વ કરો. તમારા 1 કે 2 કલાક દેશને બહુ મોટી શક્તિ આપનારા સાબિત થવાના છે. તમને લાગશે કે 1-2 કલાકમાં હું દેશને વળી કેવી શક્તિ આપવાનો છું, તો હું જણાવું છું કે તમે એક બહુ મોટી શક્તિ બનવાના છો. અને તેથી જ દરેક ઘરમાં એક વાતાવરણ બને. આ દિવસોમાં દેશમાં જનગણનાનું કામ થઈ રહ્યું છે, સેન્સસનું કામ થઈ રહ્યું છે, ગણતરી ચાલી રહી છે. અને ગણતરીમાં માત્ર આંકડાઓથી વાત બનતી નથી, તેની બારીકાઈઓથી નીતિઓ બને છે, દેશને આગળ વધવાની યોજનાઓ બને છે, જેના આધારે દેશ પોતાની રૂપરેખા તૈયાર કરે છે. અને એટલે જ સચોટ જાણકારીઓ હોવી ખૂબ જરૂરી છે. ક્યારેક ક્યારેક જે સરકાર તરફથી પ્રતિનિધિઓ આવે છે, તેઓ એટલી ઉતાવળમાં હોય છે કે ક્યારેક સ્પેલિંગ એક લખે છે તો ક્યારેક અલગ લખી દે છે, અને તેના કારણે છેવટે સાચું પરિણામ મેળવવામાં આપણને મુશ્કેલીઓ પડે છે. હવે જ્યારે ટેકનોલોજી અવેલેબલ છે અને આ વખતે નિર્ણય કર્યો છે કે તમે પોતે પણ જનગણનામાં પોતાની જાણકારીઓ તમારા મોબાઈલ ફોન દ્વારા ભરીને આપી શકો છો, પછી કોઈ બાબુ આવશે, કોઈ પ્રતિનિધિ આવશે, તમારી સાથે ચર્ચા કરશે. પરંતુ જો તમે પરિવારના બધા સભ્યો સાથે મળીને બેસીને ડિજિટલી પોતાનું રજિસ્ટ્રેશન કરાવો, તો બધી જ વિગતોમાં, સ્પેલિંગમાં પણ ભૂલ ન થાય, કોઈ પણ જાણકારીમાં ભૂલ ન થાય. તમે જેટલી પરફેક્ટ જાણકારી આપશો, દેશને આગળ વધવામાં એટલી જ મોટી મદદ મળશે. અને તેથી જ હું દેશના યુવાનોને કહું છું કે તમે તમારા પરિવારના સભ્યોને સાથે બેસાડીને આખા ફોર્મને સમજો. પહેલા કાગળ પર ફોર્મ ભરી લો, જો કોઈ ભૂલ હોય તો તેને સુધારી લો, અને પછી ટેકનોલોજીની મદદથી તેને ડિજિટલી અપલોડ કરી દો. તમે જુઓ, દેશ આટલું મોટું કામ કરી લેશે અને તેનાથી દેશનો સમય અને શક્તિ બચશે, સાચા કામ માટે ઉપયોગમાં આવશે. અને તેથી જ મારા દેશના નવજવાનોને જનગણનાના આ કામમાં સક્રિયતાથી જોડાવા માટે હું આગ્રહ કરું છું. મારા વાલા દેશના યુવાઓ, મેં લાલ કિલ્લા પરથી પંચ પ્રાણની વાત કરી હતી. આ પંચ પ્રાણે દેશને પોતાના આત્મગૌરવ તરફ લઈને આગળ વધવાનું, લક્ષ્યોને પાર કરવાના સામર્થ્ય સાથે આગળ વધવાનું.

0: એક બહુ મોટું પીઠબળ પૂરું પાડ્યું છે. આપણે ગુલામીની માનસિકતાને ક્ષણે ક્ષણ મિટાવતા જ રહેવાનું છે, જે ભારતનું સપનું. નેતાજી સુભાષચંદ્ર બોઝે જે ભારતનું સપનું જોયું હતું, બાબા સાહેબ આંબેડકરે જોયું હતું, પંડિત નહેરુએ જોયું હતું, સરદાર પટેલ, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ જોયું હતું, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ જોયું હતું, ભગવાન બિરસા મુંડાએ જોયું હતું અને જ્યોતિબા ફુલેએ જોયું હતું, એ તમામ મહાપુરુષો પાસેથી પ્રેરણા લઈને આપણે આગળ વધ્યા છીએ.
1: આવો
0: આપણે આ સંકલ્પને ફરી એકવાર દોહરાવીએ કે સ્વથી ઉપર રાષ્ટ્રનું હિત હોય, સ્વથી ઉપર રાષ્ટ્રનું હિત હોય અને કર્તવ્ય જ આપણી સાચી ઓળખ બને. હું તમામ દેશવાસીઓને કહીશ કે આ સમય આપણો છે. હું તમામ દેશવાસીઓને કહીશ કે સમય આપણો છે, અવસર આપણો છે અને સંકલ્પ પણ આપણો જ છે. આવો આપણે સપનાઓને સંકલ્પ બનાવીએ, સંકલ્પને સામર્થ્ય બનાવીએ અને એ સામર્થ્યને સફળતામાં બદલીને જ રહીએ. આવો આપણે દરેક ડગલાને વિકાસનું ડગલું બનાવીએ, કદમથી કદમ મિલાવીએ, મનથી મન મિલાવીએ અને લક્ષ્ય સાથે જોડાયેલા રહીએ. જેમ એક દીપકથી હજારો દીપક પ્રગટે છે, તેમ આપણે પણ આગળ વધીએ. આવો સૌ સાથે મળીને વિકસિત ભારત બનાવીએ. આ જ એક ભાવના સાથે આ મંગળ પર્વ પર આપ સૌને અનેક અનેક શુભકામનાઓ. મારી સાથે બોલો,
2: ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે.
0: ખૂબ ખૂબ ધન્યવાદ.
3: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લાલ કિલ્લા ખાતે આયોજિત ધ્વજારોહણ સમારોહ અને ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતને કરાયેલ સંબોધનનો ગુજરાતી ભાવાનુવાદ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમમાં આપને સંભળાવીએ આકાશવાણી ગાયક વૃંદ દ્વારા ગાયેલા કેટલાક ગીતો. આ દેશભક્તિ ગીતો છે. આરંભે સાંભળીએ રમેશ ગુપ્તાની આ રચના.

શ્રોતા મિત્રો, હવે સાંભળીએ આકાશવાણી ગાયક વૃંદ દ્વારા માધવ શુક્લની આ રચના.

आएंगे, चॉकलेट खूब लाएंगे। घर अभी वो आएंगे, मैं उनसे खेलूं।

જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

શ્રોતા મિત્રો, આ સાથે જ ભક્તિ સંગીતનું, માફ કરશો, દેશભક્તિના ગીતોનું કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 11 વાગે આપ સાંભળશો દિલ્હીથી હિન્દીમાં સમાચાર, અને ત્યારબાદ 11 વાગીને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર.